નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે દ્વિતીય જેઠ સુદ પૂનમ, વિક્રમ સંવંત 2082 એટલે કે 29 જૂન સન 2026ને સોમવાર. અત્યારે સવારના 5:57 અને 40 સેકન્ડ્સ થઈ છે. અમારી પ્રાતકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. આપનો આજનો દિન શુભ હો તેવી શુભેચ્છા સાથે પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

0: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતી કાર્યક્રમ શ્રી રામચરિત માનસ ગાન. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. સવારના 6:45 થઈ છે. પ્રસ્તુત છે કૃષિ માહિતી. વિષય છે સજીવ ખેતીમાં ધરો ઉછેર. રજૂઆત કાનન છાયા.
1: વહેલી સવારના રામ રામ સાથે આજે કૃષિ માહિતીમાં વાત કરવી છે સજીવ ખેતીમાં ધરું ઉછેર વિશે. જે પાકોના બીજ સીધે સીધા ખેતરમાં વાવી નથી શકાતા તેવા પાકોના બીજને ખેતરના એકતરફી નાના વિસ્તારમાં એક સાથે વ્યવસ્થિત રીતે વાવીને છોડ ઉછેરવામાં આવે છે અને એને ધરુવાડ્યું તરીકે ઓળખવામાં આવે છે. અંગ્રેજીમાં જેને આપણે નર્સરી તરીકે પણ ઓળખીએ છીએ અને હમણાં તો ગુજરાતીમાં પણ નર્સરી શબ્દ બહુ પ્રખ્યાત થયેલો આપણે જાણીએ છીએ. સામાન્ય રીતે શાકભાજીના પાકો જેવા કે રીંગણ, મરચી, ટામેટી, કોબીજ, ડુંગળી અથવા તો જેના બીજ ખૂબ નાના હોય, હલકા હોય અને તેની રોપણી માટે ધરું છોડ તૈયાર કરી ફેર રોપણી કરવામાં આવે છે. હવે ધરુવાડિયાની જરૂરિયાતની વાત કરીએ તો શાકભાજી પાકોના બીજ અન્ય બીજ કરતાં ખૂબ નાના અને હલકા હોય છે, એટલે એને સીધે સીધા ખેતરમાં વાવી શકાતા નથી. કીડી જેવા નાના કીટકો વાવ્યા પછી બીજને એક જગ્યાએથી બીજી જગ્યાએ ઢસડી જતા હોય છે. વળી શાકભાજી પાકોના બીજ નાના હોવાથી જો સીધે સીધા ખેતરમાં રોપવામાં આવે તો માટીમાં દબાઈ જવાને કારણે તેનો પૂરતો ઉપયોગ થઈ શકતો નથી. શાકભાજી પાકોની જે સુધારેલી કે સંકર જાતોના બીજ છે એ કિંમતી હોય છે, એટલે પ્રત્યેક કિંમતી બીજના ઉપયોગ માટે ખાસ માવજતની જરૂર પડતી હોય છે અને એટલે ધરુવાડિયામાં ધરું છોડ તૈયાર કરવા જરૂરી છે. શાકભાજીના બીજ ફળ પક્વ થયા પછી કાઢવામાં આવતા હોય છે, જેથી બધા જ બીજ પૂરતા પોસાયેલા નથી હોતા અથવા તો વધુ પડતી પક્વતાને કારણે બીજના ઉગવાના ટકા છે એ અન્ય પાકોની સરખામણીમાં ઓછા થઈ જતા હોય છે. જો આવા બીજને સીધે સીધા ખેતરમાં વાવવામાં આવે તો પૂરતા ઉગાવાના અભાવે ગામા પડવાની શક્યતા રહે છે, જે બીજ દ્વારા પૂરી શકાતા નથી અને ખેતરમાં એક સાથે એક સરખો પાક ઉછેરી શકાતો નથી. શાકભાજી પાકોમાં છોડના ઉગાવા પછીની વૃદ્ધિ પ્રમાણમાં ધીમી અને ઓછી હોય છે, જેથી ખેતરમાં સીધે સીધા વાવવાથી ઘાસ કચરામાં ઉગતા છોડ દબાઈ જાય અથવા તો વધારે વરસાદમાં ઉગેલ છોડ નાશ પામતા હોય છે. વળી ધરુવાડિયામાં ધરું ઉછેર કરવાથી શરૂઆતમાં ઉગતા છોડ અથવા નાના છોડ ઉપર આવતી જીવાત તેમજ રોગોનું અસરકારક રીતે નિયંત્રણ કરી શકાય છે અને તંદુરસ્ત ધરું તૈયાર કરવામાં આવે તો ફેર રોપણી પછી તેમાં જીવાત અને રોગનું પ્રમાણ પણ ઘટે છે. હવે ધરુવાડિયા માટે કેવા પ્રકારના જમીનની પસંદગી કરવી જોઈએ તો જમીન સારી ફળદ્રુપતાવાળી હોવી જોઈએ, સારા નિતારવાળી હોવી જોઈએ, પાણી ભરાઈ ન રહે તેવી હોવી જોઈએ, પાણીના નિકાલવાળી તેમજ વાડ કે ઝાડનો છાંયો આવતો ન હોય તેવી નિંદણમુક્ત જમીન આપણે પસંદ કરવી જોઈએ. સામાન્ય રીતે ડુંગળી સિવાયના શાકભાજીના પાકોના 1 હેક્ટર વિસ્તારની ફેર રોપણી માટે 1 ગુંઠા વિસ્તારમાં, જ્યારે ડુંગળી જેવા પાક માટે 4-5 ગુંઠા વિસ્તારમાં ધરું

0: વાડિયું તૈયાર કરવું પડે છે. ધરુવાડિયા માટે પસંદ કરેલી જમીનની તૈયારી આ રીતે કરી શકાય. જમીનને ઉથાળામાં ઊંડી ખેડ કરીને તપવા દેવી, મે મહિના દરમિયાન પાણી આપી ઓવારણ કરવું અને વરાપ થયા બાદ જમીનને આડી ઊભી 2-3 વખત ખેડવી. જમીન ઉપર ઘઉંનું ભૂસું કે બાજરીનું કચરું અથવા નકામું ઘાસ પાથરી 15 સેન્ટીમીટર જેટલો ધર બનાવવો અને ધરને પવનની વિરુદ્ધ દિશામાં સળગાવવું, જેથી જમીન ધીમા તાપે લાંબો સમય સુધી તપે. આને રાબિંગ કહેવામાં આવે છે. રાબિંગ કરવાથી જમીનમાં રહેલ ફૂગ, જીવાણુ, કીટકોના કોશેટો, કૃમિ તેમજ નીંદણના બીજનું નિયંત્રણ કરી શકાય છે. અને જો રાબિંગ શક્ય ન હોય તો કાળા રંગના પાતળા પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો. વરાપ થયે ખેડ કરીને ક્યારાના માપ પ્રમાણે 10-20 દિવસ સુધી પ્લાસ્ટિક ઢાંકી રાખવું. પ્લાસ્ટિકની કિનારીને માટી વડે દબાવી દેવી, જેથી જમીનમાંનો ભેજ તેમજ સૂર્યના તાપથી ઉત્પન્ન થયેલી ગરમી પ્લાસ્ટિકના અંદરના ભાગે સંગ્રહિત થશે. તો આજે આપણે વાત કરી કૃષિ માહિતીમાં સજીવ ખેતીમાં ધરુ ઉછેર વિશે. કાલે ફરી મળીએ ત્યાં સુધી સૌને રામ રામ.
1: સજીવ ખેતીમાં ધરુ ઉછેર, આ વિશેની કૃષિ માહિતી આપ સાંભળી રહ્યા હતા. રજૂઆત કાનન છાયા. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આવો આપને જણાવી દઈએ અમારા આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. સૌપ્રથમ 7:20 મિનિટે આપ સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 મિનિટે કાર્યક્રમ સુગમ સંગીત, કલાકાર બાબુભાઈ કાપડી. 7:55 મિનિટે પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય છે પશુપાલન. આજે સાંભળશો ભાગ પહેલો, પ્રસ્તુતિ દર્શના સોનૈયા. ભજનોનો દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં 8:30 મિનિટે સાંભળશો કલાકાર છગનભાઈ ચેઠવા. 8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપમાં સાંભળશો નવલિકા પરબ, પ્રસ્તુતિ શ્રી દુર્ગેશ ઓઝા. 9:15 મિનિટે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. 10:30 મિનિટે લોકસંગીતના કાર્યક્રમમાં લોકવાર્તા સાંભળશો અણનમ માથા, કલાકાર ભરત ગઢવી. સવારે 11 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધીના વિવિધ કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું, જેમાં 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, 12 વાગ્યે ગુજરાતી ગીતો, બહેનો માટેનો કાર્યક્રમ સહિયર 12:30 મિનિટે, 1:10 મિનિટે સુગમ સંગીત, ફોજીભાઈઓ માટેનો કાર્યક્રમ જય ભારતી 1:30 મિનિટે અને 2:40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો.

અમારી સંધ્યાકાલીન પ્રસારણ યાત્રામાં સાંજે 5:10 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. ત્યારબાદ 6 ભજનો, કલાકાર કાંતિલાલ મોરી. 6:30 યુવાણી તેમજ 7:22 ગામનો ચોરો. આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્રથી રિલે કરીશું. રાત્રે 8 હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં સાંભળશો. 9:15 સ્પોટલાઇટ દિલ્હીથી રિલે કરીશું. 9:30 વિવિધ ભારતી કાર્યક્રમ આજ કે ફનકાર. 10 છાયાગીત અને 10:30 ઢલતી જાય રાત. તો મિત્રો, આ હતી રૂપરેખા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની. હવે સાંભળશો હવામાન સમાચાર. તારીખ 5 જુલાઈ સુધીની હવામાન ખાતા

તેની યાદી અનુસાર સૌરાષ્ટ્રમાં મુખ્યત્વે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ વગેરે જિલ્લાઓમાં તેમજ દીવના અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ તેમજ ગાજવીજ સાથે ઝાપટા પડવાની શક્યતા છે. તે સિવાય હવામાન મુખ્યત્વે સૂકું રહેશે. ઉત્તર તેમજ દક્ષિણ કાંઠાના માછીમાર ભાઈઓ માટે આવતા 24 કલાક દરમિયાન તકેદારીની કોઈ જ સૂચના આપવામાં આવી નથી. આપ સાંભળી રહ્યા હતા હવામાન સમાચાર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રિધિ ઉંધાડ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બેસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજય, ગુજરાત રનર્સ અપ રહી. સમાચાર વિગતવાર. વડોદરા સ્થિત જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાત યોજાશે. પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની થીમ હેઠળ યોજાનારી આ પરિષદનું ઉદઘાટન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયા, મનોહરલાલ ખટ્ટર સહિતના કેન્દ્રીય મંત્રીઓ પણ આ કોન્ફરન્સમાં ઉપસ્થિત રહેશે. આ બે દિવસીય પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રોના નિષ્ણાંતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: આ બે દિવસીય પ્રાદેશિક પરિષદ દરમિયાન સેમિકન્ડક્ટર, લોજિસ્ટિક્સ, ગ્રીન હાઇડ્રોજન, ક્વોન્ટમ ટેકનોલોજી, કૃષિમાં એઆઈનો ઉપયોગ, એરોસ્પેસ તેમજ સંરક્ષણ જેવા ભાવિ ક્ષેત્રો પર 30થી વધુ વિશેષ સત્રો યોજાશે. મધ્ય ગુજરાતના આર્થિક વિકાસને કેન્દ્રમાં રાખીને યોજાનારી આ ચર્ચામાં 151 જેટલા નિષ્ણાતો અને જાપાન, સિંગાપુર, યુએઈ, યુક્રેન તેમજ રવાંડા જેવા ભાગીદાર દેશોના પ્રતિનિધિઓ ભાગ લેશે. આ પરિષદના મુખ્ય આકર્ષણ સમાન ભવ્ય પ્રદર્શનમાં 150થી વધુ સ્ટોલ્સ દ્વારા સ્થાનિક એમએસએમઈ એકમો, અદ્યતન ટેક સ્ટાર્ટઅપ્સ તેમજ અમૂલ અને જીએફએસસી જેવી અગ્રણી સંસ્થાઓ પોતાની ક્ષમતાઓનું પ્રદર્શન કરશે. અપર્ણા ખૂટ, આકાશવાણી સમાચાર, અમદાવાદ.
0: ગાંધીનગર શહેરમાં હવે પીએમ ઈ બસ દોડશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગાંધીનગર ખાતેથી 100 જેટલી પીએમ ઈ બસ સેવાનો આરંભ કરાવ્યો છે. આ બસ સેવાને કારણે શહેરજનોને ઝડપી પરિવહન સેવા ઉપલબ્ધ થશે. સાથે સાથે ગાંધીનગર કામ અર્થે આવતા મુલાકાતીઓને પણ પીએમ ઈ બસ સેવાનો લાભ મળશે અને ગંતવ્ય સ્થળે ઝડપથી પહોંચી શકાશે. સાથોસાથ શ્રી શાહે ગાંધીનગરમાં પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે કહ્યું, છેલ્લા 12 વર્ષમાં દેશમાં આરોગ્ય ક્ષેત્રે આમૂલ પરિવર્તન થયા છે. તેમણે કહ્યું, માત્ર યોજના બનાવવા પૂરતી જ નહીં, તેના લાભ દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવા સરકાર કટિબદ્ધ છે.
2: જન્મના મૃત્યુના ડેટા સાથે જોડી દરેક બાળકની એક આઈડેન્ટિટી ઉભી કરવાનું કામ, એક નંબર એની ઓળખ કરવાનું કામ આ પીએમ ફેમિલી કેર ટ્રેકર કરશે અને એનાથી બધી યોજનાઓનો લાભ પૂરો થશે. વ્યવસ્થાની ચુનૌતી, કોમન આઈડેન્ટિટી ન હોવી, લાભાર્થીઓનું છૂટી જવું અને એને સુધી શાસનનું ના પહોંચવું, આ ચારેક કમીઓ એક સાથે પીએમ કેર ટ્રેકર પૂરી કરશે.
0: રાજ્યમાં પરપ્રાંતીય શ્રમિકોની સૌપ્રથમ નોંધણી અમરેલીથી શરૂ કરવામાં આવી છે, જેને લઈ તંત્ર દ્વારા અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. આ પાયલ હેઠળ શ્રમિકો તેમજ તેમના માલિકોની વિગતો, મૂળ વતન, પરિવારની માહિતી, આધારકાર્ડ, વાહન, બેંક ખાતાની વિગતો તેમજ હાલના અને અગાઉના કામ અંગેની માહિતી ઓનલાઈન નોંધવામાં આવશે, જેથી જરૂરિયાત સમયે પોલીસને ઝડપથી માહિતી ઉપલબ્ધ થઈ શકશે અને સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત થઈ શકશે. અમરેલી જિલ્લા પોલીસે જિલ્લાના નાગરિકો, ખેડૂતો તેમજ ઉદ્યોગકારોને અપીલ કરી છે કે તેઓ પોતાના વિસ્તારમાં કામ કરતા તમામ શ્રમિકો અને કારીગરોની વિગતો અમરેલી સુરક્ષા કવચ એપ્લિકેશનમાં નોંધાવી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે. અષાઢી બીજે 16 જુલાઈના રોજ યોજાનારી ભગવાન જગન્નાથની 149મી ઐતિહાસિક રથયાત્રા નિમિત્તે આજે

0: જળયાત્રા યોજાશે. આજે સવારે 108 કળશમાં સાબરમતીના ભૂદરના આરેથી જળ લવાશે. આ વિશાળ જળયાત્રામાં સાધુ સંતો અને ભાવિક ભક્તો જોડાશે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ જળયાત્રા યોજાશે. 500થી વધુ પોલીસ કર્મીઓના કાફલો જળયાત્રાની સલામતી માટે ખડેપગે રહેશે. આ જળયાત્રાના પોલીસ બંદોબસ્તનું ગઈકાલે રિહર્સલ કરવામાં આવ્યું હોવાનું સંયુક્ત પોલીસ કમિશનર નીરજ બડગુજરે જણાવ્યું હતું.
1: भगवान जगन्नाथ जी के मंदिर से जल यात्रा निकलेगी, उसके तैयारी के लिए पुलिस बंदोबस्त का आज रिहर्सल करने में आया है. जो जल यात्रा है उसके बंदोबस्त में पुलिस अधिकारी और स्टाफ मिला के 500 से ज्यादा पुलिस बल तैनात किया गया है. इसके साथ साथ रूट के ऊपर सीसीटीवी और ड्रोन के द्वारा भी नजर रखी जा रही है. जो जल यात्रा है वो शांतिपूर्वक थाए इसके लिए पूरे रूट पे पुलिस तैनात की गई.
0: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક હેન્ડલ airnews_abidને ફોલો કરશો. ગાંધીનગરમાંથી મુખ્યમંત્રીના હસ્તે ગઈકાલથી પોલિયો રસીકરણ અભિયાનનો આરંભ થયા બાદ રાજ્યભરમાં 0-5 વર્ષના બાળકોને પોલિયોની રસી પીવડાવવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરમાં સરકારી આરોગ્ય કેન્દ્ર પર મેયર મોનિકા વ્યાસ સહિતના પદાધિકારીઓ દ્વારા બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. ડાંગ જિલ્લામાં 346 બૂથો પર બાળકોને પોલિયોની રસીના 2 ટીપા પીવડાવવામાં આવ્યા. મહેસાણા જિલ્લામાં અંદાજીત 2,57,000થી વધુ બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવી રહ્યા છે. પાટણ જિલ્લામાં 744 પોલિયો બૂથ પર બાળકોને પોલિયોના ટીપા પીવડાવ રસીકરણ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. મહીસાગર જિલ્લામાં પણ વિવિધ બૂથ પર પોલિયો રસીકરણ અભિયાન યોજાયું. બનાસકાંઠામાં પોલિયોની રસીકરણ અભિયાન હેઠળ 3.53 લાખ બાળકોને આવરી લેવાનો લક્ષ્યાંક રખાયો છે. જૂનાગઢ શહેરના 41,000થી વધુ બાળકો સહિત જિલ્લાભરમાં બાળકોને પોલિયોના ટીપા પીવડાવવામાં આવ્યા. પોલિયો અભિયાન દરમિયાન ગીર સોમનાથ જિલ્લામાં 1,33,000થી વધુ બાળકોને પોલિયોની રસીથી સુરક્ષિત કરાશે. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 34 સ્થળોએ પોલિયો રસીકરણ કરાયું, જ્યારે આ અભિયાન હેઠળ આરોગ્ય કર્મીઓ ઘરે ઘરે જઈને બાળકોને પોલિયોની રસીકરણ કરશે. અરવલ્લી એલસીબી પોલીસે મહિલાઓના ગળામાંથી સોનાના દોરા સેરવી ચોરી કરતી આંતરજિલ્લા ગેંગના 2 આરોપીઓને ઝડપી પાડ્યા છે. મોડાસા ટાઉન અને ભિલોડા પોલીસ મથકના વિસ્તારમાં નોંધાયેલા 2 ગુનાઓના ભેદ ઉકેલી પોલીસે ચોરીના સોનામાંથી બનાવેલી અંદાજે 10.5 ગ્રામ વજનની સોનાની રણી કબજે કરી છે. હાલમાં પોલીસે 2 ઇસમોને વોન્ટેડ જાહેર કર્યા છે. આરોપીઓ સામે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં નોંધાયેલા અન્ય ગુનાઓ અંગે પણ તપાસ ચાલી રહી છે. વલસાડના પારડીમાં ફ્લેટમાંથી ગાંજા સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી. 119 ગ્રામ ગાંજો અને મોબાઈલ કબજે કરવામાં આવ્યો છે. આરોપીઓ પાસેથી 5,900ની કિંમતનો 119 ગ્રામ વનસ્પતિજન્ય ગાંજો, 10,000ના 2 મોબાઈલ અને વજન કરવા માટેનો ઇલેક્ટ્રોનિક કાંટો મળી 16,400 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભૂમાફિયાઓ સામે પોલીસ તંત્ર દ્વારા ફરી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાયલા તાલુકાના મદારગઢ અને ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે એલસીબી પોલીસની ટીમે ખનીજ ચોરી ઝડપી પાડી છે. સાયલા તાલુકાના મદારગઢ ગામે ગેરકાયદે કાળા પથ્થરની ખનીજ ચોરી ઝડપી પાડી 3 હિટાચી મશીન, 2 ડમ્પર, બોરવેલ, ટ્રેક્ટર, કમ્પ્રેશન સહિત કુલ 2 કરોડનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. જ્યારે ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામે પથ્થરની ખનીજ ચોરી કરતા જેસીબી સાથે 20 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. રાજ્યમાં આગામી 6 દિવસમાં સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. 2, 3 અને 4 જુલાઈના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ખાસ કરીને નવસારી, વલસાડ, દાદર, દમણ અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં 40-50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે. તો બીજી તરફ વરસાદી વાતાવરણ વચ્ચે તળાજા પંથકમાં વાવણી લાયક વરસાદ પડ્યો. કપાસ, મગફળી, જુવાર જેવા પાકોને આ વાવણી લાયક વરસાદથી ખૂબ ફાયદો થશે. આ વરસાદથી ગામના નદી નાળા છલકાઈ ગયા હતા. સાથે જ ઠાડચ, ટાઢાવડ, ઘાટરવાડા સહિત અનેક ગામોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26ની ચેમ્પિયન મિઝોરમની તલંગન્યુમ એફસીની ટીમ બની છે, જ્યારે ગુજરાતની પ્રોગ્રેસિવ એફસીની ટીમ રનર્સઅપ રહી છે. ગઈકાલે ભાવનગર ખાતે રમાયેલી મેચમાં મિઝોરમની ટીમે ગુજરાતને 9-5થી પરાજય આપીને ચેમ્પિયન બની. સુરત ખાતે સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ગ્લોબલ ફેબ્રિકેશન એક્સપોમાં રામાયણની થીમની સાડી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ 6 મીટરની સાડી બનાવતા 45 દિવસ લાગ્યા છે. 3,000 કલરના શેડનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સાડી અયોધ્યા રામ મંદિર અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મોકલાશે તેમ વેપારી પ્રિતેશભાઈએ જણાવ્યું હતું.
2: અમે ખાસ રામાયણ સારી ટીમ ઉપર નવી જનરેશન આખી પ્રેરિત થાય એના માટે આખી બનાવી હતી અને ખાસ અમે જે નવું મશીન લીધું એટલે પહેલી સાડી આપણે

0: પ્રાઇમ મિનિસ્ટર છે, એમની જે પ્રેરણા છે, એમનો જે ભક્તિભાવ છે, એમને અનુસરીને અમને એવું એક થયું કે આપણે એ પ્રકારની થીમ બનાવી જેથી કરીને આપણે એમની સુધી પણ એક સારી પહોંચાડી શકીએ અને એને બતાડી શકીએ કે સુરતની અંદર આવી પણ કળા વૃત્તિ થાય છે કે જેની અંદર અલગ થીમ ઉપર આખું વસ્તુ બને છે.
1: અને અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી બે દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગર શહેરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ. પરપ્રાંતીય શ્રમિકોની નોંધણીના રાજ્યવ્યાપી અભિયાનનો અમરેલીથી આરંભ. ભગવાન જગન્નાથની રથયાત્રા નિમિત્તે આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જળયાત્રા. ભાવનગર ખાતે યોજાયેલી ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપમાં મિઝોરમનો વિજયી ગુજરાત રનર્સઅપ રહી. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટઝ પર રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત. કાર્યક્રમની શરૂઆતમાં સાંભળીએ દશેરા ફિલ્મનું આ ગીત, મોહમ્મદ રફી અને સાથીદારોનો સ્વર. ગીતના બોલ પ્રદીપના, સંગીત એન દત્તાનું.

લતા મંગેશકર ગાય જય ચિત્તોડ ફિલ્મની આ ભક્તિ રચના સાથે ફિલ્મી ભક્તિ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થયો.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. અત્યારે સવારના 7:30 થઈ છે. રજૂ કરીએ છીએ સુગમ સંગીત. કલાકાર છે બાબુ કાપડી. પ્રથમ રચના છે કવિ મરીઝની.

0: નમસ્કાર, આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી. ગુજરાતના વડોદરા ખાતે 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી શરૂ. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશનમાં ભાગ લેશે. વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થયો. અને એફઆઈએચ હોકી પ્રો લીગની મેચમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી હતી. આ સન્માન મેળવનાર તેઓ પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા હતા. નૌકાદળ અને સેનાની ટીમોનો સમાવેશ કરતી ભારતીય માર્ચિંગ ટુકડીએ પરેડમાં ભાગ લીધો હતો. ભારતીય નૌકાદળના બેન્ડે પણ ભારતીય માર્ચિંગ યુનિટનો ભાગ બન્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારત અને સેશલ્સની ભાગીદારીને ગાઢ અને ખાસ ગણાવી હતી.
1: સેશલ કી યાત્રા કા સંદેશ સ્પષ્ટ હૈ. ભારત એસે હિંદ મહાસાગર કી કલ્પના કરતા હૈ, જહાં સમુદ્રી સુરક્ષા કે સાથ આર્થિક સમૃદ્ધિ ભી બઢે, જહાં હમારી સાઝેદારી આકાર નહીં આપસી સમ્માન ઓર વિશ્વાસ પર આધારિત હો, ઓર જહાં હમ હર દેશ કે પાસ પાસ નહીં સાથ સાથ ચલે.
0: શ્રી મોદી શનિવારે સેશલ્સના રાષ્ટ્રપતિ પેટ્રિક હર્મનીના આમંત્રણ પર સેશલ્સ પહોંચ્યા હતા. ગુજરાતમાં 4થી વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ આજથી વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાઓ થીમ હેઠળ શરૂ થશે. મંત્રીઓમાં રાજનાથસિંહ, મનોહરલાલ ખટ્ટર, મનસુખ માંડવિયા, મુખ્ય રાજ્યમંત્રીઓ અને વૈશ્વિક રાજદ્વારીઓ સાથે 2 દિવસીય પરિષદમાં ભાગ લેશે, જેનો ઉદ્દેશ્ય મધ્ય ગુજરાત ક્ષેત્રમાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવાનો છે. સાંભળીએ એક અહેવાલ.
2: 150 से अधिक विशेषज्ञ और जापान, सिंगापुर, यूएई, यूक्रेन और रवांडा जैसे भागीदार देशों के प्रतिनिधि मध्य गुजरात के आर्थिक विकास पर मंथन करेंगे. इसके साथ ही सम्मेलन में आयोजित भव्य प्रदर्शनी के 150 से अधिक स्टॉल, स्थानीय एमएसएमई, उन्नत तकनीकी स्टार्टअप और अमूल एवं जीएफएससी जैसे बड़े उद्यमों की क्षमता और नवाचार को प्रदर्शित करेंगे. अपर्णा खून, आकाशवाणी समाचार, अहमदाबाद.
0: કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડા આજે નવી દિલ્હીમાં બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. આ કાર્યક્રમ કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ પરિષદની 16મી બેઠકમાં શરૂ કરવામાં આવશે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ કાર્યક્રમ પ્રથમ 3 વર્ષ વ્યાપક સંભાળના દર્શન પર આધારિત છે. તેનો ઉદ્દેશ્ય જન્મથી 3 વર્ષ સુધીના બાળકોને ઘરની નજીક વધુ સારી આરોગ્ય સંભાળ સેવાઓ પૂરી પાડવાનો છે. આ કાર્યક્રમ હેઠળ નવજાત શિશુ અને નાના બાળકો માટે હાલના ઘર આધારિત સંભાળ કાર્યક્રમોને એકીકૃત કરવામાં આવશે અને જરૂરિયાતમંદ બાળકોને વિશેષ ધ્યાન અને નિયમિત આરોગ્ય તપાસ કરવામાં આપવામાં આવશે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે યુનાઇટેડ કિંગડમની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગ્રીસના એથેન્સમાં ઉચ્ચસ્તરીય ભારતીય વ્યાપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય હેતુ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એસેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન્સ અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ જ્યોર્જ રોડ્રિગ્સે જણાવ્યું છે કે ગત બુધવારે વેનેઝુએલામાં આવેલા 2 શક્તિશાળી ભૂકંપમાં મૃત્યુઆંક વધીને 1450 થઈ ગયો છે. 7.2 અને 7.5ની તીવ્રતાના 2 શક્તિશાળી ભૂકંપ પછી વેનેઝુએલામાં શનિવારે દક્ષિણ અમેરિકન દેશના મધ્યપ્રદેશમાં 4.1ની તીવ્રતાના ભૂકંપ અનુભવાયો હતો. આ આપત્તિથી 3000

0: 138 લોકો ઘાયલ થયા છે અને 3142 પરિવારો પ્રભાવિત થયા છે. હજારો લોકો હજુ પણ શોધ અને બચાવ કામગીરીમાં 24 કલાક કામ કરી રહ્યા છે. બચાવ ટીમો દરિયાકાંઠા અને પર્વતીય પ્રદેશોમાં અસરગ્રસ્ત સમુદાયો સુધી પહોંચી રહ્યા છે. અમેરિકા અને ઈરાન કતારની રાજધાની દોહામાં વળતા હુમલાઓ અટકાવવા અને વાટાઘાટો ફરી શરૂ કરવા સંમત થયા છે. આ પગલાંનો હેતુ હોર્મુઝ સ્ટ્રેટ પરના તેમના વિવાદોને ઉકેલવાનો છે. મહિનાઓથી ચાલી રહેલી લશ્કરી તણાવને કારણે યુદ્ધ વિરામ માટે મુશ્કેલી ઊભી થઈ રહી છે. સાંભળીએ એક અહેવાલ.
1: પિછલે કુછ દિનો મેં દોનો દેશો કે બીચ સૈન્ય કાર્યવાહી તેજ હો ગઈ થી. અમેરિકાને ઈરાન પર યુદ્ધ વિરામ કા ઉલ્લંઘન કરને કા આરોપ લગાતે હુએ ઉસકે સૈન્ય ઠિકાનો પર હમલા કિયા થા. ઇસકે જવાબ મેં ઈરાન ને બહરીન ઓર કુવૈત મેં અમેરિકી સૈન્ય અડ્ડો પર બેલિસ્ટિક મિસાઇલે ઓર ડ્રોન સે હમલે કિયે. દોનો દેશ ફિલહાલ સૈન્ય કાર્યવાહી રોકને પર સહમત હુએ હૈ તાકે હોર્મુઝ જલ ડમરુમત સે જહાજો કી આવાજાહી સામાન્ય બની રહે. પહેલી યે વાર્તા સ્વિટ્ઝરલેન્ડ મેં ઈરાન કે પરમાણુ કાર્યક્રમ પર હોની થી, લેકિન હાલાત બદલને કે બાદ ઇસકા સ્થાન ઓર વિષય દોનો બદલ દિયા ગયા હૈ. સમાચાર કક્ષ સે અમિશા.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ aiarnews_abadને ફોલો કરશો. ભિવંડીની એક સેશન્સ કોર્ટે મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા પેપર લીક કેસમાં ધરપકડ કરાયેલા 3 આરોપીઓને 6 જુલાઈ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલ્યા છે. તપાસ એજન્સીને આંતરરાજ્ય પરીક્ષા રેકેટની સંડોવણીની શંકા છે. ભિવંડી પોલીસે કોર્ટને જણાવ્યું હતું કે આરોપીઓએ લીક થયેલા પ્રશ્નપત્રને 1,50,00,000 રૂપિયામાં વેચવા માટે દિલ્હીથી ભિવંડીનો પ્રયાસ કર્યો હતો. તપાસ કરતા હોય લીક થયેલા પેપરના સ્ત્રોતને શોધવા, નાણાકીય વ્યવહારોની તપાસ કરવા, પેપર મહારાષ્ટ્રમાં અન્યત્ર વેચાયું છે કે કેમ તે શોધવા અને રેકેટના અન્ય સભ્યોને ઓળખવા માટે 10 દિવસની પોલીસ કસ્ટડી માંગી હતી. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે તપાસમાં આંતરરાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના નેટવર્કની સંડોવણી બહાર આવી છે. કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા હતા અને તેમને પાયાવિહોણા ગણાવ્યા હતા. મીડિયાના પ્રશ્નોના જવાબમાં વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું હતું કે બીજા ઉપર આંગળી ચીંધવાને બદલે પાકિસ્તાને પોતાની અંદર જોવું જોઈએ અને તેના પ્રદેશ પર આતંકી માળખા સામે વિશ્વસનીય કાર્યવાહી કરવી જોઈએ. ભારતીય હવામાન વિભાગ IMD ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમ પર અલગ અલગ જગ્યાએ ભારે વરસાદ માટે લાલ રંગની ચેતવણી જારી કરી છે. આગામી 2-3 દિવસ દરમિયાન ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહાર, ઉત્તરપ્રદેશ અને ઉત્તરાખંડના ભાગોમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાને આગળ વધવા માટે પરિસ્થિતિઓ અનુકૂળ છે. આગામી 2 દિવસ દરમિયાન અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, કેરળ અને માહેના ભાગોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. દિલ્હીની ભ્રષ્ટાચાર વિરોધી શાખા ACBએ દવાઓ, સર્જિકલ ચીજવસ્તુ અને તબીબી ઉપકરણોની ખરીદીમાં મોટાપાયે ગેરરીતિઓ સાથે સંકળાયેલા કેસના સંદર્ભમાં તત્કાલીન આરોગ્ય સેવા મહાનિર્દેશક DGHS ડોક્ટર વત્સલા અગ્રવાલ અને CPAના ડેપ્યુટી એકાઉન્ટન્ટ નીરજ ચોપડાની ધરપકડ કરી છે. લંડન ખાતે FIH હોકી પ્રોલીગની મેચમાં ભારતીય પુરૂષ હોકી ટીમે પેનલ્ટી શૂટઆઉટમાં ઇંગ્લેન્ડને 3-2 હરાવ્યું. અભિષેક, શિલાનંદ લાકરા અને હાર્દિક સિંહે ખૂબ જ રોમાંચક મેચમાં ભારત માટે શૂટઆઉટમાં ગોલ કર્યા. આ વિજયથી ભારતની ક્ષમતાઓનું પ્રદર્શન થયું અને પ્લેયર ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયેલા ડિફેન્ડર સંજયે શાનદાર દેખાવ કર્યો હતો, જ્યારે બંને ગોલકીપરોએ ક્લીનશીટ જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. ICC મહિલા T20 વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયાએ ગઈકાલે લંડનના લોર્ડ્સ ખાતે તેમની છેલ્લી ગ્રુપ એ મેચમાં ભારતને 6 વિકેટથી હરાવ્યું. ભારતે ઓસ્ટ્રેલિયાને 171 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં ઓસ્ટ્રેલિયાએ 19 ઓવરમાં 4 વિકેટ 172 રન બનાવ્યા હતા. પુરૂષોની ક્રિકેટમાં આયર્લેન્ડે ભારતને બીજી અને અંતિમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં 1 રનથી હરાવ્યું. આ વિજય સાથે આયર્લેન્ડ 2 મેચની શ્રેણીમાં 2-0થી જીતી લીધી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી રિદ્ધિ ઉંધાળ.
2: આજના મોટાભાગના અખબારોમાં ફ્રાન્સ અને સાઉદી અરેબિયામાં થયેલ વિમાન દુર્ઘટના અને યુરોપમાં વધતી ગરમીથી લોકો ત્રાહિમામ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે. ગુજરાત સમાચારની હેડલાઇન છે, યુરોપમાં આગ ઉગતો આકાશ, ફ્રાન્સમાં 1,000ના મોત. સંદેશ પ્રથમ પાને લખે છે, હિન્દ મહાસાગર અવસરોનો મહાસાગર બનશે મોદી. ફ્રાન્સના આરોગ્ય વિભાગનો ઘટસ્ફોટ, ગરમીના મોજાથી 1,000થી વધુ લોકોના મોત નિપજ્યા. ફૂલછાપનું શીર્ષક છે, અમેરિકા ઈરાનના સામસામા હુમલામાં શાંતિનો કચરગાણ, વેનેઝ્યુએલામાં ફરી 4.9નો ભૂકંપ.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં અતિથિ વિશેષ હાજરી આપી.

0: આકાશવાણી પરથી સમાચાર પૂરા થાય હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે પર્યાવરણલક્ષી 5 મિનિટ. વિષય છે પશુપાલન. આજે સાંભળીએ ભાગ 1, રજૂઆત દર્શના સોનૈયા.

શ્રોતા મિત્રો, પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ આપણા દેશના એક મહત્વપૂર્ણ વ્યવસાય વિશે, જે માત્ર ખેડૂતની આવકનો આધાર નથી પરંતુ દેશની આર્થિક સમૃદ્ધિ, પોષણ સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ સાથે પણ સીધો સંબંધ ધરાવે છે. આજનો વિષય છે ભારતમાં પશુપાલનનું મહત્વ. ભારત એક કૃષિ પ્રધાન દેશ છે. અહીં લાખો પરિવારો ખેતી અને પશુપાલન પર નિર્ભર છે. ખેતી અને પશુપાલન એ એક જ સિક્કાની બે બાજુઓ છે. જ્યાં ખેતી છે ત્યાં પશુપાલન છે, અને જ્યાં પશુપાલન છે ત્યાં સમૃદ્ધિ છે. પશુપાલન એટલે શું? ગાય, ભેંસ, બકરી, ઘેટા, ઊંટ, ઘોડા, મરઘા અને અન્ય પાલતુ પ્રાણીઓનું વૈજ્ઞાનિક રીતે પાલન કરીને તેમાંથી દૂધ, ઈંડા, ઊન અને અન્ય ઉપયોગી વસ્તુઓ મેળવવાની પ્રક્રિયાને પશુપાલન કહેવાય છે. પ્રાચીન કાળથી જ ભારતીય સંસ્કૃતિમાં પશુઓને વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે. ખેતી અને પશુપાલન વચ્ચેનો સંબંધ ખૂબ જ ગાઢ છે. એક સમય હતો જ્યારે સમગ્ર ખેતી બળદ પર આધારિત હતી. આજે પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં બળદનો ઉપયોગ જ ખેતી માટે કરવામાં આવે છે. બળદો જમીન ખેડવામાં, માલ સામાન વહન કરવામાં અને અન્ય ખેતી કાર્યોમાં મદદરૂપ બને છે. ખેડૂત માટે પશુ માત્ર સંપત્તિ નથી પરંતુ પરિવારના સભ્ય સમાન છે. આજે સમગ્ર વિશ્વમાં ઓર્ગેનિક ખેતીનું મહત્વ વધી રહ્યું છે. પશુઓના છાણ અને મૂત્રમાંથી ઉત્તમ જૈવિક ખાતર તૈયાર થાય છે. આ ખાતર જમીનની ફળદ્રુપતા વધારે છે અને જમીનના કુદરતી ગુણધર્મોને જાળવી રાખે છે. રાસાયણિક ખાતરોના અતિરેક ઉપયોગથી જમીનની ગુણવત્તા ઘટી શકે છે, જ્યારે જૈવિક ખાતર જમીન માટે આશીર્વાદ સમાન છે. આજના સમયમાં પર્યાવરણ સંરક્ષણ એક વૈશ્વિક ચિંતા બની ગયું છે. આવા સમયમાં પશુપાલન પર્યાવરણના રક્ષણમાં મહત્વની ભૂમિકા ભજવે છે. પશુઓના છાણમાંથી ગોબર ગેસ તૈયાર કરી શકાય છે. આ ગેસનો ઉપયોગ રસોઈ અને પ્રકાશ માટે થઈ શકે છે. પરિણામે લાકડા અને કોલસાનો ઉપયોગ ઓછો થાય છે. આથી વૃક્ષોનું રક્ષણ થાય છે અને વાયુ પ્રદૂષણમાં ઘટાડો થાય છે. છાણમાંથી મળતું ખાતર જમીનને જીવંત રાખે છે અને કૃષિને વધુ ટકાઉ બનાવે છે. આમ પશુપાલન અને પર્યાવરણ એકબીજાના પૂરક છે. ભારતમાં કરોડો લોકો પશુપાલન સાથે જોડાયેલા છે. ખાસ કરીને નાના અને સીમાંત ખેડૂતો માટે પશુપાલન આવકનો મહત્વપૂર્ણ સ્ત્રોત છે. દૂધ વેચાણ, ડેરી ઉદ્યોગ, પશુ આહાર ઉત્પાદન, પશુ ચિકિત્સા સેવાઓ અને ગોબર ગેસ જેવા ક્ષેત્રોમાં પણ રોજગારી સર્જાય છે. ઘણી મહિલાઓ પશુપાલન દ્વારા આત્મનિર્ભર બની રહી છે. આજે આપણે પશુપાલનના આહાર, ખેતી, જૈવિક ખાતર, રોજગારી અને પર્યાવરણના સંબંધ વિશે જાણ્યું. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં આજે આટલું બસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણ લક્ષી 5 મિનિટ. વિષય હતો પશુપાલન. આજે આપે સાંભળ્યો ભાગ 1, રજૂઆત દર્શના સોનૈયા.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 8 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ 8 વાગીને 15 મિનિટે અંગ્રેજીમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી રિલે કરીશું.

આજના કલાકાર છે છગન જેઠવા, તબલા પર બલવંત દેસાઈ, હાર્મોનિયમ પર આનંદ મકવાણા, મંજીરા પર સુરેજતી ગોસાઈ, રામસાગર પર કુમન પ્રસાદ નિમાવત. આવો સાંભળીએ પ્રથમ રચના, ત્યારબાદ બીજી રચના પણ નરસિંહ મહેતાની.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છગન જેઠવાના સ્વરમાં આપ સાંભળી રહ્યા છો ભજનો. હવે પછીની રચના પણ નરસિંહ મહેતાની.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમના અંતે આજે લીરલબાઈની રચના.

0: आप सांभळी रह्या हता भजनोनो दैनिक कार्यक्रम निरखने गगनमा कलाकार हता छगन जेठवा, तबला पर हता बलवंत गोसाई, हार्मोनियम पर आनंद मकवाणा, मंजीरा पर सुरेश जती गोसाई अने रामसागर पर कुमन प्रसाद निमावत। आ प्रसारण आप सांभळी रह्या छो आकाशवाणीना राजकोट केन्द्रनुं।
1: એકવીસમી સદી એટલે ડિજિટલ યુગ।
2: આકાશવાણી રાજકોટ કેન્દ્રના બધા જ કાર્યક્રમો હવે આપ સાંભળી શકશો ડિજિટલ ક્વોલિટી સાથે।
1: એટલું જ નહીં, ડીઆરએમ રીસીવર પર આપ 3 ચેનલ સાંભળી શકશો,
2: એઆર નેશનલ ન્યૂઝ 24/7,
1: પ્રાઇમરી ચેનલ રાજકોટ અને
2: વિવિધ ભારતી મુંબઈ। આ માટે આપે ડીઆરએમ રીસીવરમાં ફ્રીક્વન્સી
3: 801 કિલોહર્ટઝ
2: મેળવવાની રહેશે।
1: સવારે 5:55 થી રાત્રે 11:10 સુધી આપ માહિતી અને મનોરંજનની મજા માણી શકશો।
2: બપોરે 3:30 કલાક થી 4:30 દરમિયાન આપના ડીઆરએમ ટ્રાન્ઝિસ્ટરમાં ટેક્સ્ટ મેસેજીસ સાથે કાર્યક્રમો પણ સાંભળી શકશો।
1: ડિજિટલ ક્વોલિટી, સ્પષ્ટ અવાજ, સુમધુર સંગીત અને ઘોંઘાટ રહિત પ્રસારણ સાંભળવા હવે આપની પાસે જોઈશે ડીઆરએમ રેડિયો સેટ।
2: હવે આપ આપના ઘર, ઓફિસ, દુકાન કે પછી કારમાં મુસાફરી કરતા સુમધુર આકાશવાણીના કાર્યક્રમો તેમજ દેશ અને દુનિયાની માહિતી પણ મેળવી શકશો। તો સાંભળતા રહો આકાશવાણીના વિવિધ કાર્યક્રમો।
3: આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે। પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો ચોરો,
4: હાથ 24 ગજ જંગલ જસ્ત પ્રમાણ
3: જેવા અનેક કાર્યક્રમો। આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ।
5: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેજ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ।
3: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ। શ્રોતા મિત્રો, આકાશવાણીની આપની પ્રિય ચેનલો હવે આપના સ્માર્ટફોનમાં પણ આકાશવાણી દ્વારા રેડિયો શોખીનો માટે એક ખાસ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલ છે। આ એપ આપના એન્ડ્રોઇડ કે આઈફોન પર મેળવી આકાશવાણીની 8 ચેનલો હવે 24 કલાક સાંભળી શકશો। ગૂગલ પ્લે સ્ટોર અને એપલ સ્ટોર પરથી આ એપ નિઃશુલ્ક ડાઉનલોડ કરી શકાય છે। આકાશવાણીની એફએમ ગોલ્ડ, એફએમ રેઇનબો, વિવિધ ભારતી ઉપરાંત પ્રાદેશિક ચેનલો AIR ગુજરાતી, ઉર્દુ, મરાઠી, પંજાબી અને મલયાળમ પણ। આ તમામ ચેનલો અમારી વેબસાઇટ www.allindiaradio.gov.in પરથી પણ આપ મેળવી શકો છો। તો હવે વિશ્વના કોઈ પણ ખૂણે હો આપની સાથે સદાય રહેશે આકાશવાણી।
6: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું, સ્વચ્છ ભારત।

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત નવલિકા પરબ. પ્રસ્તુતકર્તા શ્રી દુર્ગેશ ઓઝા.
1: ઉનાળાની બળબડતી બપોરે રોહન એની દીકરી પરી સાથે સ્કૂટર પર ઘરે જઈ રહ્યો હતો. પરી કહે, પપ્પા, આ રસ્તો તો જુઓ કેવો કાળો છે, અસલ તમારા વાળ જેવો. એક વળાક આવ્યો ને પવનની લહેર ફરી વળતા થોડી ઠંડક વર્તાઈ. એ વળાક આગળ ડાબી બાજુ વડલાનું એક મોટું ઝાડ ને એની નીચે પાણીનું પરબ. એક સ્ત્રી ત્યાં પાણીના માટલા ભરીને બેઠી હતી. પરી કહે, પપ્પા પપ્પા, સ્કૂટર ઊભું રાખો તો, મને તરસ લાગી છે, સામે જુઓ. તરસ તો રોહનને લાગી હતી. બે એ પરબ પાસે ગયા. પેલી સ્ત્રી કહે, આવો આવો, ઠંડુ પાણી પીને ઠંડા થાવ. થોડા દિવસ પહેલા જ આ પરબ શરૂ કર્યું, ગરમી કેટલી બધી છે. તરસ્યાને પાણી પાવું એ તો પુણ્યનું કામ. પરીએ નામ પૂછ્યું તો જવાબ મળ્યો, રૂડી. રૂડીબેન રૂડું કામ કરતા હતા. પેલું રૂડીને રંગીલી રે, વાલા તારી વાસળી રે ગીત છે એમાં આવે એ રૂડીને? બટક બોલી પરી આમ પૂછી રહી ને સૌ હસી પડ્યા. બાપ દીકરીએ પાણી પીધું. ફ્રીજનું પાણી આ શીતળ જળની ઠંડક સામે પાણી ભરે એવું રોહન અનુભવી રહ્યો. જાણે 32 કોઠે ટાઢક. પાણીની ને પાણી પાનારની મીઠાશ અનેરી. રોહનની તરસ હજી છીપાઈ નહોતી. એણે પૂછ્યું, હજી પાણીનો બીજો એક પ્યાલો મળશે? અરે બે શું કામ ભાઈ, 3 પીઓ 4 પીઓ, આ તો ભગવાનનો પ્રસાદ. 2 રૂપિયા પાછા ના આપતા બેન, રાખી લેજો, તમે ખૂબ સારું કામ કરો છો. રોજ પાણી ભરવું, માટલા ઉચકીને અહીં લાવવા લઈ જવા, એ બધું તો મહેનતનું કામ. આમાં અમારા જેવાની આતરડી ઠરે ને તમને 2 પૈસાનો ટેકો થાય. એક પંથ ઓર દો કાજ. રોહને બીજી વાર પાણી પી આમ કહ્યું ને 5 રૂપિયાનો સિક્કો ધર્યો, પણ એ હસીને પરત દઈ દેવામાં આવ્યો. રૂડીબેન ખોટો સિક્કો નહોતા, એ વેચતા નહોતા, વહેતા હતા. એમનું ઘર આ રસ્તાની પાછળ જ હતું. એમણે સાચો રસ્તો પકડ્યો હતો. એ બોલ્યા, હું ધંધો નથી કરતી ભાઈ, અમારે ઘરના ઘર છે, પૈસાની કે બીજી કોઈ વાતે ખોટ નથી. હું તો અહીં બધાને પ્રેમથી પાણી પીવડાવું છું, મને આમાં મજા આવે છે, હું આ પૈસા માટે નથી કરતી. વાહ, ભગવાન તમારું ભલું કરે બેન, તમારી વાત સાચી છે, પણ હું મફતમાં કોઈનું કાંઈ નથી લેતો, મારે સામે કંઈક તો આપવું જ જોઈએ ને. રોહને આગ્રહ કર્યો ને રૂડીબેન હસીને બોલ્યા, તમે અંતરથી આશીર્વાદ તો આપ્યા જ ને, એ ઘણું આપ્યું કહેવાય. તમારા ઘરે તમને કોઈ પાણી પાય તો તમે એને પૈસા આપો છો? તો આ પરબ એ તો ભગવાનનું ઘર. રોહને 50 રૂપિયાની નોટ આપવા પાકીટ ખોલ્યું, પણ રૂડીબેને તો અંતર ખોલ્યું હતું. અત્તર જેવું અંતર, જે લગાડે એને જ નહીં અન્યને પણ સુગંધથી ભરી દે. અંતરમાંથી પ્રગટતી સ્નેહસભર વાણી સામે રોહન નિરુત્તર. રૂડીબેને પૈસા ન લીધા. રોહનનું અંતર પણ હવે ખુલી ગયું હતું. એણે પ્રસન્ન ચિત્તે સ્ત્રી સામે 2 હાથ જોડી ત્યાંથી વિદાય લીધી. પરી મીઠું મલકી રૂડીબેન સામે એ દેખાય ત્યાં સુધી હાથ ફરકાવતી રહી. અમુકને દંગલમાં રસ હોય છે તો અમુકને કોઈનું મંગલ કરવામાં. રૂડીબેન આવું મંગલ કરી ખુશ થનારા પ્રથમ કોટીના માણસ. ઘરમાં પ્રવેશેલા રોહન સામે પત્ની જન્માએ પાણીનો પ્યાલો ધર્યો ને દીકરી કહે, પપ્પા કાઢો કાઢો, પૈસા કાઢો. જન્માએ નવાભેર પૂછ્યું, આ બધું શું છે? દીકરીએ કાલી ઘેલી ભાષામાં રૂડીબેનની આખી વાત કરી ને ત્રણેય હસી પડ્યા. જમવાનો સમય થતાં પરી બોલી, મારા ને મારા પપ્પા વચ્ચે આજે 1 જ થાળી. દીકરી, હવે તું મોટી થઈ, હવે તારી જુદી થાળી. ના હો મમ્મી, હું તારા જેવડી થઈશ તોય 1 જ થાળીમાં જમીશ. હું ને પપ્પા. કા પપ્પા, બરાબર ને? પહેલા રોહન ને જન્મા 1 જ થાળીમાં જમતા એ યાદ કરાવી રોહન કહે, જન્મા હવે કેમ 2 થાળીની વાત કરે છે? હવે તારો ગરાસ લૂંટાઈ ગયો એટલે ને. મારો ગરાસ કાંઈ નથી લૂંટાયો દીકરી મારી, આપણી જ ને. ઉલટું મને તો આ બહુ ગમ્યું. જન્મા આમ કહી ટાઢક અનુભવી રહી. ગરાસ વધુ સમૃદ્ધ થયો હતો. વહાલનો રાસ લયબદ્ધ રમાઈ રહ્યો હતો. પરી લાડમાં હાથ લંબાવી બોલી, પપ્પા 1 થાળી દેવ તાળી.

તું ભારે નખરાળી, મમ્મી બોલી ઉઠી ને પછી ફરી હસાહસ. પપ્પાએ દીકરીને તાળી આપી. બાપ દીકરી બે એક થાળીમાં જમવા બેઠા. બે દિવસ પછી બહાર ગયેલો રોહન ઘરે પાછો ફર્યો ત્યારે પરી એને પાણી આપતા પોરસાઈને બોલી, મમ્મી પપ્પા હવેથી તમે બહારથી આવશો ત્યારે હું જ તમને પાણી આપીશ, મને પૈસા ના આપતા હો, હું ધંધો નથી કરતી, મને આમાં મજા આવે છે. એણે પેલી રૂડીબેનનો એવો તો મસ્ત અભિનય કર્યો કે બધા હસી હસીને બેવડ વળી ગયા.

0: આપતા હો, હું ધંધો નથી કરતી, મને આમાં મજા આવે છે. એણે પેલી રૂડીબેનનો એવો તો મસ્ત અભિનય કર્યો કે બધા હસી હસીને બેવડ વળી ગયા. એક મહિના પછી ફરી પેલા એ જ પરબવાળા રસ્તેથી પસાર થતો રોહન સ્તબ્ધ. ત્યાં પેલું ઝાડ નહોતું ને રૂડીબેન પણ નહીં, પણ પરબ તો હતું જ. ઝાડની જગ્યાએ ત્રણ ચાર મોટી રંગબેરંગી છત્રીઓ હતી, જેની નીચે માટલા, ચોપડીઓ ને 16 વર્ષની એક છોકરી. રોહને પૂછતા ખબર પડી કે આ તો રૂડીબેનની દીકરી. એ બોલી, મારી માં હમણાં ખેતરમાં નિંદામણ કરવાનું કાઢવાનું કામ કરે છે, એટલે હમણાં હું અહીં બેસું છું. આ છત્રી નીચે ખુલ્લી જગ્યામાં વાંચવાની બહુ મજા આવ્યો. હું કોલેજમાં ભણું છું, ભણવાની ચોપડી અહીં વાંચું ને વાર્તાની ચોપડીઓ પણ. લ્યો, આ માટલાનું તાજું ઠંડુ મજાનું પાણી પીવો. રોહન કહે, દીકરી તારું નામ શું? શીતલ. વાહ, જેવા નામ એવા ગુણ. રોહને આજે બીજી વાર પાણી માગ્યું ને બે શું કામ, ત્રણ પીઓ, ચાર પીઓ? જવાબ પહેલા જેવો જ સરખો જ મળ્યો. શીતલે ઉમેર્યું, વળી મને દીકરી કહો છો તો પછી આવું પૂછવાનું હોય? રોહને ધરેલા પૈસા શીતલે ન લીધા. એ કહે, કાકા ઝાડ છાયો આપે એના પૈસા લે છે? રોહન ફરી નિરુત્તર. શીતલ આગળ બોલી, અહીં જે વડલો હતો એ વાવાઝોડામાં પડી ગયો, એટલે અમે અહીં આ છત્રીઓ ગોઠવી છે, પણ ઝાડ જેવી મજા એમાં થોડી આવે, એટલે મેં ને મારા બાપુજીએ ભેગા મળી આ છોડ વાવ્યો છે. થોડા મહિનામાં તો અહીં પાછું પહેલાં હતું એવું મોટું ઝાડ થઈ જશે. થોડા જ દિવસમાં છોડને નવા પાન ફૂટ્યા હતા. રોહને વારા ફરતી છોડ અને શીતળ તરફ સ્નેહપૂર્વક જોયું ને પછી કહ્યું, દીકરી છોડ તો ક્યારનો ઉગી ગયો છે ને બહુ સરસ ઉગ્યો છે. દીકરી અભિનંદન. રોહન પોતાના ઘરે પહોંચ્યો ને જોયું તો પરી ઘરની બહાર ઓટલે પાણીથી ભરેલા બે ઘડા સાથે બેઠી હતી. પરબ ડોલિકા પછી પ્રસ્તુત છે એક લઘુકથા જેનું શીર્ષક છે જીદ. નાનકડા પણ સમજણા પપ્પુને લઈને મા બાપ મેળાના એક એક સ્ટોલ પર ફરી વળ્યા. પપ્પુ વારંવાર ચાવીવાળા સ્કૂટરની માંગણી કરી રહ્યો, પરંતુ દર વખતે નકાર સાથે એક જ જવાબ એને મળતો રહ્યો, બેટા લઈ દઈશ, ધીરજ રાખ, હમણાંનો તું બહુ જીદી થઈ ગયો છે. મેળો પૂરો થવાની તૈયારીમાં હતો, પણ હજુ પપ્પુની ઈચ્છા પૂરી નહોતી થઈ. અંતે મેળામાંથી ઘર તરફ પાછા ફરતા એક ગરીબ લારીવાળો નજરે પડતા જ પપ્પુ ગરગરી ઉઠ્યો, પપ્પા આ સાદું સ્કૂટર તો મને લઈ દો. બેટા એ તો સાવ હલકું છે, એવું ના લેવાય. તો પછી પપ્પા હવે આ નાનકડી સરસ મજાની મોટર કાર તો અપાવો. બેટા પછી તને આનાથી વધુ સારી સરસ મજાની મોટર લઈ દઈશ, અત્યારે લપ ન કર, તારી મમ્મી સાવ સાચું કહે છે, હમણાંનો તું બહુ જીદી. અને હવે પપ્પુથી ન રેવાયું, એ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો ને ત્રુટક અવાજે કહી રહ્યો, જીદ હું કરું છું કે તમે? ને પતિ પત્ની એકબીજા સામે અવાકપણે જોઈ જ રહ્યા.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત નવલિકા પરબ, પ્રસ્તુત કરતા શ્રી દુર્ગેશ ઓઝા. આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. બરાબર 9 વાગ્યે પ્રથમ હિન્દીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર દિલ્હી કેન્દ્રથી રિલે થશે.

0: અરે આ છે અમારા મીઠા મીઠા ફૂલકાઓની કિલકારી
1: અને અમારા મીઠા મીઠા બાળકોની કિલકારી સાંભળવા માટે તૈયાર રહો.
2: એ માત્ર કિલકારીઓ નહીં પણ સ્કિલકારી પણ ખરી. હા,
1: આ તાળીઓના ગડગડાટને વધાવવા માટે તૈયાર છો ને?
0: બાળ દોસ્તોની અવનવી કૃતિઓનો આસ્વાદ આ તાળીઓના ગડગડાટને સથવારે તમે પણ આવો છો ને આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે. રાહ જોઈએ છીએ ગુરુવારે બપોરે 3 વાગે આકાશવાણી રાજકોટ પર,
1: અને એની પ્રસ્તુતિ થશે
3: દર રવિવારે સવારે 10 વાગે.
0: સાંભળતા રહો આકાશવાણી રાજકોટમાં બાળકોનો માનીતો કાર્યક્રમ
4: બાલ સભા.
5: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.
6: આકાશવાણી રાજકોટ પરથી સાંભળો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ કેમ છો મિત્રો.
1: કાર્યક્રમનું પ્રસારણ થાય છે દર શનિવારે સવારે 10 થી 11 દરમિયાન,
6: જેનું રેકોર્ડિંગ થાય છે દર શુક્રવારે સવારે 10 થી 10:30 દરમિયાન.
1: તો જણાવો વિવિધ વિષયો પરના આપના મંતવ્યો અને સાથે જ સાંભળો આપની પસંદગીનું ગીત.
6: આકાશવાણી રાજકોટનો ફોન નંબર છે 0282-44-39-31, એટલે કે 0281-244-3931.
1: તો ટ્યુન કરો આકાશવાણી રાજકોટ અને સાંભળો આપનો મનપસંદ કાર્યક્રમ કેમ છો મિત્રો.
7: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
8: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
7: યુટ્યુબ પર સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. સવારના 9:15 થઈ ચૂકી છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન. શ્રોતા મિત્રો, આજે

એ ગીતકાર ગૌહર કાનપુરીની પુણ્યતિથિ. તો આજે પ્રથમ સાંભળીએ તેમની પુણ્યતિથિને અનુલક્ષીને ફિલ્મ ગીતો. પ્રથમ સાંભળીએ બાઝીગર ફિલ્મનું ગીત, વિનોદ રાઠોડ અને અલકા યાજ્ઞિકનો સ્વર. ગીત રચના ગૌહર કાનપુરીની, સંગીત રચના અનુ મલિકની.

0: કાર્યક્રમમાં વધુ ગીતો સાંભળતા પહેલા સાંભળીએ આ જાહેરાત.
1: ઓલા ચીમનની વાત સાંભળીને
2: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
1: ગાંજો, અફીણ, કોકેઇન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.

આજે સંજય ફિલ્મનું ગીત, કુમાર સાનુ અને કવિતા કૃષ્ણમૂર્તિનો સ્વર. ગીતકાર આપ જાણો જ છો, ગૌહર કાનપુરી. સંગીતકાર શ્યામ સુરેન્દર.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જખમી ફિલ્મનું ગીત સાંભળીએ, લતા મંગેશકર અને સુષ્મા શ્રેષ્ઠનો સ્વર, બપી લહેરીના શબ્દો. બપી લહેરીનું સંગીત, લતા મંગેશકર અને સુષ્મા શ્રેષ્ઠનો સ્વર, ફિલ્મ જખમી.

0: દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: આકાશવાણી રાજકોટ પર આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનું કાર્યક્રમ મનોરંજન, અને તેમાં ગીતકાર ગૌહર કાનપુરીની પુણ્યતિથિ નિમિત્તે આપ સાંભળી રહ્યા છો તેમના રચેલા ફિલ્મ ગીતો. સાંભળીએ માશોક ફિલ્મનું ગીત, અભિજીત અને કવિતા કૃષ્ણમૂર્તિનું સ્વર, સંગીત શ્યામ સુરેન્દરનું.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો. કિશોર કુમાર અને લતા મંગેશકરને હવે સાંભળીએ ફિલ્મ ફિર જન્મ લેંગે હમ. ગીતના શબ્દો ગૌહર કાનપુરીના, સંગીત બપ્પી લેરીનું.

ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો. કિશોર કુમાર અને લતા મંગેશકરને હવે સાંભળીએ ફિલ્મ ફિર જન્મ લેંગે હમ. ગીતના શબ્દો ગૌહર કાનપુરીના, સંગીત બપ્પી લેરીનું.

શ્રોતા મિત્રો, ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આપ સાંભળી રહ્યા છો આકાશવાણી રાજકોટ પર. કાર્યક્રમમાં પ્રથમ આપે સાંભળ્યા ગીતકાર ગૌહર કાનપુરીની પુણ્યતિથિને અનુલક્ષીને તેમણે રચેલા ફિલ્મ ગીતો. અને આજે 29 જૂન રાષ્ટ્રીય કેમેરા દિવસ પણ છે, તો તેને અનુલક્ષીને પણ ગીતો સાંભળીએ. લુકાછુપી ફિલ્મનું ગીત, કરણ સેવીનો સ્વર. ગીતના શબ્દો નિર્માણના, સંગીત તનિષ્ક બાગચી.

0: જય હો. આ ફિલ્મનું ગીત હિમેશ રેશમિયા, કીર્તિ સાગઠિયા અને પલક મુછાલનો સ્વર, કૌસર મુનિરના શબ્દો, સાજિદ વાજિદનું સંગીત.
1: એ છોરા ગાંડા

અને હવે નીતિ મોહનને સાંભળીએ ફિલ્મ સનમ તેરી કસમ. ગીતના શબ્દો સમીર અંજાનના, સંગીત હિમેશ રેશમિયાનું.

નીતિમોહન, હિમેશ રેશમિયા, અક્ષા અને દર્શન રાવલના સ્વરમાં સનમ તેરી કસમ ફિલ્મનું ગીત આપ સાંભળી રહ્યા હતા. અને હવે સાંભળીએ વિશાલ દાદલાનીને ફિલ્મ બજરંગી ભાઈજાન, મયુરપુરીના બોલ પ્રીતમનું સંગીત.

કાર્યક્રમના અંતે સાંભળીએ બેતાબ ફિલ્મનું ગીત, શબ્બીર કુમારનો સ્વર, ગીત રચના આનંદ બક્ષીની, સંગીત રચના આર ડી બર્મનની.

શ્રોતા મિત્રો, મનોરંજન કાર્યક્રમમાં આજે આપે બે પ્રકારના ગીતો સાંભળ્યા. 29 જૂન ગીતકાર ગૌહર કાનપુરીની પુણ્યતિથિને અનુલક્ષીને, તેમજ આજે રાષ્ટ્રીય કેમેરા દિવસ તો તેને અનુલક્ષીને પણ ગીતો આપે સાંભળ્યા.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર. થોડી જ વારમાં આપ સાંભળશો લોકસંગીતનો કાર્યક્રમ.
1: વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક

0: વર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આવો સાંભળીએ લોકસંગીતના કાર્યક્રમમાં લોકવાર્તા અર્ણમ માથા, કલાકાર ભરત ગઢવી.
2: જનની જણ તો ભક્તજણ, કાં દાતા ને કાં સુર, નહીં તર રેજે વાંઝણી તું મત ગુમાવીશ નૂર. જનની જણ તો ભક્તજણ, કાં દાતા અને કાં સુર, નહીં તર રેજે વાંઝણી તું મત ગુમાવીશ નૂર. કવિ જનેતાને ઠપકો આપતા એમ કહે છે કે હે જનેતા, તું જો જન્મ દે ને તો કાં દાતાર, કાં ભક્ત અને કાં સુરવીરને દેજે, અને નહીંતર જન્મ ન દેતી. જનની જણ તો ભક્તજણ, કાં દાતા અને કાં સુર, નહીંતર રેજે વાંદણી તું મત ગુમાવીશ નૂર. આશરે 525 વર્ષ પહેલાંની વાત છે. ઝાલાવાડની ધરતી ઉપર મૂળી પાસે આંબળી કરીને ગામ છે. ત્યાં એક વિહળબા કરી વિહળબા રાબા નામના ચારણ ફરજિયા ચારણ વસવાટ કરે છે, અને 8-10 ઘર બીજા પણ ચારણોના છે. જોકે આમ તો પોતે ગરાસદાર માણસ છે, 7 ગામ પોતાની નીચે છે, અને આમ ગામને ઠામ ઘરની માલિકો છે. કાંઈ ઘટતું નથી. 90 મુદાળી વેહું ફળિયાની માલિકો રાંટા મારે છે, અને ખેતીવાડી છે. 7 ગામ જેને ઘરે હોય એને હું ખામી હોય. અને એમાં 12 ભાઈબંધોની મારે આ જે વાત કરવી છે, ઇતિહાસના પાનાની માલિકો કદાચ પહેલી વખત આ બનેલી છે ઘટના. 8-10 ઘર જે ચારણોના છે, એમાં અમારે ચારણોમાં નરા જે શાખાના ચારણો છે 68 શાખના, એમાંથી રાબા એક એ અમારે નરા ચારણમાં આવે છે. એ વિહળબાની અટક રાબા છે. અને બીજા 8-10 ઘર છે એના જે 12 ભાઈબંધો જે ભેગા થયા છે પોતે, અને 12 મણકાની એક હાંકળ જોઈલ્યો, આવા મારે મિત્રો છે. અને ઘરમાં તો કાંઈ કહેવા પણ નથી, ઘર બહાર સુખી માણસો છે અને પોતાની રીતે જીવન જીવે છે સારી રીતે. પણ આમાં 11 ભાઈબંધ જે છે એ ચારણો છે, અને એક કેશગર કરી અને સાધુ છે, બાવાજી છે. આ 12 ભાઈબંધો પણ 12 મકોડાની એક હાંકળ તમે જોઈ લ્યો, આવું જેનું જીવન છે. અને એક એવો એને નિયમ છે કે વિહળબાને કે મા જગદંબા, ઈષ્ટદેવ અને માતા પિતા સિવાય કોઈને નમવું નહીં, આવું એનું કઠિન નિયમ છે. અને એમ કરતાં કરતાં દિન ગણંતે માસ ગયા, અને વરહે આતરિયા, શરત ભૂલી સાહિબા નાવે વિહરિયા, દિન ગણંતે માસ ગયા અને વરહે આતરિયા. કડક સમય ગયો. પછી એક દિવસ વિહળબા બેઠા છે, રોંટાકનો સમય થયો છે, બધો દાયરો અકડે ઠડ ભરાઈને બેઠો છે, અને જરાક ઉદાસીનતા મોઢામાં થઈ હતી એટલે બીજા તેજરોભાન ખીમરોભાન જે હતા એણે પૂછ્યું, કેમ ભા, ઝાંખ કેમ લાગે છે? તો કે એક વિચાર મને આવ્યા કરે છે. શું વિચાર આવે છે? કે આપણે આજે જે 12 મિત્રો જે આનંદ કરી રહ્યા છીએ, પણ એ આનંદ આપણો એક દિના સમય છીનવાઈ જવાનો. કારણ કે 12 જણા આપણે વેળે વેળે બધાના મૃત્યુ આવશે, અને જે વાહે રહે એને એટલી બધી તકલીફ થવાની, એટલો વિજોગ થાય કે એવા મિત્રો મળવા મુશ્કેલ છે, તો આને માટે શું કરવું?

તો મને એક એવો વિચાર આવે છે કે આપણે કાંડું બાંધી અને માં જગદંબાની સાક્ષીએ સોગન ખાય અને એક નક્કી કરીએ કે ભેળા જીવશું અને ભેળા મરશું. આવી વાત કરી એટલે 11 જણા જે સામાયના મિત્રો હતા એને માથું હલાવી અને હોંકારો દીધો કે વાહ વિહળ બા, વાહ વિહળ બા. તમારી જેવો હથવાળો હોય તો એને હારે જવામાં શું વાંધો હોય. હવે એ તો વાત અહીંયા પૂરી થઈ. કાંડા બંધાણા માં જગદંબાની સાક્ષીએ અને નક્કી થયું કે 12 જણાને જીવશું ત્યાં સુધી ભેળા અને મરશું ત્યારે એક સાથે આવા કોલ દેવાના કાંડા બંધાણા અને હાથમાં ભવાની લઈ અને લોહીનું તિલક કરી અને હામાં હામાં નક્કી થયા કાંડા બંધાણા. અને એમાં એ વખતે અમદાવાદની ઉપર સુલતાનની આણદાણ ફરે છે, પોણા હિન્દુસ્તાનનો હાકેમ, પોણું હિન્દુસ્તાન જેને કડાઈ કરી લીધું છે. બાજ બાજ નબેર નબેર નોબત ગજ બાજ ને હુકળ તળવટ બાજ સુખ બાન કહાવે ધરબર ભરબઠ હોય ઠેક ઠેક કામન ઠણકી અને સફળ રહે મન સીત શાહ અકબર કે સરકી સત્તાની છાયા જામી ગઈ છે. અને એમાં એક માણસે જઈ અને વાત કરી કે પોણું હિન્દુસ્તાન ખુદાવંત આપને નમે છે પણ એક વ્યક્તિ આપણને નમતો નથી. ક્યાં બાત હે, કોણ નથી નમતું, કોણ છે બે માથાવાળો? તારૂકી અને સુલતાન બોલ્યો ત્યારે સામે ઉભેલી વ્યક્તિએ એટલું કીધું, કેટલી એની પાસે ફોજ છે અને કેટલા ગામ છે, એની પાસે ગરાશ કેટલો છે? ત્યારે કીધું કે ગામ તો એની પાસે વધારે નથી, 7 ગામનો ધણી છે અને પરજીઓ ચારણ છે, વિહળ રાબો નામ છે. અને ફોજની માલિકો જો ગણતા હો તો કેવલ ને કેવલ 12 જણા છે, 11 એના મિત્રો અને એક પોતે. હવે એટલું આ નથી નમતા? તો નહીં, તો 3.5 કરોડ રોમરાય. એ વખતે સુલતાનની ઠરડી થઈ ગઈ અને કીધું કે છે કોઈ એક કીતા અનેક રાવરાણા માથા નમાવીને આમાં હુકમની રાહ જોઈને ઊભા હતા. બોલો શહેનશાહ, ફોજને તૈયાર કરો અને આંબરડી માથે ચઢાઈ કરો. અને એ આંબરડીની માથે જ્યારે ચઢાઈ કરી ત્યારે ગામના પાદરમાં જઈ અને તંબુ તણાણા અને તંબુ નાખી અને પડાવ નાખ્યો અને માણસને મોકલ્યો કે જાઓ વિસળ ગઢવી કો બોલાવો. વિહળ ગઢવી એ વખતે પોતાને વાડીએ ગયા છે અને હાથી હાકે છે, માં જગદંબાના છંદની આરાધન કરી રહ્યા છે કે હે જગદંબા જો તે પ્રલંબા જુગ દંબા ગાધ ગંબા ઈશની બદનમ જળંબા તેજ તંબા ખરી તંબા તું ખરી ઓપે અથા કંબીર હાકમ બજે ડાકમ બમણી જગમાય પરસા દીઠ જાહર રાસ ગાવડ રમણી માં રાસ ગાવડ રમણી ગાકાસ પાતાળ તું ધર ગંબર નાગ સુરા નર પાય નમે ડિગપાળ ડિગંબર ગાંઠી ડુંગર સાથી સાયર તેણ સમે નવનાથ અન્ય નર સોહઠ નારીએ હાથ પસારીએ તેમ હરી રવ રાય રવેશીએ જગ પ્રવેશીએ વકળ વેશીએ ઈશ્વરી માળી વકળ વેશીએ ઈશ્વરી જગદંબાનું સ્મરણ કરે છે. હે માં હે ચંડી નમો બ્રહ્મ શક્તિ મહાવિષુ માયા નમો ધારની કોટિ બ્રહ્માંડ કાયા નમો વેદ વેદાંતમાં શેષ ભરની નમો રાજકાર અંકપે સત્ર ધરની નમો પવનરૂપી મહાપ્રાણદાતા નમો જગત ભક્ષી પ્રલયજીવ ધાતા નમો દાનની તાર તોરા રૂપાળા નમો ગાજતી કાલિકા મેઘમાળા રમે રાસતું વ્યોમ બાળા હુલાસી પૂરે સાથી આ કઈક રંગ્યા પ્રકાશી લહે તાલ બ્રહ્માંડ એકી વાજે અને તુહારા અનોઠા વાજિંત્ર વાજે નિશા સાંભળી કાંબળી ઓઢ કાળી તું હિ કાળ રાત્રિ નમામી કરાલી તું હિ તારલે જ્યોત ઝીણી સબુકે ફરે આબકા પંથ ફેરાન સુકે પ્રભા ભાનુ માત તોરી પ્રકાશ લગી ઉગ્રતા ઘોર અંધાર નાશે. માં જગદંબાનું સ્મરણ હાલે છે, ખંભામાં ભવાની છે અને ખેત પોતાની વાડીની માલિકો આંટા મારે છે. જઈને માણસે વાત કરી કે આપણને શહેનશાહ બોલાવે છે અને આપણા ગામની પાદરની માલિકો તંબુ નાખ્યા છે અને આપ પધારો. પોતાના બળદ લઈ પોતે ઘરે આવે છે વિહળભા. શાંતિથી કાંઈ ઉતાવળ ન હોય એમ શક્તિ ખંભાની માલિકો ટીંગાડી તરવાર અને પોતે હાલતા થયા. અને હાલતા થયા એટલે બજારમાં એક વ્યક્તિ હામો મળી અને એટલું કીધું વિહળભા વિહળભા કાંઈક ચાળી થઈ છે, ધ્યાન રાખજો. તો કે બાપ ધ્યાન તો હવે ભેળિયાવાળી રાખે, ધ્યાન બીજું આપણે શું રાખી, પણ હવે હું જાઉં તો શું એમ કરી અને પોતે જાય છે.
અને એવો

સાથે સુલતાન એ તંબુમાં બેઠો છે અને વિહળવા સડાપ સડાપ સડાપ કરી હામાં આવી અને ઉભારિયા હામાં આવીને ઉભારિયા અને ડાવા હાથની માલિકો શમશેર લઈ અજર કરી અને સલામ કરી. સલામ કરી એટલે બાદશાહે કીધું, કીધું તો ઠીક પણ વિહળવા તમે કોને સલામ દીધી? તો સલામ તો બાપ ભવાનીને દીધી, મોળી મા શક્તિને દીધી. ક્યા બાત હે સુલતાન, તમે હિન્દના હાકમને નમતા નથી સોરઠના સુબાને? તો કે નહીં બાપ, આપણે તો ભાઈઓ ભણાવીએ બધા, એકાબીજા બધું ભરે મળીએ અને આપણે બીજું કાંઈ કરવાનું હોય નહીં, બધ ભરે રામ રામ કરે અને મળીએ. આપણે નમણું તો બાપ મા જગદંબાને ને ઈષ્ટદેવને મા ભગવતીને હોય. આ એટલું કહેતાની ઘડીએ તો સુલતાન અવળી ભેકુટી ફરી ગઈ અને કીધું કે બીજું તો ઠીક પણ કાં સલામ દિયો અને કાં લડાઈ લ્યો. ભલે ભલે ભલે બાપ, ખુશીથી હું લડાઈ લ્યા, જરાય ઢીલ નહીં કરા, પણ હવે એક મોળું વેણ રાખ. ક્યા વાત હે? ત્યારે એટલું કીધું કે તારી પાસે દુઃખ નમંગળ ફોજ છે, મારી પાસે કેવળ મારા 11 ભાઈબંધ અને એક હું, કેવળ 12 જણા અને તારી પાસે તોપું નાળ્યું અને સંજાળ્યું છે. તો એ ભલો થાય અને તોપું નાળ્યું ઝંઝાળ્યું આ ધીંગાણાની માલિકો ન સમાવેશ કરો એવી મારી વિનંતી છે. બોલો છે કબૂલ? કબૂલ થયા. અને બીજે દિવસે યુદ્ધ થવાનું નક્કી થયું. એ પોતે પાછા એના ઘરે આવે છે, ત્યાં 10 જણા હામા મળી બસમાં ભરીને રામ રામ કરીને, કાંવિહળ ભા શું થયું? ત્યારે એમ કીધું કે હું લડાઈ લઈને ભાઈ આવ્યો છું. માથું અણ નમર્યું? તો કે હા માથું અણ નમર્યું. તરવારીને મેં સલામ કરી છે, બાદશાહને નથી કરી. વાહ વાહ વાહ વિહળભા વાહ, ધન છે ધન્યતાને. કોઈ વાંધો નહીં બાપ વિહળભા, આપણે હવારે ફરી પીશું. વિહળભાઈ બધી વાત કરી કે ભાઈ આડ અત્યારે લડવાનું છે આપણે, એ ધ્યાન રાખશું. બધા મિત્રો એ ભેળા થયા અને સાંજે બધા નોખા પડી અને હવારે કેસરિયા કરી અને બધા જ્યારે ગામના પાદરની માલિકો ભેળા થયા ત્યારે એ વખતે કેહુગર નામના સાધુ જે હતા એના મિત્ર એને કીધું, કેહુગર બાપ બીજું તો ઠીક પણ તે આવા કોઈ પુસ્તક વાંચ્યા છે કે જેથી કરી અને આપણને મોક્ષનો દરવાજો મળે અને મોક્ષ મળે આપણને? તો કે હા. તો કયો એવો એવો ગ્રંથ તે વાંચ્યો? બાપ વિહળ પૂછે બ્રાહ્મણા સુણ કેશવ કાંધાળા, કે મૃતુક હરગ પામી ત્યાં આવા પુસ્તક નિહાળ્યા. કોઈ પુસ્તક હે કેહો ઘર ત્યાં વાંચ્યું છે? ત્યારે કેહો ઘર જવાબ જવાબ આપે છે કે કુંડે મરણ જે કરે અને ગળે હિમાળા, કુંડાળે મરણ જે કરે અને ગળે હિમાળા, કરવત કે ભૈરવ કરે શીખે સખાળા, ત્રિયા ત્રંબાક જે નર હઠાળા, વિહળા એના તો હર્ગે ભોપાળા, એને માટે હર્ગના દરવાજા ખુલાવે વિહળભા. તો હવે આમાંથી કોઈ કુંવારો કેળો ખરો? કુંવારો કેળો એટલે જે એવે કોઈ હાલ્યું ન હોય એ કેળો. અને ત્યારે કેશવગર એટલું બોલ્યા કે હા વિહળભા, આ બીજા હેમાળાને કેડે તો એ પાંડવોને બધા ઘણા ગયા છે, કાશીધન કરવત પણ મુકાવ્યા છે, એ બધું થયું છે પણ કુંડાળે મરણ આજ દિવસ સુધી ક્યાંય થયું નથી. તો એનો નિયમ શું? તો કે કુંડાળાનો નિયમ એ કે કુંડાળું કરી એટલે સાંજે આપણું યુદ્ધ જ્યારે પૂરું થાય ત્યારે શરીરનો એક પણ અણુ ભાગ પણ આ કુંડાળાની બહાર ન રહેવો જોઈએ. કપાઈ ગયેલો તમામે તમામ વસ્તુ હોય એ હાથમાં લઈ ભેળી લઈ આવી અને અહીંયા આ કુંડાળાની માલિકો મૂકવાની, આવું આનો નિયમ હોય છે ભાઈ. ભલે તો ભાઈ કબૂલ છે આપણે બધાને આ? એટલે બધાએ માથું હલાવ્યું, વિહળભા કબૂલ છે, અમે વાહ વાહે તમારે હકડો હકડ વાહે વી આવીએ છીએ, તમારે કબૂલનામું હવે કેટલું લેવું છે? તો કે ઠીક. ત્યાં એટલું બોલ્યા ને ત્યાં માંજુળી નામની 11 વર્ષની રબારીની દીકરી કોરો ગોળો ભરી અને આવીને ઊભી રહી કુંડાળાને પડખે સામે જોઈને કીધું, વિહળભાઈ કાં બેટા માંજુળી તું અટાણે અહીંયા? તો કે હા બાપુ, આ પાણીનો બહુ ટાઢું પાણી છે, મને એમ થયું કે બાપુને પાણી પીવડાવી આવું. તો કે હા હા હા હા, સારું કર્યું દીકરી, સારું કર્યું તે, તું પાણી ભરીને આવી એ બહુ સારું લાગ્યું મને, પણ હવે તું સાંજ સુધી દીકરી અહીંયા બેસજે, સાંજે અમે અહીંયા બધા ભેળા થવાના છીએ. અને ત્યારે તરેહ બહુ લાગી.

છે અને તરે બહુ લાગી છે ને, ત્યારે દીકરી તું પાણી પાજે એટલું કીધું અને પાણી પી. અને વિહલભાઈએ પોતાના સાથીઓની માથે લમણો બાળ્યો કે ભાઈઓ હવે તૈયારી? તો કે હા તૈયારી. મીટ માંડીને ચા જોયું તો તેજરો સોયા નામનો ચારણ બહાર ગામ ગયો છે, એ હાજર નથી. આ હા હા, આપણો તેજરાવ? તો કે તેજરાવ તો ગામત્રે ગયો છે, હવે એને મળવાનું. તો કે મળવાનું હવે વેળું નથી, હવે તો અહીંયા ધરગાયો બહુ ઢોલ વાગવા માંડ્યો છે, બૂંગીઓ વાગવા માંડ્યો છે, એટલે હવે તો આપણે યુદ્ધના મેદાનની માલિકો જવાનું જ રહ્યું. ભલે તો હવે બીજું તો ઠીક, પણ અઠાળો તેજરો છે ને એ માથા પછાડી અને મરશે, બીજું તો શું કરીએ. પણ હવે ભગવતીની જેવી ઈચ્છા એમ કહી, અને યુદ્ધનો જે વિહળભાઈએ કુંડાળું મોટું તાણ્યું હતું એમાં બારે 11-11 જણા ઉભારીયાને કીધું કે ભાઈ એટલું ધ્યાન રાખજો, આ કુંડાળાની બહાર તમારો એક પણ અણુ એક પણ શરીરનો ભાગ રહેશે ને તો તમે સરગાપુરમાં અમારી ભેળા નથી, આ એના નિયમ છે, એ યાદ છે ને? તો કે યાદ છે ભાઈ, યાદ છે. એટલું કહી અને કેસરિયા કપડાં પહેરેલા, માથે જે અમોડો હતો એની માથે તેલ નાખી દીધેલા અને હાથમાં શમશેર લીધી. અને ભાઈ એક વાત શું ભૂલી જઈશ, તમને કહી દઉં કે આપણે બાદશાહની માથે ઘા નથી કરવાનો. હે? કે નથી ઘા કરવાનો. કેમ? તો કે એ તો લાખોનો પારણહાર કહેવાય, એને ઘા ન કરાય, એને આપણું યુદ્ધ જોવા દેવાય. કેવા આપણા હાથ કામ કરે છે ને, એ હાથીની અંબાડી માથે બેઠા બેઠા એ નજર કરશે અને આપણું યુદ્ધ નિરીક્ષશે અને આપણે યુદ્ધ કરવાનું છે. કબૂલ છે? તો કે કબૂલ છે. અને ત્યાર પછી ભગવતીનું નામ લીધું, તુલસી દલ મુખમેલ હે રહે ને જીવન આશ, ચડે બીર રાજપૂત સબ હિલમિલ મરણ હુલાસ, ઝાલર ટાણે ભક્તજન અને રીડ પાડે રાજપૂત, એ ટાણે ન નિહરે તો ગાંઠે ગાંઠ કપૂત, હાંક વાગે પાછો હઠે અને વેરિયા પર ખાગ ન હોય તોય પાતળનો ખેતલ કહે રાજપૂત થોડો કહેવાય. અને એમ થતા અને ડગલા દીધાને આની કોરથી બૂંગીઓ વાજ્યો, રાળી બિબાંગ ધોમ, રાળી બિબાંગ ધોમ, મારો મારો દિયો દિયો, જાવા પામે નહીં, જાવા પામે નહીં, જાવા પામે નહીં. અને હાકલ વાગી અને તુલસી દલ મુખમે લહે રહે ને જીવન આશ, માં ભગવતીનું સ્મરણ કર્યું, જય ચંડી જય જોગણી જય ભજાળી હર હર મહાદેવનો નારો લાગ્યો અને સાંઈ સેનામાંથી અલ્લાહ હો અકબર, અલ્લાહ હો અકબરના નારા થયા, મેદાની જંગ શરૂ કિયા જાય. અને આ પડખેથી જાવા ન પામે, જાવા ન પામે, જય ચંડી જય જોગણી જય ભજાળી કરી અને લાંઘણી લાંઘણી ઘણાદી ઉતી ભાગ ખાગ જાગી રખ લેવા કુંવારી ઉતરી પરી વર વાને કથરૂન માળાવાળા માથા શંકર વારું ગાને ગાણી એણા કહેવા લાગ્યા જુર ધ્વાગ્રંથરૂખે અટારી નારી ગોખલામાં લાગી જોવા કંથર રહ્યા જીવ તાકે હરી આયા કામ કુટે ભાળી સુડી યાળે બોલે રોગી બાંગ કાળી વિધવારી રોવે હારી એક ધારી આમ ગગ નારા પડ્યા ધારા રગ તાળા મસાગારા આસાડા રામ એક વારા તે તારંગ એમ એમાં ઘગુંબા ફોદાળા રામા ઋષિ વાળા જેમ ધાયા જબાકા વિદળી ખાગા વાદળામાં જેમ વાળા નામ સાંભળેથી ગામ ડામા ઢોલ વાગે ન્યાય ગાટા હુકળે હઠીલા જોજ ભેરંડીની સાંજ ગાવે ડાક ચંડી ઘુઘુમે ભ્રેકુટી ઘટાડી ડાકુટી ઝાડ ફેજટી ઉડાળે ભેગોળું ફેડા નેડા પ્રથી નાથ ઘોડા ઉપાડે નતરેટ મહી પાટ કુંભી થાટ હેમરા હેથાટ મળંગ આસ મરના પબે રાટ ધુંજળાંગ રાટ બીજળા ને રાટ જાત બીજ ખેડા બાટ બણે અણી વેળા પાટ ધણી નજા કે અથાક લડા હિકી બાત સુણી તા તો ધોમ જણાવ્યો લાગી અને આયા મોરચા બનાયા ઠાટ સોફેરે મંડાણી એમાં સાડા ડાડા ડાડા ડાડ બાહે તો હાડા ડાડ ગોળા હાલે પડે કોટ ધાડા ડાડ ખાડેડે પખાણ છૂટા તોપતરે હતાળી ધુબા કહી ધરા સળે ઉસળા સાહિરા નીરી ધ્રુજે આસ માન ગાળ હાડે ગાજે ધાડ હાડે ફટે ગોળા કાળ કાળે ધારા આબ પડે ઢાંકું કાન થાડકે ફાડકે નંગા અને જુજવા કટકાથી માળા ક્રમી જુદ્ધો વાળી લાગી શત્રુ અહીંયા બીક લડ થટ્ટા ખાગ જટ્ટા જટ પટ્ટા ઘટા લયો વકટા ઉલટા થયા ત્રમ જટા વાય કટ કટ્ટા બીજું પટ્ટા વટ વટા થયા કમી વાટે તો તો ભાજા વાહે સોજરા વેદાય રગ તાળા પૂરવાળા વાહે ખાળા નદી નાળા પંખા નખાળા ધવા કે ધણીયા પંખે સરાળા ભીસરાળા માળે સરા માસ ખાવે ભરવા ખપરંગ આયા જોગણી ભરક જેમ લાગી લાગી લાગી લાગી લાગી એક પોર બીજો પોર અને ત્રીજા પોરની માથે હુરનારાયણ ગયો છે.
पड़ा लूथ पर लूथ रुद्र कर जोर उदर तय कटे शीश कर आँख चाँक कर दोर चलावे बहत रुदीर्तन थार सुर सम शेर चलावे बख तरा कड़ी बिखरन लगी बनो युद्ध बिग्रह बड़ो हज करंत लड़त हनुमंत जीव महावीर।

તો મોખડો તીન પહાર ચલી તરવાર સુરસેન પાયો. એક પોર, બીજો પોર ને ત્રીજા પોર માથે સુરેન્દ્રનારાયણ ગયો છે અને ઘડી બે ઘડીમાં યુદ્ધ સમાપ્ત થવાની તૈયારી છે. અને એ વખતે વિહલભાઈએ ડાબી બાજુ આમ લમણો વાળીને જા જોયું, પણ કેહો કર નિહામો લમણો વાળતા નીકળી ભલકારો છૂટી ગયો. વાહ કેહો કર, વાહ કેહો કર, વાહ કેહો કર. આંતરાની વરમાળ જે પગની માલિકો આવતા હતા એ ખંભાની માલિકો લઈ લીધેલા, આંતરાની વરમાળ કરી નાખીશ પોતાએ. અને પડખે ઊભેલો પોતે જમણી સાઈડમાં જ્યાં જોવે ત્યાં લખમણ, પોતાનો ભાઈ લખમણ રાબો, એનો એક પગ કપાઈ ગયો છે હાથળમાંથી. અને દાવે હાથની માલિકો દબાવી દીધો બગલની માલિકો, અને એક પગે ઠેકતો આવે છે અને તરવારના ઘા કરતો આવે છે. એ વાહ કેહો કર એવા શબ્દ મોઢામાંથી વિહોળભાને નીહર્યા. ત્યાં કીધું, ભાઈ જરાક મારી બાજુ તો લમણો વાળો. એ પોતા બાજુ જેમ લમણો વાળ્યો આમ ત્યાં તો લક્ષ્મણનો એક પગ કપાઈ ગયો છે. પોતાનો ભાઈ જોયું કે વાહ લક્ષ્મણ, લક્ષ્મણ પણ બાપ તું તો આ કર એને માટે કાંઈ નવાય નહીં, તું તો રામનો ભાઈ લક્ષ્મણ, પણ આ સપટી લોટનો માગ તલ બાવો અને આ આંતરાની વરમાળા કરી લીધી છે આ માણસ, અને તરવારનું ઠણકાવ તો આવે છે, તો વિચાર તો કર, રમશે આની જનેતાને. અને બાપ તારા તો હું મારે વખાણ કરવા, તું તો રામનો ભાઈ કહેવા, મારો ભાઈ છો તું. અને ઘડીક વાર જ્યાં થઈ ત્યાં શંખ વાગ્યો અને યુદ્ધ વિરામ થયું. અને પોતે કે બસ, વિહળભાઈએ કીધું કે હવે હાલી નહીં હીરોભાઈ. પોતે હાડા હાડા હાડા હાડા હાટ કરતા અને 11-11 ભાઈબંધ, કોઈના હાથનું માલિકોનું માથું છે, કોઈના પગ કપાઈ ગયા છે પગ છે ભેગો, કોઈનો હાથ કપાઈ ગયો છે, કોઈના આંતરા નીકળી ગયા છે કે હોગર જવાના, એ બધા લોટ પોત થતા. અને કે હવે હાલી નહીં હીરો એટલે આવી અને આંબરડીના પાદરમાં જ્યાં કુંડાળું કર્યું હતું ત્યાં આવી અને 11-11 જણા બેઠા. લે બેટા માંજોડી, હવે પાણી પાઈ દે. એ તાજો ગોળો ભરી અને માંજોડી રબારીની દીકરી 11 વર્ષની એ ટોયલ હાથમાં લઈ અને જેમ પોતાના સંતાનને જેમ જનેતા પાણી પાતી હોય એમ 11-11 જણાને પાણી પાય છે અને હામું જોવે છે અને આશીર્વાદ આપે છે કે બાપ સુખ થાય દીકરી તું. અને 11-11 જણાએ ઓતરાદા ઓશિકા કર્યા, ઓશિકા ઓતરાદા કરી અને લંબાવી અને એટલું બોલ્યા કે હવે દાયરાને મિટિંગ, આપણે દુનિયાની મિટિંગ ખંખેરી અને બધા હવે પર્યાણ કરી, હવે હરગાપુરની શેરીના દરવાજા આપણે માટે ખુલ્લા છે ભાઈઓ, અને હવે મારો બાપ લંબાવો. એ ભગવતીનું નામ લઈને લંબાવ્યા અને 11-11 જણાના ભેળા પ્રાણ વ્યાંગ્યા અને એ દુનિયાની મિટિંગ ખંખેરી અને 11-11 જણાએ વિદાય લીધી. હવે આ તો આખું ગામ ભેળું થયું અને 11 જણાનો અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો. અને કે ભેળો અગ્નિસંસ્કાર કરી એટલે ઝૂપી એક ખડકી અને 11 જણાને માથે હુવરાવી અને અગ્નિસંસ્કાર ચાલુ થયો. એ અગ્નિસંસ્કાર જ્યારે ચાલુ થાય છે અને એ વખતે તેજરો હોય જે 12 ગામ ગયો હતો, 12મો સાથી, એ આવી અને ઊભો રહ્યો, આ હા હા હા, અમે તો કાંડા બાંધેલા હતા, ભેળું અમારે જવાનું હતું, એની બદલે આ બધા વ્યા ગયા. મારી રાહ નજર, પણ રાહ કેવી રીતે કે જોવે, અહીંયા બાદશાહ શેન આવ્યું હતું અને એ ધીંગાણું થયું અને એમાં જવાનું થયું, તો હવે મારેથી જીવાય નહીં એટલે હળી કાઢી અને જે ચિતા હળગતી હતી 11 જણાની, આખું ગામ વીટી અને બેઠું હતું, એ બાવડું ઝાલીને પકડી લીધા. તો કે ભાઈ હવે મારેથી રહેવા હે નહીં, અમે કાંડા બાંધેલા છે એટલે મારે જવું પડે, જવું પડે અને જવું પડે, એમાં કાંઈ હાલે નહીં. અરે પણ એને તમારે વેળું પડી ગયું, હવે એ વેળો કાંઈ ભાંગે નહીં અને તમે અહીંયા પહોંચી જશો કે નહીં એની ખાતરી શું, એનું પ્રમાણ? તો કે પ્રમાણ આ મારા હાથની માલિકો જે બેરખો છે રુદ્રાક્ષનો, હર હર ભજ સમર રાધા કૃષ્ણ સીતારામ કેવલ જાનકી કીર્તાર, એ ફરતો હતો એ બેરખાનું કીધું કે હું પલોઠી વાળી અને બેસી જાઉં, આ ચિતાની માથે મારું શરીર રાખું, હોમ થઈ જાય અને રાખ થઈને ઉડી જાય ત્યાં સુધી જો આ બેરખો ન બળે તો એમ માનજો કે હું વિહળભાની ભેગો પોગી ગયો છું, અને નકર આ બેરખો બળી જશે. એ ઠેકડો મારી અને ચિતા ઉપર ચડગી સડી અને તેજરો હોયો ત્યાં બેસી ગયા અને હાથમાં રુદ્રાક્ષનો બેરખો જે હતો એ ફરતો રહ્યો જોગમાયાનું નામ લઈ, અને આખું શરીર પોતાનું જ્યાં સુધી બળી ગયું ત્યાં સુધી એ બેરખો સહી સલામત રહ્યો. તેજરો બે તન હાડા લગ હોમિયા, પોતાનું શરીર આખું ખલાસ કરી નાખ્યું અને તેમ છતાં પણ એ બેરખો એ સહી સલામત રહ્યો હતો અને એ

એ આંબરડીમાં અવતર્યો અને ભડકતું બીજી ભાત. આ ઇતિહાસ તને યાદ કરશે વિહળ તારી વાત. આ વિહળ રાબાની અત્યારે બારે બાર ખાંભ્યું આંબરડી ગામને પાદર મૂળેથી લગભગ દસક માઇલ દૂર છે અને ઝાલાવાડ

0: એ આંબરડીમાં અવતર્યો અને ભળતું બીજી ભાત. આ ઇતિહાસ તને યાદ કરશે વિહળ તારી વાત. આ વિહળ રાબાની અત્યારે બારે બાર ખાંભ્યું. આંબરડી ગામને પાદર મૂળેથી લગભગ 10 માઇલ દૂર છે અને ઝાલાવાડમાં એ બારે બાર ખાંભ્યું અત્યારે મોજૂદ છે. વિહળ બાપુનો ઓરડો છે ત્યાં. અને આ આ ધરતીની માથે આ સૂરવીરો જે થયા છે એ ઇતિહાસના પાનામાં કોઈ દિવસ અમર રહેવાના છે, કોઈ દિવસ એ અસ્ત થવાના નથી. એ આંબરડીમાં અવતર્યોને ભળતું બીજી ભાત, ઇતિહાસમાં યાદ કરે વિહર તારી વાત. રણસિંગા વાગે સૂતા જાગે, કાયર ભાગે કામ પડે, ધમધમતી ધરતી ફોજું ફરતી વિનાશ કરતી તેગ વડે, મર્દોની હાંકે અને ધ્રુજે ધાંકે, ધૂળું ખાંપે લોહી દડે મેદાને, મરવા અપસર વરવા મળદ કસુંબલ રંગ સડે જીવ, મળદ કસુંબલ રંગ સડે, ધગ ધગતી ધારા ફોજ અંગારા, તોપ બહારા પોકારા, લાગે ધડનારા શિશ્ક તારા, હાંકે દેતા હોકારા, જનનીના જાયા કવિએ ગાયા, લોકા વિલ્લા કોક જડે મેદાને, મરવાંગ અપસર વરવા મળદ કસુંબલ રંગ સડે જીવ, મળદ કસુંબલ રંગ સડે, પ્રોણા પાવાનું ગુણ ગાવાનું, ઘવડાવીને ગાવાનું, કૃત સુરવીરતાનું પ્રભુ કૃપાનું, વીર થવાનું મહારથી, વિત વાપરવાનું રણ ચડવાનું, નામરદાનું કામ નથી જીવ, નામરદાનું કામ નથી, કર ધય તલવારમ કમર કટારમ, ધનુકર ધારમ ટંકારમ, બંધુક બહારમ મારંગ મારંગ, હાહાકારમ હોકારમ, નરક એક નાદારમ કરે પુકારમ, મુખ ઉચારમ રામ નથી, તો વિત વાપરવાનું રણ ચડવાનું, નામરદાનું કામ નથી જીવ, નામરદાનું કામ નથી. આવા જે સુરવીરો હતા ને એ બેરખો જે તેજરો હોયા નામના ચારણનો જે હતો એ આખો સહી સલામત હતો. અને એ બેરખો ત્યાંથી ચોટીલા કર્ણાબાપુ ગોલ એની પાસે આવેલો અને ત્યાર પછી એ બેરખો ભારા રતન ભંડારિયા એની પાસે ગયેલો, ત્યાર પછી એ ક્યાં બેરખો છે એનો ખ્યાલ નથી. ઘણો પલો થઈ ગયો છે આ વાતને, 125 વર્ષ જેવા માથે વાણા વાઈ ગયા, પણ ધન્ય ધરા હોરઠ ભલગમણી, રતન પાકતા આવા જ્યાં રતન પાકતા આવા. આવા મહાન પુરુષો જે છે એ ઇતિહાસના પાનામાં કાયમને માટે અમર રહેવાના છે. આજ બારે બાર ખાંભ્યું ત્યાં મોજૂદ છે.
1: આપ સાંભળી રહ્યા હતા લોકવાર્તા અર્ણમ માથા. કલાકાર હતા ભરત ગઢવી. આ પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. હવે પછીના વિવિધ કાર્યક્રમો સહપ્રસારિત કરીશું અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. સુજલામ સુફલામ જળ અભિયાન થકી જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો થયો હોવાનું જણાવતા જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ. ગુજરાત લોકભવન ખાતે આયોજિત ઐતિહાસિક શ્રીરામકથાનું સમાપન. ભાવનગરમાં પોલિયો નાબૂદી અભિયાનના પહેલા જ દિવસે જિલ્લામાં 87% અને મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારોમાં 90.45% લક્ષ્યાંક હાંસલ થયો. જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી. ફિફા વિશ્વકપમાં કેનેડાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને પ્રથમ વખત અંતિમ 16માં સ્થાન બનાવ્યું. પાકિસ્તાનનો અફઘાન સરહદ પર હવાઈ હુમલો, 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો. ભારતીય શેરબજારમાં ઉછાળો, સેન્સેક્સમાં 125 અને નિફટીમાં 40 અંકનો ઉછાળો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રપતિ ભવનમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સેશેલ્સની સ્વતંત્રતાની 50મી વર્ષગાંઠ નિમિત્તે રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં હાજરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ગાંધીનગરમાં પીએમ ઈ બસ સેવાનો આરંભ, સાથે જ શ્રી શાહે પીએમ ફેમિલી કેર ટ્રેકર ડેશબોર્ડના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો. વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય મધ્ય ગુજરાતની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું મુખ્યમંત્રીના હસ્તે ઉદ્ઘાટન. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડા આજે બાળ આરોગ્ય કાર્યક્રમનો પ્રારંભ કરાવશે.

વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર સેશન્સમાં ભાગ લેશે અને કરાચીમાં થયેલી તાજેતરની ઘટના અંગે પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા આરોપોને ભારતે સ્પષ્ટપણે નકારી કાઢ્યા. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલોહર્ટ્ઝ. આકાશવાણીનું આ છે અમદાવાદ વડોદરા કેન્દ્ર. માણીએ ફિલ્મ સંગીત.

हम किसी से कम नहीं, આ ફિલ્મનું ગીત મોહમ્મદ રફીના સ્વરમાં હમણાં જ આપે સાંભળ્યું. શબ્દ હતા મજરૂ સુલતાનપુરીના અને સંગીત હતું આરડી બર્મનનું. હવેનું ગીત સાંભળીએ લતા મંગેશકરના સ્વરમાં, ફિલ્મ અનામિકા. શબ્દ મજરૂ સુલતાનપુરીના અને સંગીત આરડી બર્મનનું.

ફિલ્મ સંગીત કાર્યક્રમનું હવેનું ગીત ફિલ્મ કભી કભીનું. શબ્દો સાહેલું ધ્યાન વિના, સંગીત ખૈયામનું અને ગાયક કલાકારો છે લતા મંગેશકર અને મુકેશ.

0: O kaikke pahan banaur suala. O khul jaye band akal ka taala.
1: ઓ બનારસી પાનના શોખીન ભાઈ, આ બનારસી પાન ખાઈને પણ તમારી અકલનું તાળું ખુલ્યું નથી લાગતું? હે, આમ જાહેર રસ્તા ઉપર પિચકારી મારતા તમને શરમ નથી આવતી? તમારા ઘરની દિવાલ ઉપર તમે આવી પાનની પિચકારીઓ મારો છો?
0: એ ભાઈ, એ તો ઘર છે અને આ જાહેર રસ્તો છે.
1: અરે જાહેર રસ્તો એટલે આ તમારી ને મારી બંનેની માતા છે, માતા, ધરતી માતા. લોહા પાણીની બોટલ અને સાફ કરો આ તમારા પાનની પિચકારી.
0: અરે અરે, કરું છું ભાઈ, કરું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ. ફરી વાર

0: હું આવું નહીં કરું અને કોઈને કરવા પણ નહીં દઉં.
1: હવે કરીને શાણપણની વાત.
2: સ્વચ્છ ભારત અભિયાન, એક કદમ સ્વચ્છતા તરફ.

ગાયિકા હેમલતાનું ગાયેલું આ ગીત સાંભળીએ. ગીત અને સંગીત રવિન્દ્ર જૈનનું અને ફિલ્મ આંખિયો કે ઝરોખો સે.

ગીતકાર અને સંગીતકાર રવિન્દ્ર જૈનનું આ ગીત આપે હેમલતાના સ્વરમાં સાંભળ્યું. અને શ્રોતા મિત્રો, આ સાથે જ પૂરો થયો ફિલ્મ સંગીતનો આ કાર્યક્રમ.

ઘડિયાળ બોલી રહી છે 11:30 નો સમય. આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર, મીડિયમ વેવ 354.6 મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્ઝ. સાંભળીએ ગેર ફિલ્મી હિન્દી ગીતો.

અમે મિશ્રાનું આ ગીત આપે સાંભળ્યું. શબ્દો હતા કુનાલ વર્માના. કાર્યક્રમમાં હવે સાંભળીએ સાધના સરગમ અને આઝમ અલી મુકરમના સ્વરમાં આ ગીત. શબ્દો છે દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

શ્રોતા મિત્રો, આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી અત્યારે આપ સાંભળી રહ્યા છો ગેર ફિલ્મી હિન્દી ગીતો કાર્યક્રમનું આ ગીત સાધના સરગમ આઝમ અલી મુકરમના સ્વરમાં, શબ્દો દયારામ દર્દ ફિરોઝાબાદીના, સંગીત આઝમ અલી મુકરમનું.

શૈલેન્દ્ર શર્માએ લખેલું ગીત મનોજ વર્માના સ્વરમાં આપણે સાંભળ્યું. સંગીત હતું શબાબ આઝમીનું. કાર્યક્રમનું અંતિમ ગીત સાંભળીએ.

0: महसुस ये हुआ कि जमाने गुजर गए भाई ए हरिहरण स्वर में आ गीत आप सांभळी रहता श्रोता मित्रों અને આ સાથે જ પૂરો થયો ગેર ફિલ્મી હિન્દી ગીતોનો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ બપોરના 12 વાગ્યાનો સમય થોડી જ ક્ષણોમાં સાંભળીશું મુખ્ય સમાચાર.
1: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી 2 દિવસીય વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ. ભારતીય શેરબજારમાં નરમાશ, સેન્સેક્સમાં 120 અને નિફટીમાં 30 અંકનો ઘટાડો. તાપી જિલ્લામાં પલ્સ પોલિયો અભિયાન અંતર્ગત 0-5 વર્ષના અંદાજે 65,072 બાળકોને આવરી લેવાયા. પંચમહાલ જિલ્લામાં ઓછા વરસાદની આગાહીના પગલે આ વર્ષે ડાંગરના વાવેતરમાં અંદાજે 35% ઘટાડો થવાની શક્યતા. ખેડૂતોને પાણીની ઉપલબ્ધિ મુજબ ડાંગરના બદલે કઠોળ અને સોયાબીન જેવા ઓછા પાણીના પાકોને પ્રાધાન્ય આપવા અપીલ. નવસારીમાં મેઘરાજાનું આગમન, ચીખલી પંથકમાં 4 કલાકમાં 1.5 ઇંચ વરસાદ. કેન્દ્રીય ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી ચિરાગ પાસવાને જણાવ્યું કે ખાદ્ય પ્રક્રિયા ઉદ્યોગ ખેડૂતોની આવક વધારવા, ગ્રામીણ અર્થતંત્રને મજબૂત કરવા અને યુવાનો માટે રોજગારીની તકો ઊભી કરવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે. કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશી આજે મધ્યપ્રદેશના નીમચ અને શાજાપુર ખાતે 2 મોટા સોલર પાવર પાર્કનું ઉદઘાટન કરશે. અમદાવાદની 8 વર્ષીય તક્ષવી વાઘાણીએ લિમ્બો સ્કેટિંગમાં ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. તક્ષવીએ 16 સેન્ટીમીટરની ઊંચાઈએ 10 મીટર અંતરનું સ્કેટિંગ કરીને નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી. ભારતીય પુરૂષ હોકી ટીમે લંડનમાં એફઆઈએચ પ્રો લીગના રિવર્સ મુકાબલામાં ઇંગ્લેન્ડને પેનલ્ટી શૂટઆઉટમાં 3-2થી પરાજય આપ્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની વિદ્યાર્થીની એથ્લેટ દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ એથ્લેટિક્સમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. ગુજરાતના એકમાત્ર મહિલા એથ્લેટ તરીકે એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય કર્યું. દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર ખેલાડી બની. અને આસામ અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે સ્થિતિ ચિંતાજનક. હવે પછી આપ બપોરે 1:20 વાગીને રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

તુષાર શુક્લાનું આ ગીત આપ સાંભળી રહ્યા હતા, ગાયિકા કવિતા કૃષ્ણમૂર્તિના સ્વરમાં. હવેનું આ ગીત આપ સાંભળશો સાધના સરગમના સ્વરમાં. શબ્દો છે રમણભાઈ પટેલના.

શ્રોતા મિત્રો, ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. હવેનું આ ગીત રૂપકુમાર રાઠોડના સ્વરમાં, શબ્દરચના રમણભાઈ પટેલની.

ઓલ ઇન્ડિયા રેડિયોની ચેનલોને મોબાઈલ પર જીવંત સાંભળવા માટેની મોબાઈલ એપ્લિકેશન વિશેની એક જાહેરાત સાંભળશો. ઓલ ઇન્ડિયા રેડિયોની વેબસાઇટ allindiaradio.gov.in પરથી હવે આપ ઓલ ઇન્ડિયા રેડિયોની 8 ચેનલ્સનું જીવંત પ્રસારણ સાંભળી શકો છો. આ ચેનલો છે AIRની FM ગોલ્ડ અને FM રેઇનબો, દિલ્હી, વિવિધ ભારતી, AIR ઉર્દુ, AIR ગુજરાતી, AIR મરાઠી, AIR પંજાબી અને AIR મલયાલમ. ઓલ ઇન્ડિયા રેડિયોએ આ ચેનલ્સનું પ્રસારણ જીવંત સાંભળ

અંતરના પાનાના પણ હસ્તાક્ષર હોય ને મિત્રો. જી હા, જગદીશસિંહના સ્વરમાં આ ગીત આપે સાંભળ્યું. ગીત લખ્યું હતું ડોક્ટર શ્યામલ મુનશીએ. કાર્યક્રમનું અંતિમ ગીત હવે શબ્દો છે રમેશ પારેખના અને ગાયક કલાકાર પાર્થિવ ગોહિલ.

0: બસ હવે તો શબ્દે શબ્દે ચોમાસું અને ધોધમાર વરસાદથી આપણે સૌ રાહ જોઈ બેઠા છીએ દોસ્તો. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી અત્યારે આ કાર્યક્રમ આપ સાંભળી રહ્યા હતા ગુજરાતી ગીતોનું. 12:30 નો સમય એટલે હવે બહેનો માટેનો સહિયર કાર્યક્રમ, બસ ગણતરીની 30 સેકન્ડો પછી.
1: આજે તો પાર્ટી જોઈએ, પેલા ચેમ્પિયન સાથે સેલ્ફી થઈ જાય.
2: આઈડિયા, અહીં જ પાર્ટી કરીએ,
1: પિઝા પાર્ટી. યે, ચાલ તારું કાર્ડ અને પિન આપ.
3: મારા કાર્ડ ની ડિટેલ્સ હું જાતે નાખીશ. RBI કહે છે કે આપનો પિન, OTP, CVV અથવા ઇન્ટરનેટ બેંકિંગ પાસવર્ડ કોઈની પણ સાથે શેર ના કરો, અને ઓનલાઈન બેંકિંગ ફક્ત પોતાના કમ્પ્યુટર, મોબાઈલ અથવા સુરક્ષિત નેટવર્ક થી જ કરો.
1: બાય ગર્લ્સ, ક્યાં જાય છે સાંભળ્યું ને? નો શેરિંગ.
3: RBI કહે છે જાણકાર બનો, સતર્ક રહો.

0: પ્રસ્તુત કરીએ છીએ મહિલાઓ માટેનો વિશેષ કાર્યક્રમ સહિયર, પ્રસ્તુત કરતા હિતેશ માવાણી. બહેનો બહેનો, અમારી વાલી વાલી સખીઓ અને સૌ શ્રોતા મિત્રો, કાર્યક્રમ સહિયરમાં આપ છો લિપિ ત્રિવેદી અને અલ્પા શાહ સાથે. મિત્રો, સહિયર કાર્યક્રમમાં આજે એક નાટક સાંભળીશું. નાટકનું નામ છે કેક્ટસ. ભાગ લેનાર કલાકારો સુરભિ શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીતગાન માલતી યાંગી, પાર્શ્વ સંગીત પીજી સુરભિ, લેખિકા ભાનુમતી જાની,
1: પ્રસ્તુતકર્તા ચંદ્રસેન નાવાણી.
0: તો પ્રસ્તુત છે નાટક કેક્ટસ.

0: બોલો, એ સોનુ,
1: એ આની બેન, શું છે બેન?
0: સોનુ, મારી લિપસ્ટિક શોધી આપને.
1: તમારી ઇસ્ટિક પેલી લાલ રંગની હમણાં શોધી આપું. આ રહી, આ પાવડરના ડબ્બા પાછળ તો હતી, લ્યો બેન.
0: કેમ સોનુ, શું છે? આટલું બધું કેમ હસે છે?
1: આ તમારા મોઢાના પ્લાસ્ટર જોઈને તો. અમને તો આવું આવડે નહીં ને ગમે નહીં, ને છતાં જુઓ આ અમારા હોઠ છે ને લાલ ચટ્ટા, આ તમારો રંગ રોગાન ઉખડી જાય ને પછી તો પાછું ઈનું ઈ જ ને.
0: ઓ, તને એ બધી સમજણ ન પડે
1: બેન. બેન એક વાત કહું?
0: જલ્દી કહે ને, મારે જવાનું મોડું થાય છે.
1: બેન, બેન છે ને તે મારો વાર કેશલો મને લગ્ન પેલા જોવા આવેલો, ત્યારે વળ્યું એને મને પૂછ્યું, અલી સોનુ, ત્યાં ઊંટ ઉપર પેલા મોટા લોકો લગાડે એવું પ્લાસ્ટર લગાડ્યું છે ને? હું તો બેન મોટેથી હસી પડેલી. પછી મેં કહ્યું, અલે જાજા, આપણે તો એવું બધું હોય. પછી એને શું કહ્યું ખબર છે બેન? મને કે તારા ઊંટ તો ચણોઠી જેવા છે. તે હે બેન, આ સાહેબ તમને પહેલવેલા જોવા આવેલા ત્યારે તમને આવું કઈ પૂછેલું?
0: એ જા હવે અંદર જઈને તારું કામ કર. એ આમ ટીકી ટીકી ને મારી સામે શું જોયા કરે છે?
1: તે બેન, આ તમે આજે આમ અતારમાં બની ઠની ને
0: ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના વિકાસ પર એક હોલમાં મારી ભાષણ કરવા જવાનો છે.
1: તમે ઝૂંપડપટ્ટી વિશે ભાષણ કરશો? અરે હા, પેલું 15 દી થી ચાટલા હમે ઊભા રહીને ગોખ્યા કરતા હતા ઈ ને.
0: એ ચુપરે કહું છું, તને કહું ને કે અંદર જા.
1: મેં નામ ગુસ્સે હું કામ થાવ છો? આ તો તમારી હારે વાતો કરવી મને બહુ ગમે હો. હે બેન, તમે કોઈ દી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા?
0: અરે ત્યાં જવાની મારી શી જરૂર? મારી પાસે ઝૂંપડપટ્ટી વિશે ઘણી બધી ચોપડીઓ છે.
1: તે બેન, ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા જશો ત્યાં આમ રંગ લપેડા કરીને જ જશો કે?
0: તને ન સમજાય, લોકો પર વટ પાડવા એવું બધું કરવું પડે, સમજી?
1: તમારા વટ ને બટ અમને ન સમજાય. અમે તો એ રોટલા હાક ખાઈએ અને ધબાકા બંધ કામ કરીએ. આ પેલું તમારું હું કહેવાય બળ્યું, પેલું ફીગ ફીગ
0: ફીગરે.
1: અરે હા, ઈ ફીગરે હોય. રોજ શરીર ઉતારવાની કસરત કરવા જાવ છો અને મહિને ખાસા 500 રૂપિયા આપો છો, પણ કાંક ફેર બેર
0: પડ્યો છે ને? 5 વર્ષમાં ખાસો 1 કિલો વજન ઘટ્યું છે.
1: 1 કિલો? જુઓ આ મારી કાયા છે ને આરસના પુતળા જેવી. 5 વર્ષમાં 1 કિલો?
0: જા હવે અંદર જા, અંદર જા, આમ હસે ના કર. ચાલ હું પણ જાઉં, મારે પણ મોડું થાય છે.
1: આ જોયા ને મોટા લોકો, બસ આખો દી આવું જ. આજે આઈ મીટિંગ તો કાલે વળી ત્યાં. આ અમારા બેનને સમાજ સેવાનું ઘેલું લાગ્યું છે, તે આમ બધે ભાષણો કરતા ફરે છે. દીકરો ભણે જ પરદેશ ને દીકરી આ બધાથી નોખી. હાવ હાદી, જરાય ટાપટીપ નહીં કે નહીં જરાય મોટાય.
2: સોનુ, સોનુ, મમ્મી ક્યાં ગઈ?
1: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપવા.
2: એ ખરી છે ને, ઝૂંપડપટ્ટીમાં એને કદી પગ પણ મૂક્યો નથી ને. પાછી
1: મેં એમને ઈ જ કહ્યું તો કે અમારાથી ત્યાં ન જવાય.
2: ન કેમ જવાય, હું જઉં છું જ ને. ત્યાંના વડીલો એમના બાળકોને નિશાળે ભણવા મોકલે એવું સમજાવવા ગઈકાલે જ હું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી.
1: હાય હાય હાય બેન, ઈ હું બોલ્યા જોજો મમ્મીને કહેતા, નહીં તો તમારું તો આ પરમધર્મી ઘર ને.
2: પરમધર્મી ઘર? અરે હા, કૃષ્ણની મૂર્તિ અમારા ઘરમાં ખાસ આગ્રાથી આવી છે, આરસની છે, રૂપિયા 10,000 ની. અમારા ઘરોમાં ના ભગવાન પણ ખરીદાય બ્લેકના નાણા વડે જ તો. સોનુ ખોલ તો જરા.
1: હા બેન, ખોલું.
2: ઓ નીરવ, આવ ને, આવ બેસ. અરે બેસ ને નીરાતે.
3: સાચું કૌશલ્યા, ખોટું ના લાગે.

0: કરીશ, પણ આ બેન અંબરનાથી ખરીદાયેલી મુલાયમતા અમને તો વાગે તેવ નહીં ને.
1: ઓહ નીરવ, તું તો જાણે જ છે ને કે મને મારા ઘરનો આ દંભ, આ વૈભવ પસંદ નથી. પણ શું કરું, જન્મ મરણ ને પરણ એ કઈ આપણી ઈચ્છા મુજબ મળતા નથી.
0: સારું ચાલ, હવે એમ કઈ ખોટું નહીં લગાડવાનું, આપણે આપણું કામ જે કરવાનું છે ને એનું આયોજન કરીએ. ચાલ
1: સોનુ, બેકઅપ ચા બનાવી લાવને.
2: હા બેન.
0: અરે એની કઈ જરૂર નથી, પાછું આજે તો આપણે ઘણે દૂર જવાનું છે, મોડું થશે.
1: હા પણ ચા તો પીવી જ પડશે.
0: અરે શૈલા, અરે આજે તો ખૂબ મજા આવી ગઈ. હા એક પૈસાદાર મહિલાનું ભાષણ સાંભળીને આવ્યો.
1: શેના વિશે હતું?
0: શેના વિશે? અરે ઝૂંપડપટ્ટીમાં રહેતા બાળકોના સર્વાંગી વિકાસ વિશે. તો
1: પછી?
0: પછી શું? એક તો એ મહિલા એક્ટ્રેસ જેવું મેકઅપ કરીને આવેલા.
1: હા
0: ઝૂંપડપટ્ટીમાંથી ભાષણ સાંભળવા આવેલા લોકોને ઉદ્દેશીને એમણે કહ્યું કે તમારા બાળકોને નવડાવી ધોવડાવી સ્વચ્છ સુઘડ વસ્ત્રો પહેરાવવા જોઈએ, ભણવા મોકલવા જોઈએ. અને હતો ત્યાં ખરી મહિલાએ કે ઝૂંપડપટ્ટીના પેલા બાળકોને દૂધ માખણ સલાડ લીલો તેમાં સૂકો મેવો વગેરે ખવડાવવાની સલાહ આપતા હતા. બોલ પછી તમારી હટે જ ને.
1: પછી શું થયું?
0: પછી શું? પછી મેચ એમને ક્રોસ કર્યા અને પૂછ્યું, તમે કદી ઝૂંપડપટ્ટીમાં ગયા છો ખરા? એમના ઘર જોયા છે? એમને દાળ રોટીના વાદા હોય ત્યાં તમે આમ તમારા વૈભવી ખોરાકનું મેનુ આપો તો કેમ ચાલે?
1: નીરવ, તે ખરેખર આવું કહ્યું?
0: આજ તો કહું જ ને, મેં તો એમ પણ કહ્યું કે મેડમ આમ ભાષણ આપવાથી સમાજ સેવા ના થાય. અરે એ માટે તો એમના ઘરોમાં જઈને તૂટેલા ખાટલા પર બેસીને એમને ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને એમના પ્રશ્નોને સમજીએ ને ત્યારે સાચી સમાજ સેવાનું પહેલું પગથિયું માળ તમે ચડી શકો.
2: લ્યો બેન ચા.
1: લે નીરવ ચાલે. નીરવ પછી શું થયું?
0: પછી શું? હો હો થઈ ગઈ, બે ચાર વાક્યો બોલી એમને એમનું ભાષણ પૂરું કરી દેવું પડ્યું. શરૂમાં તો ભરતી શ્રોતાઓએ થોડીક તાળીઓ પાડી ખો ખો કરીને ઉધરસ ખાધી. પછી તો હે એ બધા સમજી ગયા. ચાલ છેલા હવે આપણે મોડું થાય છે, વાતો ખૂબ કરી ચા પણ જોવાની.
1: હા ચાલ. જો સોનુ, અમે કામે જઈએ છીએ, મારે મોડું થશે મમ્મીને કહી દેજે.
2: સારું બેન, તમ તમાર જાઓ. હાશ લાવ ને, આ બેન નથી તો જરા સોફા પર બેસી લઉં. મને આ પોચ્ચા પોચ્ચા ટાબરિયાના ગાળ જેવા સોફા પર બેસવું બહુ ગમ્યો. આ બેન બહાર જાય ને ઘરમાં કોઈ ના હોય ને ત્યારે બાપુ આપણે આમ જ હો નિરાંતે અહીં થોડું બેસી લઈએ, એવી મજા આવે છે ને. કેવા પોચ્ચા પોચ્ચા સોફા. આ અમારા શૈલા બેન જોયા ને, કોઈની હારે લપછપ નહીં. કોઈ છોકરી હારે જાજુ ન બોલે તો પછી છોકરા હારે તો વાત જ કયો રે. આજે આટલા વર્ષે પહેલી વાર કોક છોકરો આમ અમાર ઘેર એમને મળવા આવ્યો. નવાઈ ની વાત તો કેવાયો, પણ છોકરો છે પાણી ધારો. આવી ગયા બેન, કેવું ગયું ભાષણ?
3: અરે ફર્સ્ટ ક્લાસ. એમને નહીં મને પૂછ, મને એવી તો તાળીઓ પડી, એવી તો તાળીઓ પડી ને પ્રમુખ શ્રી તો એવા ખુશ થઈ ગયા હતા ને.
2: તે અમારા બેન તો સરસ જ બોલે છે ને, છેલ્લા 15 દી થી ચાટલા સામે મો રાખી ગોખતા તા ને.
1: સોનુ,
3: અરે વિભા બેન, તમે તો આજે કમાલ કરી, ખરેખર તમે ખૂબ સરસ બોલ્યા.
4: ઓ થેન્ક યુ. પણ વચ્ચે પેલો ચાપલો છોકરો એને ભંગાણ પાડ્યું ને, એ મને જરા.
3: અરે એવું તો હવે થયા કરે. બાકી સાચું કહું, તમારી વાવાથી તો બધા જલે છે. હા તેથી જ તો તેઓ આમ તમારા વિરોધીઓને ઉભા કરે છે. બાકી તમારું ભાષણ એટલે તો કહેવું પડે. હા વળી તમે લાગતા તા રૂપાળા હો કઈ. આ કોઈ તમને 45 નાય નાખે.
4: થેન્ક યુ. એ તો છે ને, હું ગઈકાલે જ ફેશિયલ કરાવ્યું અને હેર ડાય પણ ફોરેન થી આવેલી બ્યુટિશિયન ને ખાસ બોલાવેલી. યસ
3: ને, આ સાડી વાહ વાહ કેવી મુલાયમ છે, સસલાના વાળ જેવી. ક્યાંથી લીધી? કેટલા ની આવી?
4: એ તો છે ને, શૈલેશ અમેરિકા થી લાવ્યા છે.
3: ખૂબ સરસ છે. હા ખાદી સિલ્ક ની છે ને.

0: આપણા દેશનો ફર્સ્ટ ક્લાસ ક્વોલિટીનો માલ પરદેશ જાય છે ને? મારી પાસે આવી જ એક સાડી છે મીબાબેન, આ ડિઝાઇન સહેજ જુદી.
1: લ્યો બેન, આ શરબત લાવી.
2: લ્યો લ્યો અમિતાબેન.
0: થેન્ક યુ. ઓ માય ગોડ, મેં 6 વાગે ગાડી મંગાવી હતી ને, 6:15 થયા, હજુ કેમ નહીં આવી હોય?
2: કઈ નહીં, મારી ગાડી તમને મૂકી જશે.
0: ના ના ના, આ મારી ગાડી હમણાં જ આવી જોઈએ.
2: અરે તમે સંકોચ ન રાખો, પ્લીઝ જરૂર મૂકી જશે.
0: સારું, કારણ કે 7 વાગે મારે પ્રૌઢ શિક્ષણ અંગે એક મીટિંગ માં જવાનું છે.
2: આઈ સી. સોનો, ડ્રાઈવર ને કહે કે બેન ની ગાડી મૂકી આવે.
0: હા, આવજો.
2: આવજો.
3: સોનુ, સોનુ આ ચા ના કપ કોણ આવ્યું હતું?
1: શૈલાબેન ના ભાઈબંધ.
3: શૈલા ના ભાઈબંધ?
1: પણ બેન, છોકરો છે ફૂટડો.
3: બોલ્યા, છોકરો છે ફૂટડો. ના, જાત, ખાનદાન, સંસ્કાર કઈ નહીં જોવાનું.
1: સંસ્કાર, ખાનદાન એ તો બધું ઉપર ઉપર નું જોય છે ને. આ તમારી જ વાત કહ્યું ને બેન, મી તમને અને સાહેબ ને હારે બેહી બે ગડી નિરાતે વાત્યું કરતા ક્યારે જોયા
3: નથી. એ તો શું થાય, એમને ધંધાર્થી ઘણા દિવસો બહારગામ જવાનું હોય અને મારે વિવિધ પ્રવૃત્તિઓ.
1: હું એ જ કહું છું ને, આ તમારી જિંદગી
3: મોભા પ્રમાણે તો રહેવું જોઈએ ને સોનુ.
1: મોભો મોભો મોભો.
3: શૈલા, આમ આવો, આજે મારી તારી સાથે ગંભીર વાતો કરવી છે.
4: તમને મારી સાથે વાત કરવાનો સમય મળ્યો ખરો?
3: એમ વાત ઉડાવી ન દે.
4: હું વાત ઉડાવતી નથી, હકીકત રજૂ કરું છું. આટલા વર્ષોમાં તમે કે પપ્પાએ મારી સાથે નિરાતે વાત કરી છે ખરી?
3: ઓહો, હું પૂછું એનો જવાબ આપ. આજે અહીં કોણ આવ્યું હતું?
4: નીરવ આવ્યો હતો, મારો મિત્ર છે.
3: તું ક્યાં ગઈ હતી?
4: નીરવની સાથે ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી, ત્યાંના બાળકોના વિકાસ માટે એમના માતા પિતાને સમજાવવા.
3: તું ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી? ત્યાં આપણાથી જવાય?
4: ઝૂંપડપટ્ટી વિશે ભાષણ આપી સમાજ સેવાનો દમ ભાચરી શકાય? ને ઝૂંપડપટ્ટીમાં આપણાથી જવાય નહીં? એ કેવું, હું એ ઝૂંપડપટ્ટીમાં ગઈ હતી. એટલું જ નહીં, નીરવ હરિજન છે, સાચા અર્થમાં હરિનો જન.
3: શૈલા, મને આવા બધા ફિતૂર પસંદ નથી. તારા પપ્પાની ખબર પડશે તો.
4: પપ્પા? મમ્મી, પપ્પા એ કે તમે, તમે બંને કદી મારી ઈચ્છાઓ કે મારા અરમાનોનો ખ્યાલ કર્યો છે ખરો? મને કદી મારી રીતે જીવવા દીધી છે? અંગ્રેજી માધ્યમની શાળા તથા કોલેજમાં માત્ર તમારી જીદને કારણે જ મારે જવું પડ્યું. અત્યાર સુધી બધું મેં સહન કર્યું ને સ્વીકાર્યું. હવે મહેરબાની કરીને આ તમારું વૈભવી સુખ મારા પર ન લાદો. સુખનો એ આડંબર આ તમારા કુંડામાં વાવેલા કેક્ટસની જેમ મને વીંધી નાખે છે.
3: ઓહો, તું તો બહુ સરસ બોલવા લાગી છે ને નીરવની સાથે રહીને, ખરું? તે તું એની પરણવાની છે?
4: ના, અત્યારે તો કોઈ એવો વિચાર નથી. હમણાં તો ખૂબ કામ કરવું છે. અને હા, ભવિષ્યમાં પરણવાનો વિચાર આવે તો પરણીએ પણ ખરા.
3: તો એ આપણા ઘરમાં આવ્યો, અહીં સોફા પર બેઠો ને ચા પણ આપણા પ્યાલામાં. આ આપણા પરમ ધર્મી ઘર.
4: પરમ ધર્મી ઘર? મમ્મી, આપણે કેવા ને કેટલા પરમ ધર્મી છીએ એ તો આપણા આત્માને પૂછવાની જરૂર છે. ઘણી વાર તું ઘરમાં હોવા છતાં પણ સોનુ દ્વારા કેવડાવે છે કે બેન ઘરમાં નથી, આ આપણો પરમ ધર્મ. ને તમારા બેડરૂમના કબાટમાંની બાટલીઓ વિશે તો.
3: ચૂપ કહું છું, જા જા તારા રૂમમાં ચાલી જા કહું છું. મારે તારું ભાષણ નથી સાંભળવું.
4: કેમ, સત્ય બહુ કડવું લાગે છે ને? આ ક્લબોમાં અડધી રાત સુધી તમે શું કરો છો તે હું જાણું છું. આવું તો ઘણું બધું છે, ન બોલું એ જ ઠીક. બાકી નીરવ અહીં જરૂર આવશે. તને ન પોસાતું હોય તો મને કાઢી મૂકજે, હું જતી રહીશ. ગુડ નાઇટ.

0: सोनू सोनू जो तो जरा कौन से
1: हाँ जो आओ आओ
0: कौन से सोनू
1: ए नीरव भाई छे

0: તમે
1: તમે
2: નીરવ, આ મારા મમ્મી અને મમ્મી આ નીરવ. નીરવ ચાલ આપણે જઈએ.
0: શૈલા, તારે એની સાથે જવાનું નથી.
2: કારણ?
0: પૂછ એને. મારા ભાષણ વખતે એને મારું કેવું અપમાન.
1: અપમાન કરવાનો મારો કોઈ ઈરાદો નહોતો. આજે તમારો આદર કરું છું, પણ સત્ય હકીકત કહેતા હું નહીં ખચકાઉં.
0: પણ તમારી વચ્ચે આમ નહોતું બોલવું જોઈતું.
1: તો જ લોકોને વાસ્તવિકતાનો ખ્યાલ આવે ને. જ્યાં સુધી તમે ઝૂંપડપટ્ટીની રૂબરૂ મુલાકાત ન લો, ત્યાં સુધી એમના પ્રશ્નો શી રીતે સમજી શકો.
0: તું આવાની સાથે દોસ્તી રાખી છે શૈલા?
2: એટલે તમે કહેવા શું માંગો છો? એ આપણી કહેવાતી ઉજળિયાત કોમનું નથી. તેથી પણ મમ્મી, માણસ જન્મથી નહીં પણ કર્મથી મહાન બને છે.
1: હા શૈલા, તારી વાત સાચી છે. બધાની જાતિ એક જ છે અને તે માનવ જાતિ, અને ધર્મ પણ એક જ, માનવતાનો.
0: જોયા મોટા માનવતાવાદી.
1: તમે બધા શું છો એ સૌ કોઈ જાણે છે. તમારા તન ઉજળા અને મન મેલા. અરે તન પણ ઉજળા નહીં હોય, તમને લોકોને આત્મા જેવું કઈ હોય છે ખરું? જો હોય તો જરા પૂછી જોજો કે તે કેવો શુદ્ધ છે. બાકી અમારી વાત કરતા હો તો ચાલો ઝૂંપડપટ્ટીમાં તમને પ્રત્યક્ષ બતાવું કે તેમાંના કેટલા તો રોજ વહેલા ઉઠે છે, નાઈ ધુએ છે, સાદા સસ્તા પણ ધોયેલા અને સુઘડ વસ્ત્રો પહેરે છે, અને તેઓ પૂજા પાઠ પણ કરે છે, અને ઘરના બધા સભ્યો કાળી મજૂરી કરે છે. તમે બધા ગરીબોનું શોષણ કરી પૈસો ભેગો કર્યો, એમાં તમારી સંસ્કારિતા આવી ગઈ. વાહ, વૈભવ વિલાસ એ કઈ સંસ્કાર નથી. શૈલા, આને તું ઘર કહેશ? આ ઘર ઘર નથી, સોનાનું પિંજર છે.
2: હા, વર્ષોથી આ પિંજરમાં હું ગૂંગળાઉં છું. ઘણી વાર મારા રૂમની બારીમાંથી રાત્રિની રાત્રિઓ બહાર દેખાતા કાળા અંધકારને નિહાળું છું ને નિસાસા નાખું છું. મમ્મી, લ્યો આ બંગડી ને આ બુટ્ટી, તમારો વૈભવ અહીં મૂકીને જ જાઉં છું.
0: જા, ચાલી જા કહું છું, મારે કોઈની જરૂર નથી, ચાલી જા. પ્રણયચંદ્ર ને ગ્રહણ લાગ્યું ને હંમેશ ની થઈ ગઈ કાજળ કાળી અમાસ રાત્રિ. ન કોઈ તારલો, ન કોઈ પ્રકાશ. અશ્રુ, વેદના, યાતના, બધું જ.
2: તમે આ બધું હું બોલો છો બેન?
0: બસ બરાબર આવો જ હતો એ. આંખ, નાક, બધું જ. પણ અત્યારે અરે રે, ક્યાં હશે?
2: બેન, તમે કેની વાત કરો છો? ને તમારી આંખોમાં આંસુ બેન, તમને કઈ થાય છે? ડોક્ટરને બોલાવવા છે બેન.
0: કોઈ ડોક્ટર મારું દર્દ દૂર નહીં કરે. સોનુ,
2: તે હું છે બેન.
0: જો સાંભળ, આજથી લગભગ 25-30 વર્ષ પહેલા મારી કોલેજમાં સાથે ભણતા પરનાથના એક યુવક સાથે મેં છાનામાં લગ્ન કર્યા.
2: તો પછી તમે આમ આ સાહેબ હારે?
0: સાંભળ, એ જ કહું છું. પિતાજી તો આવા લગ્નની સંમતિ ન જ આપે એની ખાતરી હતી. અમે બહાર ગામ જઈને લગ્ન કરેલા. 2-3 મહિના નિરાંતે સુખ ચેનથી રહ્યા પણ ખરા. પણ મારા નસીબમાં સુખ

0: પિતાજીએ ગમે ત્યાંથી મારી બહાર કાઢી. તેઓ આવ્યા, મને હાથે ચીને મોટરમાં બેસાડી. હું રડતી કકળતી જ રહી. તેઓ મને એમના કહેવાતા મોટા ઘરમાં પાછી લઈ આવ્યા. એ વખતનો જમાનો ને અમારું કહેવાતું ખાનદાન, વળી પિતાજીનો એ ભયાનક ચહેરો, આજે યાદ કરું છું ને. સોનુ સોનુ, મને વધારે આઘાત તો એ લાગ્યો કે હું માં બનવાની હતી. ના સોનુ, મારી જીવહાની તો કરવી જ ન હતી. મેં ક્યાં પાપ કર્યું હતું? પણ માને શી રીતે કહું, માની અનુભવી નજર બધું પામી ગઈ હતી. સંતાનને જન્મ આપવાની મારી ઈચ્છા જાણી લઈ તેઓ યાત્રા કરવાને બહાને મને બહારગામ લઈ ગયા. ને ત્યાં ત્યાં મેં કૃપાળા દીકરાને જન્મ આપ્યો.
1: પછી
0: એને અનાથાશ્રમ લઈ ગયા. ત્યારે ત્યારે મેં છાતી ફાટ રુદન કર્યું હતું. હજી શેલાના બાર પરનો આ ફોટો જોયો ને બધું તાજું થઈ ગયું. સોનું બધું તાજું થઈ ગયું. આમે ભૂલાયું તો ક્યારે નહોતું.
1: પછી આ સાહેબ,
0: સોનું, માં મને પાછી ઘેર લઈ આવી. છ એક માસ પછી પિતાશ્રી મને શ્રીમંત બીજવર સાથે પડાવી દીધી. અરે ત્યારથી ત્યારથી બસ આ કેક્ટસ મારી જિંદગીમાં એ જ ઉગ્યા છે ને.

0: જિંદગી માં ગુલાબ આવવા છે મારે, મારે હવે કેક્ટસ નહીં, કેક્ટસ નહીં.
1: આ કેક્ટસ

0: એનાર કલાકારો હતા સુરભી શાહ, હિના મહેતા, જયના વૈદ્ય અને રમેશ ભટ્ટ. ગીતગાન માલતી યાંગી. પાર્શ્વસંગીત પીજી સુરભી. લેખિકા ભાનુમતી જાની. પ્રસ્તુત કરતા હતા ચંદ્રસેન નાવાણી. મિત્રો, આશા રાખીએ છીએ કે આ નાટક સાંભળવાની આપને મજા આવી હશે.
1: અને શ્રોતા મિત્રો, હવે ફરી મળવાના વાયદા સાથે લિપિ ત્રિવેદી અને અલ્પા શાહને આપો અનુમતિ. આપના અભિપ્રાયોની અમે રાહ જોઈશું આ સરનામે.
2: નિયામક શ્રી, સહિયર કાર્યક્રમ વિભાગ, આકાશવાણી કેન્દ્ર, નવરંગપુરા, આશ્રમ રોડ, અમદાવાદ 380009.
1: ઈમેલ આઈડી પણ ફરી એકવાર યાદ કરાવી દઉં, abadsahiyar@gmail.com.

આ પ્રસારણ કરવામાં આવ્યું આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી. બપોરનો સમય થવા જઈ રહ્યો છે બપોરનો એકનો. થોડી જ ક્ષણમાં સાંભળશો દિલ્હી કેન્દ્રથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.

તરફડતી મનને યાદો આપણા મનને તરફડાયા કરે, યાદ હતા એ રાત ભર આવે કરે. દોસ્તો, મહેશ્વરી મહેતાએ લખેલું આ ગીત આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતના આજના આ કાર્યક્રમના ગાયિકા હતા ચેતના પાટડિયા, અને આ સાથે જ પૂરો થયો આ કાર્યક્રમ. આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ, બપોરનો 1:20 નો સમય. થોડી જ ક્ષણોમાં સાંભળીએ ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે. રાષ્ટ્રપતિ આજે સાંજે સંરક્ષણ દળો, કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો અને રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશના પોલીસના કર્મચારીઓને અસાધારણ બહાદુરીના કાર્યો માટે શૌર્ય પુરસ્કારો પ્રદાન કરશે.
1: इस अवसर पर राष्ट्रपति द्रौपदी मुर्मू सशस्त्र बलों, केंद्रीय सशस्त्र पुलिस बलों और राज्य तथा केंद्र शासित प्रदेशों के पुलिस कर्मियों को वीरता पुरस्कार प्रदान करेंगी. ये पुरस्कार असाधारण बहादुरी का प्रदर्शन करने वाले सैनिकों को दिए जाते हैं. ये सम्मान देश की आतंकवाद, उग्रवाद और सीमावर्ती क्षेत्रों में चुनौतियों के खिलाफ निरंतर लड़ाई को भी दर्शाते हैं. साथ ही विमानन, समुद्री अभियानों और मानवीय मिशनों में दिखाई गई असाधारण बहादुरी को भी मान्यता जाती है. इससे पहले राष्ट्रपति ने इसी महीने की 8 तारीख को राष्ट्रपति भवन में रक्षा अलंकरण समारोह के पहले चरण में वीरता पुरस्कार प्रदान किए थे. समाचार कक्ष से वैष्णवी.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરના દર્શન કર્યા. તેઓ ત્યાં ભારતીય સમુદાયને પણ મળ્યા હતા. શ્રી મોદી પીસ પાર્ક ખાતે મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. ગઈકાલે તેમણે સેશેલ્સની સ્વતંત્રતાના 50 વર્ષ નિમિત્તે યોજાયેલા રાષ્ટ્રીય દિવસના સમારોહમાં હાજરી આપી હતી. શ્રી મોદી આ સન્માન મેળવનારા પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી બન્યા. તેમણે પર્યાવરણીય સંરક્ષણ અને ટકાઉ વિકાસમાં નેતૃત્વ માટે સેશેલ્સનો સર્વોચ્ચ ગાર્ડિયન ઓફ ધ બ્લુ હોરાઇઝન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. શ્રી મોદીએ સેશેલ્સની રાષ્ટ્રીય સભામાં સંબોધન કરતા ભાર મૂક્યો કે સેશેલ્સ અને ભારત બંને એવી દુનિયા શોધે છે જ્યાં વિકાસ વધુ સમાવિષ્ટ હોય

0: અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સમકાલીન વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરે. કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ આજે સંસદ ભવનમાં રાજ્યસભાના સભ્ય તરીકે શપથ લીધા. ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ સીપી રાધાકૃષ્ણને કર્ણાટકથી ઉપલા ગૃહમાં ફરીથી ચૂંટાયેલા શ્રી ખડગેને શપથ લેવડાવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્રીય સંસદીય બાબતોના મંત્રી કિરણ રિજીજુ, આરોગ્યમંત્રી જેપી નડ્ડા, કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને પ્રિયંકા ગાંધી હાજર રહ્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલ ગ્રીસના એથેન્સમાં એક ઉચ્ચસ્તરીય ભારતીય વેપાર પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે, જેનો મુખ્ય ઉદ્દેશ વેપાર, રોકાણ અને વ્યૂહાત્મક આર્થિક સહયોગને મજબૂત બનાવવાનો છે. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે જણાવ્યું કે ગ્રીસની મુલાકાત દરમિયાન પ્રતિનિધિમંડળ ધ એથેન્સ સ્ટાર્ટઅપ બિઝનેસ ઇન્ક્યુબેટર ખાતે પ્રેઝન્ટેશન અને સ્ટાર્ટઅપ પીચમાં ભાગ લેશે. પ્રતિનિધિમંડળ એથેન્સ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ખાતે માળખાગત સુવિધાઓ, ડિજિટલાઇઝેશન અને સંરક્ષણ અને ખાદ્ય અને કૃષિ અંગે ભારતીય અને ગ્રીક ઉદ્યોગ નેતાઓ સાથે ચર્ચા કરશે. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ દરેક ક્ષેત્રમાં આગળ વધી રહ્યો છે. વડોદરામાં મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ વીજીઆરસીનો પ્રારંભ કરાવતા શ્રી પટેલે કહ્યું કે અત્યાર સુધીમાં 3 વીજીઆરસીમાં 9,499 સમજૂતી કરાર એમઓયુ દ્વારા ગુજરાતમાં 13,30,000 કરોડ રૂપિયાનું રોકાણ વિવિધ ઉદ્યોગમાં આવ્યું છે. ગુજરાત આજે ભવિષ્યનું વૈશ્વિક પ્રવેશદ્વાર બન્યું હોવાનું પણ શ્રી પટેલે ઉમેર્યું હતું. આ પ્રસંગે ગુજરાતના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ દેશ વિદેશના ઉદ્યોગકારોને ગુજરાતમાં રોકાણ માટે આમંત્રણ આપ્યું. ગુજરાત સરકાર હંમેશા રોકાણકારોને મદદ કરવા તેમની પડખે ઊભી હોવાનું પણ તેમણે આશ્વાસન આપ્યું હતું.
1: આપ આપકે સપને લેકે ગુજરાત આઈએ ઓર ગુજરાત કી એક ખાસિયત હૈ યા અલગ અલગ રાજ્ય સે કઈ લોગ આયે હોંગે હમ જો બોલતે હૈ વો કરતે હૈ પિછલે કઈ સાલો કા ટ્રેક રેકોર્ડ ઉઠા કે દેખ લીજીએ હમ દેને મે પહેલે 2-5% શાયદ કમ હો સકતે હૈ દૂસરે રાજ્યો સે લેકિન યે એક એસા રાજ્ય હૈ યહાં પે 1 રૂપે રોકોગે તો વો આપકી આને વાલી પીઢી કે લિયે વો ઇન્વેસ્ટમેન્ટ હમેશા સેફ રહેગા ઓર આપકા રોકા હુઆ 1 રૂપિયે જો હોગા ઉસકા રિટર્ન ભી સબસે જ્યાદા અગર દેખોગે તો ગુજરાત મે મિલેગા ઓર હમ જો કહેંગે વો ટાઈમલી મિલેગા અગર સાલો તક આપકે ઇન્સેન્ટિવ્સ કઈ ઓર જાઓગે ઓર ધક્કે ખાને પડેંગે તો ઉસકા વ્યાજ ગિનોગે તો હમ લોગ ડબલ દે રહે હોંગે તો હમ આપ સબકો ખાસ તોર પે મેરે ટીમ ગુજરાત કી ઓર સે મે આપ સબકા યહાં સ્વાગત કરતા હું.
0: પ્રાદેશિક આકાંક્ષાઓ વૈશ્વિક મહત્વાકાંક્ષાની વિષયવસ્તુ હેઠળ યોજાયેલી આ પરિષદમાં ગૃહ અને શહેરી બાબતોના કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર સહિતના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ પરિષદ દરમિયાન વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો અને નીતિ નિર્ધારકો દ્વારા કુલ 30થી પણ વધારે સત્રોનું સંચાલન કરાશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાને સુચારૂ રીતે પૂર્ણ કરવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. આકાશવાણી જમ્મુ સંવાદદાતાના અહેવાલ મુજબ યાત્રાના પ્રારંભ અગાઉ સુરક્ષા વ્યવસ્થા, કાફલાની ગતિવિધિ અને તમામ તૈયારીઓનું મૂલ્યાંકન કરવા માટે આજે સંપૂર્ણ પાયે ડ્રાય ટ્રાયલ રન હાથ ધરવામાં આવ્યો હતો. સર્વોચ્ચ અદાલતે શ્રીરામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા પ્રાપ્ત દાનમાં કથિત નાણાકીય ગેરરીતિઓની અદાલતના નિરીક્ષણ હેઠળ તપાસ અને ફોરેન્સિક ઓડિટની માંગ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો ઇન્કાર કર્યો. ન્યાયાધીશ એમ સુંદરેશ અને ન્યાયાધીશ શીલ નાગોની બેન્ચે આ તાકીદ પર સવાલ ઉઠાવ્યા હતા અને ઉનાળાના વેકેશન બાદ અદાલત ફરી ખુલ્યા બાદ અરજીને સૂચિબદ્ધ કરવાનો નિર્દેશ આપ્યો હતો. પશ્ચિમ એશિયાની ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે ભારતીય શેરબજારમાં સવારથી જ વધઘટનો માહોલ સર્જાયો હતો. પ્રારંભિક વધારા બાદ શેરબજારમાં ધીમે ધીમે ઘટાડો થયો હતો અને બપોરના સત્ર બાદ ઘટાડાનું વલણ યથાવત રહ્યું હતું. સેન્સેક્સમાં 200 અને નિફ્ટીમાં 45 કરતાં વધુ અંકોનો કડાકો જોવા મળ્યો હતો. રાષ્ટ્રીય રાજધાની પ્રદેશ દિલ્હીમાં મતદારોને ઘરે ઘરે જઈને ચૂંટણી ગણતરી ફોર્મનું વિતરણ આવતીકાલથી શરૂ થશે. દિલ્હીના મુખ્ય ચૂંટણી અધિકારી અશોક કુમારે નવી દિલ્હીમાં પત્રકારો સાથે વાત કરતા આ જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે બુથ લેવલ ઓફિસર્સ આવતીકાલથી આવતા મહિનાની 29મી તારીખ સુધી દરેક ઘરની મુલાકાત લઈને

ગણતરી ફોર્મનું વિતરણ કરશે અને પાત્ર મતદારો પાસેથી યોગ્ય રીતે ભરેલી અરજીઓ એકત્રિત કરશે. ઓડિશામાં આજે સવારથી જ જગન્નાથ મંદિરમાં પવિત્ર દેવ સ્નાન યાત્રામાં સેંકડો ભક્તો ઉમટી પડ્યા છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાના સ્નાન ઉત્સવની પરંપરાગત ઉજવણીમાં ભાગ લેવા ભક્તજનોનું ઘોડાપુર જગન્નાથપુરીમાં ઉમટ્યું છે. શોભાયાત્રા દરમિયાન વૈદિક મંત્રોચ્યાર, શંખ અને ભક્તિ સંગીત વચ્ચે મંદિરના પવિત્ર સુવર્ણ કુવામાંથી ખેંચાયેલા 108 ઘડાથી પવિત્ર જળથી સ્નાન કરાવવામાં આવશે. દેવ સ્નાન પૂર્ણિમાના શુભ પ્રસંગે યોજાનારી આ વાર્ષિક ધાર્મિક વિધિ વિશ્વ પ્રસિદ્ધ યાત્રાનો એક મહત્વપૂર્ણ પ્રારંભ દર્શાવે છે. પાકિસ્તાને કરાંચીમાં સિંધ રેન્જર્સના મુખ્યાલય પર હુમલા બાદ 28 અને 29 જૂનની મધ્યરાત્રિએ અફઘાન સરહદ પર હવાઈ હુમલા કરીને 25 આતંકવાદીઓને ઠાર મારવાનો દાવો કર્યો છે. માહિતી મંત્રી અતાઉલ્લા તરારે તેની પુષ્ટિ કરી છે. પાકિસ્તાની સેનાની મીડિયા અને જનસંપર્ક શાખા ઇન્ટર સર્વિસીસ પબ્લિક રિલેશન્સના રાવલપિંડીના મુખ્યાલયે જણાવ્યું કે આ સફળતા ગુપ્તચર આધારિત અભિયાનમાં મળી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ નવી દિલ્હીમાં 2026ના બીજા સંરક્ષણ શૌર્ય સમારોહમાં શૌર્ય પુરસ્કાર એનાયત કરશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આફ્રિકન દેશ સેશેલ્સની મુલાકાતના ત્રીજા દિવસે વિક્ટોરિયાના નવશક્તિ વિનયનગર મંદિરમાં દર્શન કર્યા. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલની ગ્રીસના એથેન્સમાં ઉદ્યોગકારો સાથે પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક. ગુજરાતના વડોદરામાં મધ્ય ગુજરાતની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ અને જમ્મુ કાશ્મીરમાં 3 જુલાઈથી શરૂ થનારી વાર્ષિક અમરનાથ યાત્રાની તૈયારીઓ પૂર્ણ. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. વડોદરાની જીએસએફસી યુનિવર્સિટી ખાતે આજથી મધ્ય ગુજરાતની બે દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય ગૃહ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. તેમણે કહ્યું કે મજબૂત આયોજનના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમજનક ટોચની વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. તેમણે કહ્યું કે દેશની વીજ ઉત્પાદન ક્ષમતાનું નોંધપાત્ર રીતે વિસ્તરણ થયું છે. શ્રી ખટ્ટરે ઉમેર્યું કે ડેટા સેન્સર્સ, ઇલેક્ટ્રિક વાહનો અને કૃત્રિમ બુદ્ધિમત્તાના વિસ્તરણ દ્વારા 300 ગીગાવોટ સુધીની ભવિષ્યની માંગને પહોંચી વળવા ભવિષ્યલક્ષી તૈયારીઓ પહેલેથી જ કરવામાં આવી છે. તેમણે 50 ગીગાવોટથી વધુ સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં રાષ્ટ્રનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી હતી.
1: हाल की जो भू राजनीतिक घटनाएं हुई है, खास करके हम पश्चिमी एशिया की जो घटनाएं देखते हैं, उन घटनाओं के कारण से भी हमारी ऊर्जा सुरक्षा, उसमें भी हमने बरकरार उसको मजबूत बनाकर रखा है. हमारी आर्थिक शक्ति स्थिरता ये भी बनी रही है. कहीं भी किसी प्रकार की जो शंकाएं जाहिर की जा रही थी कि बहुत देशों में बहुत सी घटनाएं हुई, बहुत से उतार चढ़ाव आए, लेकिन भारत वर्ष की हमारी स्थिरता ये हमने मजबूत बनाकर रखा.
0: આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉદ્યોગપતિઓ અને એમએસએમઈને રાજ્યની નવી ઔદ્યોગિક નીતિનો મહત્તમ લાભ લેવા અપીલ કરી. દરમિયાન અમદાવાદ અને ખેડા સહિત 5 જિલ્લાઓ માટે 8 નવા સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની જાહેરાત કરવામાં આવી. અમારા સંવાદદાતા અપર્ણા ખૂંટ જણાવે છે કે અગાઉ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટર અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પીએમ ઈ બસ સેવા પહેલ હેઠળ વડોદરામાં 30 એરકન્ડિશન્ડ ઇલેક્ટ્રિક બસને લીલી ઝંડી આપી હતી. તમામ મહાનુભાવોએ વાયબ્રન્ટ ગુજરાત વેપાર પ્રદર્શનનું ઉદઘાટન કર્યું, જેમાં પ્રાદેશિક એમએસએમઈ અને અદ્યતન ટેકનોલોજી સ્ટાર્ટઅપ્સ દર્શાવતા 150થી વધુ સ્ટોલ છે. વડોદરાની વીજીઆરસીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે રાજ્ય સરકારની સત્તાવાર રોકાણ પ્રોત્સાહન સંસ્થા ઇન્ડેક્સ્ડ બીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડનું પ્રમાણપત્ર એનાયત કરાયું. ગત 2 મેએ સુરતમાં યોજાયેલી વાયબ્રન્ટ ગુજરાત પરિષદમાં માત્ર 11 જ દિવસમાં 350 કંપનીને વાયબ્રન્ટ ખાતે જોડવા બદલ સંસ્થાને આ પ્રમાણપત્ર અપાયું છે. દેશમાં રાષ્ટ્રીય પોલિયો રસીકરણ અભિયાનનો પ્રારંભ થયો છે, ત્યારે રાજ્યકક્ષાના મંત્રી ત્રિકમ છાંગાએ કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે બાળકોને પોલિયોના 2 ટીપા પીવડાવ્યા. પોલિયો કાર્યક્રમ અંતર્ગત તાપી જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં 260 બૂથ શરૂ કરવામાં આવ્યા હોવાનું વ્યારા અર્બન હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસર અનિશા ગામિતે જણાવ્યું હતું.
2: આંગણવાડી સેન્ટર પર બીજા 7 ટ્રાન્ઝિટ ટીમ તરીકે રેલવે સ્ટેશન, નેશન નાકા, નવું બસ સ્ટેશન, જૂનું બસ સ્ટેશન, ઉનાઈ નાકા, જનક હોસ્પિટલ, સ્ટેશન રોડ પાસે ત્યાં ટ્રાન્ઝિટ ટીમ તરીકે બોર જવર કરતા બાળકોને આવરી લેવામાં આવશે. બાકીના જે હાઉસ બાળકો છે આપણે આંગણવાડી સેન્ટર ખાતે ત્યાંથી પોલિયો પીવડાવવામાં આવશે. આશરે અર્બન વ્યારા ખાતે 2000 બાળકોનું પોલિયો પીવડાવવામાં આવશે. આજના દિવસે ટોટલ બધા બુથ પર આપણે પોલિયો પીવડાવવામાં આવશે. કાલથી હાઉસ ટુ હાઉસ જઈને

0: એ બાળકો એનો પોલિયો બાકી છે, એ લોકોના ઘરે ઘરે જઈને ત્યાં એ લોકોને પોલિયો પીવડાવીને ટોટલ કામગીરી આવરી લેવામાં આવશે અને બધા બાળકોને પોલિયો પીવડાઈ જાય એ રીતેની કામગીરી કરવામાં આવશે.
1: દરમિયાન સાબરકાંઠા જિલ્લાના દેરોલમાં તિરુપતિ ઋષિભવન ખાતે વિશેષ રસીકરણ કેમ્પનું આયોજન કરાયું. આ અભિયાન અંતર્ગત તિરુપતિ ઋષિભવન પરિસરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોના બાળકો તેમજ ત્યાં આવતા તમામ પ્રવાસીઓના બાળકોને પણ સ્થળ પર જ રસી આપી સુરક્ષિત કરાયા. જ્યારે ખેડા જિલ્લામાં પ્રથમ જ દિવસે પોલિયો રસીકરણની 92.57% કામગીરી પૂર્ણ થઈ છે. રાજ્યમાં સુજલામ સુફલામ જળ અભિયાન દ્વારા જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં આ વર્ષે 20,789 લાખ ઘનફૂટનો વધારો નોંધાયો છે. ગત 8 વર્ષમાં જળ સંગ્રહ શક્તિની ક્ષમતામાં કુલ 1,38,000થી વધુ ઘનફૂટનો વધારો થયો છે. જળસંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલે કહ્યું હતું કે રાજ્યમાં મે મહિના સુધીમાં કુલ 13,315 કામ પૂર્ણ કરાયા છે. આ અભિયાન અંતર્ગત ચાલુ વર્ષે મુખ્યત્વે તળાવો ઊંડા કરવાના 2,450 કામો, ચેકડેમ ડિસલ્ટિંગના 3,661 કામ તથા ચેકડેમ સમારકામના 1,160 કામ કરાયા છે. રાજ્યમાં પરણિતાઓ આજે વટસાવિત્રી વ્રતની ઉજવણી કરી રહી છે. નવસારી જિલ્લામાં રહેતી મહિલાઓએ પોતાના પતિના દીર્ઘાયુષ્ય, સુખી વૈવાહિક જીવન અને અખંડ સૌભાગ્ય માટે વડના વૃક્ષની પૂજા કરી હતી. સુરેન્દ્રનગરના વઢવાણમાં પ્રખર કર્મકાંડી દ્વારા મહિલાઓને શાસ્ત્રોક્ત વિધિથી પૂજા કરાવી હતી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં મહિલાઓ પૂજાની થાળી લઈને દરબારગઢ ખાતે આવેલા 50 વર્ષ જૂના પવિત્ર વડના વૃક્ષની પૂજા કરી હતી. નસવાડીમાં 5 દાયકા કરતા વધુ સમયથી આ ધાર્મિક પરંપરા જળવાઈ રહી હોવાનું મહારાજ મહેન્દ્ર શાસ્ત્રીએ જણાવ્યું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

હવે આપ પાટણ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળશો, જેનો લેખક છે રમેશ સોલંકી. પાટણ જિલ્લાવાસીઓ ઉનાળાની કાળઝાળ ગરમીનો સામનો કરીને ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે અને હવે ઝડપથી મેઘરાજા મહેર કરે તેની ભારે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ વખતનો ઉનાળો આકરો અને અસહ્ય બની રહ્યો છે. 40 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં પાટણવાસીઓ શેકાયા. રણપ્રદેશ અને સરહદી વિસ્તાર નજીક વસેલા પાટણમાં આમ પણ ઉનાળામાં ભારે ગરમી રહેતી હોય છે, પરંતુ આ વખતે તો ઉનાળાએ માજા મૂકી ગરમીનો ભરપૂર અહેસાસ કરાવ્યો અને હજી પણ જૂન મહિનો પૂરો થવા આવ્યો હોવા છતાં જાણે કે ઉનાળો વિદાય લેવા તૈયાર ન હોય તેમ ભારે ગરમી પડી રહી છે. બીજી તરફ જૂન મહિનાના અંત સુધીમાં પણ વરસાદ ન થતાં ધરતીપુત્રો ચિંતામાં મુકાયા. પાટણની ઐતિહાસિક ભૂમિ પર પહેલીવાર સમગ્ર રાજ્યના આદિવાસી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ ઉજવાયો. તેમાં 131 યુવા યુવતીઓએ આદિવાસી સંસ્કૃતિ અને પરંપરા મુજબ વસ્ત્ર પરિધાન સાથે એક જ માંડવી લગ્નગ્રંથિથી જોડાયા હતા. પ્રકૃતિ, પર્યાવરણ અને સામાજિક સમરસતાના સમન્વય સાથે યોજાયેલા આ સમૂહ લગ્નમાં આયોજકો દ્વારા પર્યાવરણની ચિંતા કરીને 50,000 વૃક્ષ વાવવાનો અને તેનો ઉછેર કરવાનો સંકલ્પ લેવાયો. પાટણમાં વિશ્વ પર્યાવરણ દિવસની સાર્વત્રિક ઉજવણી કરવામાં આવી. જિલ્લા વન વિભાગ દ્વારા પ્રાદેશિક વિજ્ઞાન કેન્દ્ર ખાતે જિલ્લા કક્ષાનો પર્યાવરણ જાગૃતિ કાર્યક્રમ પણ યોજાયો. તેમાં સાંસદ ભરતસિંહ ડાભી સહિતના મહાનુભાવોએ એક પેડ માકી નામ અભિયાનના ત્રીજા તબક્કાનો પ્રારંભ કરાવ્યો, તેમજ 400 જેટલા વૃક્ષોનું વાવેતર તેમજ અનેક રોપાઓનું વિતરણ કરાયું. પાટણ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી દરમિયાન જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે સતત વધી રહેલી ગરમીમાં હવે નવી પેઢીની સુરક્ષા માટે વૃક્ષારોપણ એ વિકલ્પ નહીં પરંતુ અનિવાર્યતા છે. જ્યારે સાંસદ ભરતસિંહ ડાભીએ કહ્યું હતું કે વૃક્ષો માનવ જીવનનું અવિભાજ્ય અંગ છે. પ્રાણવાયુ પૂરો પાડવાથી લઈ તાપમાન ઘટાડવા અને ભૂગર્ભના જળસ્તર વધારવામાં વૃક્ષોનું અમૂલ્ય યોગદાન છે. આગામી અષાઢી બીજના દિવસે ઐતિહાસિક શહેર પાટણમાં પરંપરાગત રીતે ભગવાન જગન્નાથજીની 144મી રથયાત્રા યોજાશે. આ રથયાત્રાએ રાજ્યમાં બીજા નંબરની અને ભારતમાં ત્રીજા નંબરની સૌથી મોટી રથયાત્રા

થાય છે. 7 કિલોમીટર જેટલા રૂટ પર ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બલભદ્રજી ચાંદીના 3 રથમાં બિરાજમાન થઈને ભક્તોને દર્શન આપવા નગરની પરિક્રમાએ નીકળે છે. ભગવાનના દર્શન કરવા સેંકડો લોકો પાટણમાં પધારે છે, જેને અનુલક્ષીને અનેક પ્રકારની તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આજે જળયાત્રાના આયોજન સાથે ભગવાન જગન્નાથજીની રથયાત્રાના વિવિધ કાર્યક્રમનો પણ શુભારંભ કરાયો. જળયાત્રા બાદ ભગવાનને 108 કળશના સુગંધિત જળથી મહાભિષેક કરાયો હતો. પરંપરા મુજબ જળયાત્રા મહોત્સવ બાદ ભગવાન અનવસર લીલામાં પ્રવેશ કરે છે અને આગામી 15 દિવસ સુધી મંદિરના મુખ્ય પટ બંધ રખાય છે. ત્યારબાદ અનવસર લીલા પૂર્ણ થયા પછી અષાઢ સુદ બીજના દિવસે ભવ્ય રથયાત્રા યોજાશે. પાટણમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી. વિકસિત ભારત સંકલ્પ અંતર્ગત પાટણના કોલેજ પરિસરમાં યોજાયેલી જિલ્લા કક્ષાની યોગ દિવસની ઉજવણીમાં પ્રભારી મંત્રી, અધિકારીઓ, પદાધિકારીઓ, શિક્ષકો અને વિદ્યાર્થીઓ સહિત હજારોની સંખ્યામાં યોગ પ્રેમીઓ જોડાયા હતા. જિલ્લામાં 1574 સ્થળ પર યોગાભ્યાસ કરાયા હતા, તેમાં 2.5 લાખથી વધુ લોકોએ ભાગ લીધો હતો. જિલ્લાના પ્રતિકાત્મક સ્થળ વિશ્વ વિરાસત રાણકી વાવ તેમજ સિદ્ધપુરના બિંદુ સરોવર જેવા સ્થળોએ પણ વહેલી સવારે શાંત શુદ્ધ વાતાવરણમાં લોકોએ યોગ કર્યા હતા. હમણાં જ આપ પાટણ જિલ્લાનો સમાચારપત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રમેશ સોલંકી. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

0: ગુજરાતી ગીતોના કાર્યક્રમમાં આરંભે આપે સાંભળ્યું હરીશચંદ્ર જોશી લિખિત આ ગીત. ગાયક કલાકાર હતા શ્રદ્ધા શ્રીધરાણી. હવેનું ગીત અંકિત ત્રિવેદીનું સાંભળીએ, સાધના સરગમ અને પાર્થિવ ગોહિલના સ્વરમાં.
1: એક બે સપનાથી જીવતર ના બને,

એકલા ઉજવો તો અવસર ના બને, એટલે તો તું જ છે ચારે તરફ, શ્વાસ કંઈ અંધા જ પગભર ના બને.

અંકિત ત્રિવેદીના શબ્દોને સ્વર સુર આપ્યો કવિતા કૃષ્ણમૂર્તિએ. અને શ્રોતા મિત્રો, આ સાથે જ આકાશવાણી અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પરથી ગુજરાતી ગીતોનો આ કાર્યક્રમ પૂરો થયો. બપોરના 3 નો સમય, અમારી આ પ્રથમ પ્રસારણ સેવાને અહીં આપીશું એક વિરામ. 354.6 મીટર એટલે કે 846 કિલોહર્ટ્ઝ પર સાંજે આપ 5 વાગે ફરીથી બીજી સભાની આરંભે જોડાઈ શકો છો. ત્યાં સુધી ડાયરેક્ટ ટુ હોમની ગુજરાતી પ્રસારણ સેવાને આપ સાંભળી શકો છો. નમસ્કાર.

નમસ્કાર. મીડિયમ વેવ 370.3 મીટર એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે સાંજના 4:59 થઈ છે. અમારી આજની સાંધિકાલીન સભામાં આપ સર્વે શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, 5 વાગ્યે હિન્દીમાં, ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર અમે દિલ્હી કેન્દ્ર પરથી રિલે કરીશું. બસ થોડી જ વારમાં.

SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવૈયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે સમય થયો છે સાંજના 6 વાગ્યાનો. પ્રસ્તુત છે આપને માટે ભજનો. ભજનોના આજના કલાકાર છે કાંતિલાલ મોરી. પણ મિત્રો, તે પહેલા સાંભળીએ એક જાહેરાત.
1: નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ

0: ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, કાંતિલાલ મોરીના સ્વરમાં સાંભળવા પ્રથમ રચના, જેના રચનાકાર છે તે

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાંતિલાલ મોરીના સ્વરમાં ભજનો. હવે સાંભળો લોયણની આ રચના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ સાંભળી રહ્યા છો ભજનો, અને કલાકાર છે કાંતિલાલ મોરી. તિલકદાસ અને લોયણની રચના સાંભળી હવે સાંભળો કબીર સાહેબની આ રચના.

શ્રોતા મિત્રો, આ સાથે જ ભજનોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ભજનોના આજના કલાકાર હતા કાંતિલાલ મોરી. મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર, મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. સ્ટુડિયોની ઘડિયાળમાં અત્યારે સમય થયો છે 6:15. હવે સાંભળો હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદીમાં જણાવ્યા અનુસાર આવતા 24 કલાક દરમિયાન સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના તાપમાનમાં 2-3 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની સંભાવના છે. અને સૌરાષ્ટ્રમાં રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના થવાની સંભાવના છે. બાકીના વિસ્તારોમાં વાતાવરણ સૂકું રહેવાની વકી છે. મિત્રો, હવામાન સમાચાર પૂરા થયા. હવે સાંભળો અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

હમણાં જ થોડીક વારમાં એટલે કે 6:30 આપ સાંભળશો યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવો વાણી, જેમાં આજે રહેશે અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. ત્યારબાદ 7:22 ખેડૂત ભાઈઓ માટેનો કાર્યક્રમ ગામનો ચોરો, જેમાં રહેશે વડોદરા કેન્દ્રનું પ્રદાન. મિત્રો, આ બંને કાર્યક્રમો અમે અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. રાત્રે 8 ફિલ્મ સંગીતની સારેગામા, તેમજ 9:15 દિલ્હી કેન્દ્ર પરથી સ્પોટલાઇટ આપ સાંભળશો. મિત્રો, રાત્રે 9:30 આપ સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમો, જે અંતર્ગત 9:30 આજ કે ફનકાર, 10 છાયા ગીત, તેમજ 10:30 ઢલતી જાહેરાત. આ હતા અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમો. શ્રોતા મિત્રો, હવે સાંભળો આવતીકાલે પ્રસારિત થનારા મુખ્ય આકર્ષણો. 6:10 ભક્તિ સંગીતની અર્ચના,

ત્યારબાદ 6:35 શ્રી રામચરિત માનસ ગાન, 6:45 કૃષિ માહિતીમાં વિષય છે મધમાખી ઉછેર, આ વિષય પર રજૂઆત કરશે કાનન છાયા. 7:30 હવેલી સંગીત, જેના કલાકાર છે મોહન ચામરિયા. 7:55 પર્યાવરણ વિષયક 5 મિનિટમાં તરતા ટાપુઓ વિશે માહિતી આપશે હિરલ માકડ. 8:30 ભજનોની દૈનિક શ્રેણી નિરખને ગગનમાં, જેમાં આવતીકાલે કલાકાર છે રાજુભાઈ વંશ. ત્યારબાદ 8:50 ગુજરાતી વાર્તાલાપમાં રવિન્દ્રનાથ ટાગોર અને કેળવણી, આ વિષય પર રજૂઆત શ્રી સતીશ વ્યાસને. 9:15 ફિલ્મ સંગીત મનોરંજન, તેમજ 10:30 વડીલો માટેનું કાર્યક્રમ વય વંદના, જે અંતર્ગત પ્રવૃત્તિ મય નિવૃત્તિ, આ વિષય પર વિનોદભાઈ પંડ્યા સાથેની મુલાકાત આપ સાંભળશો. મિત્રો, અમારું બપોરે 11 વાગ્યાથી લઈને 3 વાગ્યા સુધીનું તમામ પ્રસારણ અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રસારિત કરીએ છીએ, જે અંતર્ગત 11 વાગ્યે વિવિધ કાર્યક્રમો, તેમજ 12 વાગ્યે ગુજરાતી ગીતો.

12:30 વાગે બહેનો માટેનો કાર્યક્રમ સહિયર, તેમજ 1:10 સુગમ સંગીત, 1:30 વાગે ફૌજી દોસ્તો માટે જય ભારતી અને 2:40 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. સાંધ્યકાલીન સભાની શરૂઆતમાં આપ સાંભળશો 5:10 મિનિટે વિવિધ ભારતી કાર્યક્રમો, તેમજ 6 વાગે સુગમ સંગીત રજૂઆત પધરાયું ધોળકિયા. મિત્રો, સાંજે 6:30 મિનિટે આવતીકાલે આપ સાંભળશો ICC વુમન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત ધ ઓવેલ ક્રિકેટ ગ્રાઉન્ડ લંડન ઇંગ્લેન્ડ ખાતે ઓસ્ટ્રેલિયા અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની ફર્સ્ટ સેમી ફાઇનલની રમતનો આંખે જોયો અહેવાલ રમતના અંત સુધી. મિત્રો, આ સમય દરમિયાન સાંજે 7:09 મિનિટે પ્રાદેશિક સમાચાર, 7:50 મિનિટે ગુજરાતી સમાચાર અને રાત્રે 8:45 મિનિટે હિન્દી અને 9 વાગે અંગ્રેજીમાં સમાચાર આપ સાંભળી શકશો. મિત્રો, આ હતા અમારા આજે તેમજ આવતીકાલે પ્રસારિત થનારા કાર્યક્રમો. થોડી જ વારમાં એટલે કે 6:20 મિનિટે આપ સાંભળશો સંસ્કૃતમાં સમાચાર, જે અમે દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું. ત્યાં સુધી જોડાયેલા રહો આકાશવાણી રાજકોટ સાથે મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.

0: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર.
1: આકાશવાણી રાજકોટનો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના હવે આપ માણી શકશો યુટ્યુબ પર.
2: પહેલા પહેલા જુગમાં રાણી તું હતી પોપટી.
1: યુટ્યુબમાં સર્ચ કરો ઓલ ઇન્ડિયા રેડિયો રાજકોટ અને આકાશવાણી રાજકોટની ચેનલ સબસ્ક્રાઇબ કરો અને આનંદ લો

નવા જમાનાની નવી તસવીર. હવે છત પર લગાવેલ ટીવી એન્ટેનાને કહો આવજો હંમેશ માટે. સમયની સાથે બદલો, આગળ વધો. આજે જ લઈ આવો દૂરદર્શનની ડીડી ફ્રી ડીશ. આમાં છે આપની પસંદગીની 100 થી વધુ ટીવી ચેનલ્સ, ઉપરાંત 51 શૈક્ષણિક ચેનલો અને 48 રેડિયો ચેનલ્સ પણ. આથી પણ આગળ, સેટ ટોપ બોક્સ લગાવ્યા પછી કોઈ ખર્ચ નહીં, ક્યારેય નહીં. ડિજિટલ ક્રાંતિ તરફ એક ડગલું આગળ, આપની પોતાની ડીડી ફ્રી ડીશ. મિત્રો, આકાશવાણી રાજકોટના આપના પસંદગીના કાર્યક્રમો હવે આપની આંગળીના ટેરવે, આપના મોબાઈલ પર કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે.

0: પ્રસાર ભારતીની ન્યૂઝ ઓન એર એપ પર રેડિયો મેગેઝિન વિભાગમાં જાઓ અને પસંદ કરો કોઈ પણ કાર્યક્રમ અને સાંભળો આકાશવાણી રાજકોટના અમારા સંગ્રહિત કાર્યક્રમો જેવા કે લોકરંગ ભવાઈ, રંગભૂમિના રંગો, અર્ચના, રત્નકણિકા, નાટકો, મુલાકાતો, ગામનો
1: ચોરો
0: જેવા અનેક કાર્યક્રમો. આપની ન્યૂઝ ઓન એર એપ અપડેટ કરતા રહો અને ટૂંક સમયમાં બીજા અનેક કાર્યક્રમો પણ આપને મળશે આપના મોબાઈલમાં. કોઈ પણ સમયે કોઈ પણ જગ્યાએ
2: આકાશવાણી કા પ્રસારણ સૂત્ર હૈ બહુજન હિતાય બહુજન સુખાય, વો ભી મહેઝ મનોરંજન નહીં માહિતી કે સ્રોતો કે સાથ.
0: ન્યૂઝ ઓન એર એપ પર હવે લાઈવ જીવંત પ્રસારણની સાથોસાથ અમારા સંગ્રહિત કાર્યક્રમો પણ.
3: સ્વચ્છ ઘર, સ્વચ્છ આંગણું, સ્વચ્છ શેરી, સ્વચ્છ રસ્તા, સ્વચ્છ નગર, સ્વચ્છ શહેર, સ્વચ્છ ભારત, સપનું આપણા સૌનું. સ્વચ્છ ભારત.
4: ગુજરાતની ભાતીગળ લોક સંસ્કૃતિ અને ધીંગી ધરાનું એક મહેકતું નામ આકાશવાણી રાજકોટ. લોક સંગીત, લોક સાહિત્ય અને લોક સંસ્કૃતિની અનોખી બોલીને હવાને સહારે સહારે લોકોના હૃદય સુધી પહોંચતું કરનાર એક અનોખું માધ્યમ આકાશવાણી રાજકોટ. મીડિયમ 370.3 મીટર એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર ગુજરાતની મીઠી બોલીના ધ્વનિ તરંગો આપના કર્ણપટલથી આપના હૃદયપટ સુધી પહોંચતા કરે છે આકાશવાણી રાજકોટ.

0: વેબસાઇટ અને નકલી નંબર થી પૈસા ની છેતરપિંડી કરતા હોય છે.
1: તો પછી સાચો નંબર
0: બેંક ની ઓફિશિયલ વેબસાઇટ અથવા કાર્ડ પર.
2: તમે તો બચાવી લીધો દીદી,
0: કામ થી નહીં
1: કરું છું. RBI કહે છે
3: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં નવી 8 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. સમાચાર વિગતવાર. વડોદરામાં આજથી મધ્ય ગુજરાત વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો પ્રારંભ થયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો તથા ઉર્જામંત્રી મનોહરલાલ ખટ્ટરની ઉપસ્થિતિમાં આ પરિષદનું ઉદઘાટન કરાયું. ઉદઘાટન સત્રને સંબોધતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઔદ્યોગિક ક્ષેત્રમાં મધ્ય ગુજરાતના યોગદાન પર ભાર મૂક્યો.
1: મહેસાણા, રાજકોટ, સુરત એમ 3 રિજિયોનલ વાયબ્રન્ટ કોન્ફરન્સની સફળતા પછી આજે મધ્ય ગુજરાત પ્રદેશના 10 જિલ્લાઓની આ 4th VGRC યોજાઈ રહી છે. અત્યાર સુધીમાં 3 VGRCમાં 9,499 MOU દ્વારા 13,30,000 કરોડનું રોકાણ રાજ્યના વિવિધ ઉદ્યોગોમાં આવ્યું છે.
0: આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી મનોહરલાલ ખટ્ટરે ઔદ્યોગિક વિકાસને વેગ આપવામાં વીજ ક્ષેત્રની મહત્વપૂર્ણ ભૂમિકા પર પ્રકાશ પાડ્યો. જ્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ મધ્ય ગુજરાતના વિકાસ માટે સરકારના આગામી આયોજન અંગે જાણકારી આપી હતી.

0: બાળકોને પોલિયો રસી પીવડાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં રસીકરણના પ્રથમ દિવસે 1,48,000, જ્યારે બોટાદ જિલ્લામાં 89,034 બાળકોના લક્ષ્યાંક સામે 77,253 બાળકોને પોલિયોની રસી પીવડાવી નોંધપાત્ર કામગીરી કરવામાં આવી હતી. જ્યારે ડાંગ જિલ્લામાં પ્રથમ દિવસે જિલ્લાના કુલ 25,973 બાળકોને પોલિયોની રસી પીવડાવી જિલ્લા આરોગ્ય વિભાગે 91.93% લક્ષ્યાંક હાંસલ કર્યો છે. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે અને આવતીકાલે ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે નવસારી, ડાંગ અને વલસાડમાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે 2 જુલાઈથી 5 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું હોવાનું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું.
1: आने वाला अगले 7 दिन के लिए मतलब 29 जून से लेकर 5 जुलाई तक, इसमें आज कुछ ही जगह में हल्का से मध्यम बरसात का संभावना दिया गया है गुजरात रीजन में, और इक्का दुक्का स्थानों में हल्का से मध्यम बरसात का संभावना सौराष्ट्र कच्छ में दिया गया है. 2 जुलाई हेवी रेनफॉल का वार्निंग इक्का दुक्का स्थानों में. 3 से 5 जुलाई हेवी टू वेरी हेवी रेनफॉल इक्का दुक्का स्थानों में दिया गया है. दक्षिण गुजरात की जो जिला है मेनली, इसके लिए दिया गया है.
0: આ દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના 17 તાલુકામાં હળવાથી મધ્યમ વરસાદ પડ્યો છે, જેમાં તાપી જિલ્લાના વાલોડ તાલુકામાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ નોંધાયો છે. પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ તીર્થ દેશ વિદેશના યાત્રીઓ અને શ્રદ્ધાળુઓ માટે પ્રથમ પસંદગીનું તીર્થસ્થાન બન્યું છે. તેના કારણે મંદિરને ટોચની એક સંસ્થા દ્વારા બેસ્ટ સ્પિરિચ્યુઅલ ડેસ્ટિનેશનનો પુરસ્કાર એનાયત કરાયો છે. ઉલ્લેખનીય છે કે તાજેતરના 3 દિવસની રજામાં 1.5 લાખ અને પુરૂષોત્તમ મહિનાના અંતિમ સપ્તાહમાં 3,75,000 ભાવિકોએ શ્રી સોમનાથ મહાદેવના દર્શન કર્યા. બોટાદ શહેરમાં નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી શરૂ કરાઈ છે. આજ સવારથી શરૂ કરવામાં આવેલા ઝુંબેશમાં સાંજ સુધીમાં 400 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે બોટાદ શહેરમાં ઘણા સમયથી માર્ગ પર બંને તરફ ગેરકાયદેસર ઉટલા સહિતના દબાણના કારણે ટ્રાફિકની સમસ્યા વ્યાપક બની હતી. રાજકોટના પ્રતિભાશાળી ખેલાડી દેવ્યાનીબા ઝાલાએ 65મી નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. તાજેતરમાં ઓડિશાના ભુવનેશ્વરમાં યોજાયેલી આ સ્પર્ધાની 400 મીટર દોડમાં 53.26 સેકન્ડના ઉત્કૃષ્ટ સમય સાથે તેમણે આ સિદ્ધિ હાંસલ કરી. આ સાથે જ તેઓ જાપાનના નાગોયા એશિયન ગેમ્સ માટે ક્વોલિફાય થયા છે. ઉપરાંત આ સિદ્ધિ મેળવનારા તેઓ રાજ્યના એકમાત્ર એથ્લેટ બન્યા છે. ખેડા જિલ્લાના નડિયાદમાં આજે નવા આધાર સેવા કેન્દ્ર સાંસદ દેવુસિંહ ચૌહાણે ઉદ્ઘાટન કર્યું. યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ખેડામાં નવા આધાર સેવા કેન્દ્ર સાથે નાગરિક કેન્દ્રીય સેવાઓનો વિસ્તાર કર્યો છે, જેમાં 5 થી 17 વર્ષની વયના બાળકો માટે વિનામૂલ્યે બાયોમેટ્રિક અપડેટ, ડેમોગ્રાફિક સુધારા અને સ્થળ પર જ ફરિયાદોના નિવારણની સુવિધા મળશે. વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ મધ્ય ગુજરાતનો આજથી પ્રારંભ. 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. ગુજરાતને રોકાણ, વિકાસ અને રોજગાર ક્ષેત્રે વધુ વિશ્વસનીય બનાવવા રાજ્યમાં 9 GIDCની જાહેરાત. વિવિધ રાજ્યોમાં 15 કરોડ રૂપિયાથી વધુની સાયબર છેતરપિંડી મામલે રાજકોટના 4 સહિત કુલ 5 આરોપી ઝડપાયા. દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી. અને રાજકોટના દિવ્યાનીબા ઝાલાએ નેશનલ ઇન્ટરસ્ટેટ સિનિયર એથ્લેટિક્સ ચેમ્પિયનશીપમાં કાંસ્ય ચંદ્રક જીત્યો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રિના 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
2: થઈ ગઈ વ્યવસ્થા.
3: શેની?
2: ગુડીની ફીસની.
3: દેખાડ.
2: 20,000ની લોન તરત.
3: ખબર છે કોણ આપી રહ્યું છે, વ્યાજ કેટલું છે? લોન નિયંત્રિત સંસ્થાઓ પાસેથી જ લો, એટલું જ ઉધાર જેટલી જરૂરત, તે પણ તપાસીને. થઈ ગઈ વ્યવસ્થા. પગાર એડવાન્સમાં મોકલ્યો છે.
4: RBI કહે છે,
5: યોગ્ય નાણાકીય વર્તન કરે તમારું રક્ષણ.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા રજૂ કરીએ છીએ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. ખેડૂત મિત્રો કેમ છો? મજામાં ને? વરસાદની વાટે એમ ને? બસ હવે આવી જ રહ્યો છે, રસ્તામાં જ છે વરસાદ. કદાચ ઘણા વિસ્તારમાં મેઘરાજાની એન્ટ્રી થઈ પણ ગઈ હશે, કેવું? સાચી વાત ને? આમ તો આજે જે પાકની આપણે વાત કરવાના છે એની માટે ખાસ વરસાદની જરૂર નથી, અને છતાં એ ટૂંકા ગાળામાં વધુ ઉત્પાદન આપી જાણે છે. એકદમ સાચું. હા ભાઈ રમેશભાઈ, તમે જ. હા હા, બરાબર વિચાર્યું તમે. આજે બાજરીની વાત કરવાની છે. તો ચાલો ખેડૂત મિત્રો, વાત કરીએ આજે બાજરાના રોગો અને તેનું અસરકારક નિયંત્રણ વિશે. તો ખેડૂત મિત્રો, બાજરો એ ગુજરાત રાજ્યનો અગત્યનો ધાન્ય પાક છે. બીજા બધા પાકોની સરખામણીમાં તે સૌથી વધારે પાણીની અછતની પરિસ્થિતિનો પ્રતિકાર કરી શકે છે. સૂકા તેમજ અર્ધસૂકા વિસ્તારોમાં અન્ય પાકોની સરખામણીમાં આગળ વાત કરીએ એમ બાજરો એ છે જે વધુ અને સ્થાયી ઉત્પાદન આપે છે. બાજરાનો પાક ઓછા પાણીએ ટૂંકા સમયગાળામાં ઉત્પાદન આપવા હોવાથી તે ગુજરાતનો અગત્યનો ધાન્ય પાક છે બીજા નંબરનો. તો ખેડૂત મિત્રો, હવે આગળ વધારે સમય ન લેતા આપણે એના રોગો વિશેની જ વાત કરીએ. બાકી વાવણી, જમીનની પસંદગી, બિયારણની પસંદગી આ બધું આપણને ખબર જ છે. તો બાજરાના રોગોની વાત કરીએ તો કુલ 5 પ્રકારના એમાં રોગો આપણને જોવા મળે છે. પહેલું છે કુતુલ રોગ, એટલે કે ડાઉની મિન્ડ્યુ, એટલે કે ગ્રીન ઇયળ. પછી બીજો નંબરે ગુંદરીઓ, એટલે કે અરગટ. પછી ત્રીજા નંબરે અંગારીઓ, એટલે કે સ્મટ. પછી ગેરું, અને છેલ્લે પાનના ટપકાનો રોગ, એટલે કે બ્લાસ્ટ. તો આ 5 પ્રકારના રોગોની આપણે વાત કરવાના છે. ખેડૂત મિત્રો, આવા રોગોની ઓળખ તથા તેના તાત્કાલિક નિયંત્રણની જરૂર હોય છે, નહીંતર બદલાતા વાતાવરણમાં આપણને વધારે નુકસાની ભોગવવી પડે. તો ખેડૂત મિત્રો, વાત કરીએ બાજરાનો કુતુલ, એટલે કે ડાઉની મિન્ડ્યુ અથવા તો ગ્રીન ઈયળ વિશે. તો ખેડૂત મિત્રો, આ રોગ જે છે એ ફૂગથી થતો રોગ છે, અને પાકની કોઈપણ અવસ્થા દરમિયાન તે જોવા મળે છે. રોગ જમીનજન્ય છે, જે હવા મારફતે ફેલાય છે. ગરમ તેમજ ભેજવાળું હવામાન અને ચોમાસામાં સતત ધીમો ઝરમર વરસાદ આ રોગકારક ફૂગની ઝડપી વૃદ્ધિ માટે મદદરૂપ બને છે, જેમાં પાંદી નીચેની સપાટીએ રહેલ રોગકારક સ્પોરેન્જિયાનો ફેલાવો પવન અને વરસાદ દ્વારા થાય છે. ખેડૂત મિત્રો, આ રોગના લક્ષણોની વાત કરીએ તો આના લક્ષણો મુખ્યત્વે 2 તબક્કામાં જોવા મળે છે. એક ધરુ અવસ્થામાં અને પછી ઊંડા અવસ્થામાં. તો પહેલાં ધરુ અવસ્થાની વાત કરીએ તો પાન જ્યાંથી જોડાયેલ હોય તે ભાગથી પીળાશ પાન આગળ વધે છે. ભેજવાળા વાતાવરણમાં પાનની નીચેની સપાટીએ સફેદ પાવડર જેવા સ્પોરેન્જિયા બને છે. વધુમાં પાનની ઉપરની સપાટી પર પણ સફેદ પાવડર બને છે. ઘણીવાર છોડની ફૂટ વધે છે, જેનાથી છોડ સાવરણી જેવો લાગે છે. છોડ દૂરથી પીળો અને કદમાં નાનો રહે છે. રોગનો ઉપદ્રવ વધતા છેવટે પાન સુકાઈ જાય છે અને ઘણી વખત છોડ મરી પણ જાય છે. આ ધરુ અવસ્થાની વાત થઈ. પછી દુંડા અવસ્થાની જો વાત કરીએ તો બાજરામાં દુંડા આવે ત્યારે દાણા ન બેસતા નાના વાંકડિયા તેમજ સહેજ લાંબા ગોળ લીલા પાન જેવી ફૂટ નીકળે છે. આવી ફૂટને કારણે દુંડાનો આકાર સાવરણી જેવો દેખાય છે. આમ દુંડાના સંપૂર્ણ અથવા અડધા ભાગમાં દાણા બેસતા જ નથી, અને ગોળ વાંકડિયા પાન જેવી લીલી ફૂટ આપણને જોવા મળે, જેથી રોગિષ્ટ ખેતરમાં મૂળ દાણાનું ઉત્પાદન ઘટી જાય. તો ખેડૂત મિત્રો, આ જે રોગ છે એના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના અસરકારક નિયંત્રણ માટે પહેલાં તો નવી સંશોધિત પ્રતિકારક જાતો જેવી કે GHB 1129, GHB 1225, GHB 1231, GHB 538 મરુસોના, GHB 732, GHB 744 અને GHB 905 જેવી જાતોનું જ વાવેતર કરવું જોઈએ. બીજને વાવતા પહેલાં મેટાલેક્સિલ 35 WS દવાનો 6 ગ્રામ પ્રતિ કિલોગ્રામ પ્રમાણે પટ આપવો, જેથી છોડને વાવણીના પ્રથમ 20-25 દિવસ સુધી કુતુલ રોગથી

રક્ષણ મળી રહે. જો ઉભા પાકમાં અથવા બીજ ઉત્પાદન પ્લોટમાં રોગ જણાય તો મેટાલેક્સિલ 8% વત્તા મેન્કોઝેપ 64% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ લીટર પાણીમાં ઓગાળીને વાવેતર બાદ 20 અને 35 દિવસે છંટકાવ કરવાથી આ કુતુલ રોગનો વધતો આપણે અટકાવી શકીએ. તો ખેડૂત મિત્રો, આગળ બીજા 4 પ્રકારના અલગ અલગ રોગો વિશે વાત કરીએ. એ પહેલાં શરૂઆતમાં સુંદર મજાનું આપણે ગુજરાતી ગીત સાંભળી લઈએ અને પછી આગળ બીજી વાત કરીએ.

ખેડૂત મિત્રો, આપણી વાત ચાલતી હતી બાજરાના પાકમાં રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. આગળનો રોગ એટલે કે ગુંદરિયા, એટલે કે અરગટ તરીકે આપણે ઓળખીએ તો આ ગુંદરિયો રોગ પણ ફૂગથી જ થાય છે. આ રોગ પ્રેરક જમીનમાં સ્ક્લેરોશિયા એટલે કે અરગટની પેશીના રૂપમાં રહે છે અથવા બીજ સાથે વાવેતર સમયે જમીનમાં ભળે છે. ભેજવાળા વાતાવરણમાં સુષુપ્ત અવસ્થામાં રહેલી પેશીઓ ઉગી નીકળે છે. તેમાંથી નીકળતા બીજકણો પવન મારફતે ફેલાઈ દુંડા સુધી પહોંચી ફૂલ અવસ્થાએ રોગ પેદા કરે છે. આ ઉપરાંત રોગિષ્ટ દુંડામાં રસ ચૂસતા કીટકો દ્વારા આ રોગનો ફેલાવ વધુ થાય છે. તો આ ગુંદરિયા રોગના એટલે કે અરગટ રોગના લક્ષણોની જો વાત કરીએ તો આ રોગ દુંડા અવસ્થાએ જ જોવા મળે છે. દુંડામાં ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે દુંડામાંથી મધ જેવો ચીકણો પ્રવાહી પદાર્થ જરે છે, એટલે એને ગુંદરિયા કહે છે. જે દુંડા પર રેલાય

પાન અને જમીન પર પડે છે, તે ભાગ થોડો સફેદ ભૂખરા ડાઘા પડ્યા હોય તેવો લાગે છે. આમાં ફૂગના અસંખ્ય બીજાણુઓ હોય છે. દુંડામાંનું ચીકણું પ્રવાહી સુકાતા દાણાની જગ્યાએ કાળાથી ભૂખરા રંગની, કદમાં દાણાથી થોડી મોટી અને લાંબી કઠણ પેશીઓ બને છે. આવી પેશીઓ તથા મધ જેવા પદાર્થમાં આલ્કેલોઇડ્સ જેવો ઝેરી પદાર્થ રહેલો હોય છે, જેથી આવા રોગિષ્ટ દુંડા દાણ તથા છોડના ભાગ પશુ તેમજ મનુષ્યના ખોરાકમાં આવે નહીં તેની પણ ખાસ તકેદારી રાખવી જોઈએ. આ રોગના લીધે પાકના ઉત્પાદન પર ખૂબ જ માઠી અસર પડે છે. હવે ખેડૂત મિત્રો, આ રોગના નિયંત્રણની જો વાત કરીએ, આ રોગ પેશીઓ દ્વારા ફેલાતો હોય. જો બિયારણમાં પેશીઓ જોવા મળે તો વાવતા પહેલાં જ 15% મીઠાના દ્રાવણ એટલે કે બ્રાઇન વોટરમાં બોળી ઉપર તરતી ફૂગની પેશીઓ અલગ તારવી બિયારણને સ્વસ્થ પાણીથી 2-3 વખત ધોઈ સૂકવી વાવેતરના ઉપયોગમાં લેવું. થાયરમ 75% વેટેબલ પાવડર, ફૂગનાશક દવાનો 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો. દુંડા અવસ્થાએ ફૂલ સમયે પ્રોટોગાઇનની સ્ટેજની વાત કરીએ તો તેમાં ફૂગનાશક દવા ઝાયરમ 80% વેટેબલ પાવડર 2 ગ્રામ પ્રતિ લીટરનો છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી ગુંદરિયા એટલે કે અરગઢ રોગની. હવે આગળ અંગારીયો એટલે કે સ્મટ રોગની જો વાત કરીએ તો આ રોગ પણ ફૂગથી થાય છે. આ રોગના બીજકણો જમીનમાં તેમજ બીજાણુ બીજની બહારની સપાટી પર જોવા મળે છે. ભેજવાળું અને ઝરમર ઝરમર વરસાદવાળું વાતાવરણ મળતા જમીનમાં રહેલા ફૂગના બીજકણો ઉગી નીકળે છે, જે હવા મારફતે ફેલાય છે અને દુંડા અવસ્થાએ એ રોગ પેદા કરે છે. આના લક્ષણોની જો વાત કરીએ તો આ રોગના લક્ષણો દુંડામાં દાણાની જગ્યાએ કાળી ભૂકીથી ભરેલા દાણા જોવા મળે છે. દુંડામાં દાણાની જગ્યાએ સામાન્ય દાણાથી થોડા મોટા કદના, શરૂઆતમાં ચળકતા લીલા રંગના અને છેવટે ભૂખરા કથ્થાઈથી કાળા રંગના દાણા થઈ જાય છે. આવા દાણા સહેલાઈથી તૂટતા અંદરથી કાળી ભૂકી એટલે કે બીજાણુઓનો સમૂહ હવામાં પ્રસરી જઈ દુંડામાં ફૂલ અવસ્થાએ ફરી રોગ કરે છે. આ રોગની તીવ્રતા વધારે હોય તો દુંડામાં રોગિષ્ટ દાણાનું પ્રમાણ વધતા ઉત્પાદનમાં ખૂબ જ ઘટાડો થાય છે અને આ રોગ દુંડા અવસ્થાએ જ જોવા મળે છે. તો ખેડૂત મિત્રો, એના નિયંત્રણની જો વાત કરીએ તો આ બધા જ રોગો જે વાત કરી, કુતુલ, ગુંદરીઓ અને અંગારીઓ, એનો સામૂહિક નિયંત્રણ માટે કેટલાક ખાસ પગલાં લેવા જરૂરી છે, જેથી રોગના બીજાણુ ઓછા થઈ શકે અને આપણી રોગની તીવ્રતા આપણે ઘટાડી શકીએ. વાવણી લાયક વરસાદ તથા સમયસર વાવેતર કરવાથી પહેલાં તો ઉપરોક્ત રોગોનું એટલે કે કુતુલ, ગુંદરીઓ અને અંગારીઓનું પ્રમાણ ઓછું રહે છે. વહેલા વાવેતરમાં રોગ ઓછો આવે છે. ચોમાસામાં 15 જુલાઈ બાદ બાજરીનું વાવેતર કરવું હિતાવહ નથી. મોડું વાવેતર કરવાથી આવા રોગોનું પ્રમાણ વધે છે. ખેતરમાં રોગકારક છોડ કે છોડના ભાગ જોવા મળે તો તે ઉપાડી અથવા તોડી ભેગા કરી નાશ કરવો, પાકની ફેરબદલી કરવી અને ઉનાળામાં ઊંડી ખેડ કરી જમીનને તપવા દેવી. તો ખેડૂત મિત્રો, આ 3-3 રોગોની એક જ દવા છે જેના વિશે આપણે વાત કરી. હવે આગળ બીજા રોગો વિશે વાત કરતા પહેલા ફરીથી એક સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ અને ફરી ભેગા થઈએ.

ખેડૂત મિત્રો, ફરીથી મળીને આનંદ થયો. આપણી વાત ચાલતી હતી બાજરીમાં આવતા વિવિધ પ્રકારના રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. આગળના રોગની જો વાત કરીએ તો ગેરુ એટલે કે રસ્ટ, આ રોગની જો વાત કરીએ તો આ રોગ સામાન્ય રીતે 10-12 સેન્ટીગ્રેડ જેટલું ઓછા તાપમાનને લીધે ટેલિયોસ્પોર એટલે કે ગેરુ રોગ ફેલાવા માટે જવાબદાર જે છે તેના વિકાસથી થાય છે. આ રોગને ભેજવાળું ગરમ વાતાવરણ મળતા તેનો ઉપદ્રવ વધે છે. ફૂગના બીજાણુઓનો ફેલાવ હવા મારફતે થાય છે. આ રોગના બીજાણુઓનું અડધું જીવનચક્ર બાજરીના છોડમાં અને બાકીનું જીવનચક્ર રીંગણ તથા બીજા સોલેનેસી કુળમાં આવતા છોડોના સંપર્કમાં આવતા પૂર્ણ થાય છે. ખેડૂત મિત્રો, હવે આ ગેરુ રોગ એટલે કે રસ્ટ રોગના લક્ષણોની જો વાત કરીએ તો ફૂગથી થતા આ રોગમાં સામાન્ય રીતે શરૂઆતમાં પાન પર નાના કથ્થાઈ રંગના ટાંચણીના માથા જેવડા કાટ જેવા ગોળ અસંખ્ય ટપકા જોવા મળે છે. સામાન્ય ગરમ અને ભેજવાળું અને રાતનું સામાન્ય ઠંડુ વાતાવરણ મળતા રોગનો ઉપદ્રવ વધે છે. ટપકા કદમાં વધી છેવટે ફાટી તેમાંથી રોગકારકના બીજાણુઓની ભૂકી નીકળે છે, જે હવા મારફતે ફેલાઈ છોડમાં રોગ ફેલાવે છે. સામાન્ય રીતે ચોમાસામાં પાકની પાછલી અવસ્થામાં રોગ વહેલો જોવા મળે છે, પરંતુ ઋતુ પ્રમાણે જો રોગ વહેલો અને ઉગ્ર સ્વરૂપમાં જોવા મળે તો પાન કથ્થાઈ થઈ સુકાવા લાગે છે. દાણા કદમાં નાના રહે છે, જેથી ઉત્પાદનમાં ઘટ આવે છે અને તેમજ ચારાની ગુણવત્તા પણ ઘટે છે. ખેડૂત મિત્રો, આ ગેરુ એટલે કે રસ્ટ રોગના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે બાજરા પાકનું વહેલું અથવા સમયસર વાવેતર કરવાથી મહદઅંશે તેનું નિયંત્રણ થઈ શકે છે. ખેતરની ચોખ્ખાઈ તથા નકામા છોડનો નાશ કરવો જોઈએ. રીંગણી તથા બીજા સોલેનેસી કુળના વૈકલ્પિક યજમાન છોડનો પણ નાશ કરવો જોઈએ. જમીન ચકાસણી મુજબ જરૂર પૂરતા રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પાક ફેરબદલી અપનાવો તથા રોગમુક્ત બિયારણનો તથા રોગ પ્રતિકારક સંશોધિત જાતોનો વાવેતરમાં

ઉપયોગ કરવો જોઈએ. રોગગ્રસ્ત છોડ તથા પાનને ખેતરમાંથી કાઢી તેનો નિકાલ કરવો જોઈએ, જેથી વધારે ફેલાવ થતો આપણે અટકાવી શકાય. ગેરુરોગના રાસાયણિક નિયંત્રણ માટે જુદી જુદી ફૂગનાશક દવાનો આપણે ઉપયોગ કરી શકાય, જેમ કે હેક્ઝાકોનાઝોલ 0.1% છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ થઈ શકે છે, અથવા બાજરામાં આવતા ગેરુરોગના નિયંત્રણ માટે 0.2% મેન્કોઝેબ 75 વેટેબલ પાવડર અથવા માયનેબ 75 27 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી રોગની શરૂઆતથી જ 15 દિવસના અંતરે છંટકાવ કરવાથી તેનું નિયંત્રણ થઈ શકે છે. ખેડૂત મિત્રો, હવે અંતિમ જો રોગની વાત કરીએ તો પાનના ટપકા એટલે કે બ્લાસ્ટ, એના લક્ષણોની જો વાત કરીએ તો શરૂઆતના સમયમાં આ રોગ ગૌણ હતો, પણ બદલાતા વાતાવરણ પ્રમાણે રોગની તીવ્રતા વધતી જાય છે. ગરમ તેમજ વધુ પડતા ભેજ અને સતત વરસાદવાળા વાતાવરણમાં રોગનો ઉપદ્રવ વધે છે. શરૂઆતમાં છોડના પાનના છેડે પાણી પોચા ટપકા જોવા મળે છે. ધીમે ધીમે પાન પર ભૂખરા કથ્થઈ અને કાળા લંબગોળથી ગોળ ત્રાક પ્રકારના ટપકા બને છે. વચ્ચેના ભાગે ઓછા સફેદ રાખોડી જેવો ભાગ દેખાય છે, જેમાં ફૂગનો ઉગાવો અને બીજ કણો હોય છે. તેમના ફરતે કાળાશથી કથ્થઈ રંગની કિનારી ફરતે રાતાશથી પીળી થઈને આગળ વધીને છેડેથી સુકાવા લાગે છે. આ રોગ ઉગ્ર સ્વરૂપમાં આવે જો છોડના અન્ય ભાગો પર પણ તેના ચિહ્નો જોવા મળે છે, જેને લીધે છેવટે દાણાનું ઉત્પાદન અને ચારાની ગુણવત્તા ઘટી જાય છે. તો ખેડૂત મિત્રો, પાનના ટપકા એટલે કે બ્લાસ્ટના નિયંત્રણની જો વાત કરીએ તો આ રોગના નિયંત્રણ માટે પહેલા તો આગળ વાત કરીએ એમ સંશોધિત રોગ પ્રતિકારક જાતો જેવી કે GHB 1129, GHB 1225, GHB 1231, GHB 538, મરુસોના, GHB 732, GHB 744 અને GHB 905 જેવી જાતોનું વાવેતર કરવું જોઈએ. જો રોગની શરૂઆત દેખાય તો તરત જ કાર્બેન્ડાઝિમ 50% વેટેબલ પાવડર 10 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અથવા થાયરમ 75 WS 3 ગ્રામ પ્રતિ કિલોગ્રામ બીજ પ્રમાણે પટ આપવો, અથવા ઝાઇનેપ 75 વેટેબલ પાવડર 20 ગ્રામ પ્રતિ 10 લિટર પાણી અથવા ટેબુકોનાઝોલ 50% વત્તા ટ્રાયફ્લોક્સી સ્ટોબિન 25% WG 10 ગ્રામ પ્રતિ લિટર પાણીમાં અથવા એઝોક્સી સ્ટોબિન 18.2% વત્તા ડાયફેનોકોનાઝોલ 11.4% SC 10 મિલિલિટર પ્રતિ 10 લિટર પાણીમાં ઓગાળીને છંટકાવ કરવો. તો ખેડૂત મિત્રો, આ વાત હતી બાજરીના પાકમાં આવતા રોગો અને તેના અસરકારક નિયંત્રણ વિશેની. ખેડૂત મિત્રો, આવી જ અવનવી વાતો દ્વારા આપણે ગામનો ચોરો કાર્યક્રમ અંતર્ગત દર અઠવાડિયે મળતા હોઈએ છીએ. આપણે આ ગામનો ચોરો કાર્યક્રમ હવે આપણા મોબાઈલમાં પણ સાંભળી શકીએ છીએ. એન્ડ્રોઇડ મોબાઈલની અંદર એપ સ્ટોરમાં જઈને AIR એપ, ઓલ ઇન્ડિયા રેડિયો એની અંદર એર ગુજરાતી પર આપણે આ કાર્યક્રમ સાંભળી શકીશું. તો ખેડૂત મિત્રો, આવી જ અવનવી અને સુંદર મજાની વાતો સાંભળવા માટે આપણે જોડાયેલા રહીએ. હવે અંતે આપણે સુંદર મજાનું ગુજરાતી ગીત સાંભળીએ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. હવે સાંભળીએ હવામાન સમાચાર. હવામાન ખાતાની યાદી જણાવે છે કે આવતા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે, તેમજ દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદની આગાહી છે. માછીમાર ભાઈઓને દરિયો ન ખેડવા સૂચના આપી છે. મિત્રો, હવામાન સમાચાર અહીં સમાપ્ત થાય છે. તો આ સાથે જ કાર્યક્રમનો સમય પણ અહીં પૂરો થાય છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

નમસ્કાર, આકાશવાણી સમાચાર પ્રવેશ અડિયા વાંચે છે. મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે. યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર. કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી. વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા. હોર્મુઝ સામુદ્ર ધુણીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ. અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સનો તેમનો પ્રવાસ ઘણો સાર્થક રહ્યો છે અને તેનાથી ભારત સેશેલ્સ મિત્રતા ગાઢ બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે ગત 50 વર્ષમાં બંને દેશ વચ્ચેના સંબંધ ઊંડા વિશ્વાસ અને પરસ્પર વિકાસ પર આધારિત રહ્યા છે. આગામી 50 વર્ષમાં આ સંબંધને નવીનતા, સ્થિરતા અને પરસ્પર સમૃદ્ધિથી વ્યાખ્યાયિત કરાશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સેશેલ્સનો 3 દિવસનો સફળ પ્રવાસ પૂર્ણ કરી ભારત પરત આવી રહ્યા છે. પ્રવાસના છેલ્લા દિવસે શ્રી મોદીએ વિક્ટોરિયામાં આવેલા નવશક્તિ વિનયગર મંદિરમાં દર્શન કર્યા અને પૂજા અર્ચના કરી હતી. તેમણે ત્યાં રહેતા ભારતીય પ્રવાસીઓ સાથે પણ મુલાકાત કરી હતી.

0: બાદમાં પ્રધાનમંત્રીએ પીસ પાર્કમાં સ્થિત મહાત્મા ગાંધીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી.
1: प्रधानमंत्री नरेंद्र मोदी की सेशेल्स की 3 दिवसीय यात्रा दोनों देशों के संबंधों को नई गति देने वाली रही. इस यात्रा के दौरान श्री मोदी ने सेशेल्स के राष्ट्रपति डॉक्टर पैट्रिक हरमेनी के साथ द्विपक्षीय संबंधों के विभिन्न पहलुओं पर विस्तार से चर्चा की. दोनों नेताओं ने स्वास्थ्य, शिक्षा, समता निर्माण, समुद्री सुरक्षा और रक्षा जैसे क्षेत्रों में सहयोग को और बढ़ावा देने पर सहमति जताई. साथ ही हिंद महासागर क्षेत्र में अवैध मछली पकड़ने, मादक पदार्थों की तस्करी और समुद्री डकैती जैसी चुनौतियों पर विचार विमर्श किया. यात्रा के दौरान यूपीआई, स्वास्थ्य, कृषि, नौवहन, अंतरिक्ष सहयोग, प्रत्यर्पण और लाइन ऑफ क्रेडिट से जुड़े कई समझौता ज्ञापनों का आदान प्रदान हुआ. इसके साथ ही प्रधानमंत्री मोदी को पर्यावरण संरक्षण और सतत विकास में उनके योगदान के लिए गार्जियन ऑफ द ब्लू होराइजन्स से भी सम्मानित किया गया. यह पर्यावरण संरक्षण और सतत विकास के क्षेत्र में सेशेल्स का सर्वोच्च सम्मान है. इसके साथ ही प्रधानमंत्री मोदी ने कल सेशेल्स की नेशनल असेंबली के विशेष सत्र को भी संबोधित किया और ऐसा करने वाले पहले भारतीय प्रधानमंत्री बने. विशाल और विष्णु के साथ अंकित कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: હરિયાણા અને રાજસ્થાન સરકારે નવી દિલ્હીમાં યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટેના કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું, આ કરારથી બંને રાજ્યમાં અંદાજે 3 દાયકાથી ચાલતી આવતી જળ સમસ્યાનું નિવારણ થયું છે. તેમણે કહ્યું, આ કરાર હેઠળ જુલાઈથી ઓક્ટોબર સુધી યમુના નહેરથી રાજસ્થાનને 3 ભૂગર્ભ પાઇપલાઇન્સથી અંદાજે 58 કરોડ ઘન મીટર પાણીનો પુરવઠો અપાશે. દરમિયાન કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલે કહ્યું હતું કે આ કરાર હેઠળ ચોમાસામાં રાજસ્થાનના ભાગનું પાણી ભૂગર્ભ પાઇપલાઇનથી હથની કુંડ બૈરાજથી અપાશે.
2: इस परियोजना के अंतर्गत हथनी कुंड बेड़ा से पश्चिमी यमुना शहर के माध्यम से भूमिगत पाइपलाइन द्वारा मानसून के दौरान राजस्थान को उसके हिस्से का जल उपलब्ध कराया जाएगा, जिससे चूरू, सीकर, झुंझुनू तथा राजस्थान के अन्य जल संकटग्रस्त क्षेत्रों को पेयजल की आवश्यकताओं की दीर्घकालिक पूर्ति सुनिश्चित होगी.
0: ગુજરાતના વડોદરામાં જીએસએફસી યુનિવર્સિટી ખાતે મધ્ય ગુજરાત ક્ષેત્રની 2 દિવસની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદનો આજથી પ્રારંભ થયો. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે ઔદ્યોગિક વિકાસને ગતિ આપવામાં ઉર્જા ક્ષેત્રની મહત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે કહ્યું કે વ્યવસ્થિત યોજનાના કારણે ભારતે આ ઉનાળામાં 271 ગીગાવોટની વિક્રમી વીજ માંગને સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. શ્રી લાલે 50 ગીગાવોટથી વધુની સ્થાપિત ક્ષમતા સાથે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા પણ કરી હતી.
3: રિજનલ કોન્ફરન્સ કેવલ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કી તૈયારી હી નહીં હૈ બલ્કે યે એક એસી શાસન વ્યવસ્થા કા ઉદાહરણ હૈ જો સુનતી ભી હૈ, સંવાદ કરતી હૈ, પરિણામ દેતી હૈ ઓર ઉદ્યોગો, એમએસએમઈસ, સ્ટાર્ટઅપ્સ ઓર સ્થાનીય ઉદ્યમીઓ કે સાથ સીધે સીધે સંવાદ. ઓર ગુજરાત સરકાર યે સુનિશ્ચિત ભી કર રહી હૈ કે પોલિસી મેકિંગ અધિક સહભાગી હો, ઇમ્પ્લીમેન્ટેશન અધિક તેજ હો ઓર વિકાસ લાભ રાજ્ય કે હર ક્ષેત્ર તક પહોંચે. મુજે વિશ્વાસ હૈ કે ઇસ પ્રકાર કે સંવાદો કે માધ્યમ સે વિચાર, સાંજેદારીયાં ઓર નિવેશ કે અવસર જનવરી 2027 મે હોને વાલે ગાંધીનગર મે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કા ઉસકો ઓર અધિક સફળ બનાને કા એક કારણ બનેંગે.
0: વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં આજે મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા હતા. તેના થકી ગુજરાતમાં 1,210થી વધુ નવી રોજગારીનું સર્જન થશે. મુખ્ય રોકાણોમાં જીએસએફસી દ્વારા પેટ્રો રસાયણના વિસ્તરણ માટે 4,475 કરોડ અને પોલીકેબ ઇન્ડિયા દ્વારા ઇજનેરી પરિયોજના માટે 2,000 કરોડ રૂપિયાના રોકાણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ, એમએસએમઈ ક્ષેત્ર, ડિજિટલ વિસ્તાર અને કૃત્રિમ બુદ્ધિમત્તા એઆઈને વેગ આપવા આઈઆઈટી ગાંધીનગર અને આઈબીએમ ઇન્ડિયા જેવી સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરવામાં આવી. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ airnews_abadને ફોલો કરશો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રપતિ ભવનમાં વીરતા પુરસ્કાર એનાયત કરાયા. એર માર્શલ તરુણ ચૌધરી, લેફ્ટનન્ટ જનરલ નીરજ

0: वारस ने लेफ्टनंट जनरल विकास रोहेला, लेफ्टनंट जनरल हरविंदर सिंह वंद्रा और लेफ्टनंट जनरल मोहिंदर पाल सिंह ने अति विशिष्ट सेवा चंद्रक थी सम्मानित कराया था। आ प्रसंगे उपराष्ट्रपति सीपी राधाकृष्णन, संरक्षण मंत्री राजनाथ सिंह और अन्य केन्द्रीय मंत्रियों तथा सशस्त्र दलों वरिष्ठ अधिकारी उपस्थित रहा था। आ पुरस्कार सशस्त्र दलों, केंद्रीय सशस्त्र पुलिस दल और अन्य सुरक्षा संस्थाओं कर्मचारियों द्वारा नोंधपात्र बहादुरी कार्यों ने मान्यता आपवा माटे अपाय छे। अखाती क्षेत्र में तनाव वच्चे व्यूहात्मक रीते महत्वपूर्ण होर्मुज सामुद्र धुनीना नियंत्रण अने दरियाई व्यवस्थापन अंगे नवी रचायेली संयुक्त होर्मुज समितिनी प्रथम बैठक मस्कत में योजाई गई। ईरानना नायब विदेश मंत्री काजेम गरीबादी अने ओमानना विदेश राज्यमंत्री अब्दुल अजीज अल हिनाई बैठक में उपस्थित रहा था। શ્રી ગરીબબાદીએ કહ્યું હતું કે આ બેઠકમાં સામુદ્ર ધુનીમાં તાજેતરના ઘટનાક્રમ, દરિયાકાંઠાના અખાતી દેશોના સાર્વભૌમ અધિકારીઓ અને તેના ભાવિ શાસન માટે સંભવિત માળખા પર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું। ઈરાન અને અમેરિકા વચ્ચે તાજેતરની અથડામણ અને સામુદ્ર ધુનીમાં નેવિગેશન વ્યવસ્થા અંગે મતભેદના કારણે દરિયાઈ ટ્રાફિકને લગતી અનિશ્ચિતતા વચ્ચે આ બેઠક યોજાઈ રહી છે। જ્યારે બંને દેશે તણાવ ઘટાડવાના હેતુથી વાટાઘાટો ફરી શરૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ જળમાર્ગની આસપાસની સુરક્ષા પરિસ્થિતિ હાલ નાજુક છે। વિદેશ સચિવ વિક્રમ મિશ્રીએ આજે એ સમાચારોનું ખંડન કર્યું જેમાં દાવો કરાયો છે કે શ્રીલંકામાં આયોજિત સુરક્ષા સંમેલન દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે બીજા તબક્કાનો સંવાદ થયો હતો। આ સાથે જોડાયેલા સમાચારો અંગે શ્રી મિશ્રીએ કહ્યું, આવી વાતો ન તો નવી છે અને ન તો ભારત સરકાર તેને માન્યતા આપે છે। ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને 3-1 હરાવ્યું। બેંગકોકમાં યોજાયેલી આ સ્પર્ધામાં જીતતી ટીમને ઓછામાં ઓછો એક કાંસ્ય ચંદ્રક અને આવતા વર્ષની વિશ્વ યુથ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં સીધું સ્થાન નિશ્ચિત થયું છે। ભારતીય ટીમ હવે સેમીફાઇનલમાં ટોચના ક્રમાંકિત ચીન સામે ટકરાશે। બીજી તરફ ભારતીય અંડર 19 છોકરીઓની ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગ સામે 1-3 પરાજય થયો। અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સેશેલ્સના તેમના પ્રવાસથી બંને દેશની મિત્રતા ગાઢ બનશે। યમુના જળ પરિયોજનાના નિર્માણ અને અમલીકરણ માટે હરિયાણા અને રાજસ્થાન સરકાર વચ્ચે કરાર। કેન્દ્રીય ઉર્જામંત્રી મનોહરલાલે નવીનીકરણીય ઉર્જામાં દેશનું નેતૃત્વ કરવા બદલ ગુજરાતની પ્રશંસા કરી। વડોદરાની વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદમાં મધ્ય ગુજરાત માટે 7,092 કરોડ રૂપિયાના રોકાણ કરાર થયા। હોર્મુઝ સામુદ્ર ધુનીના નિયંત્રણ અને દરિયાઈ વ્યવસ્થાપન અંગે નવી રચાયેલી સંયુક્ત હોર્મુઝ સમિતિની પ્રથમ બેઠક મસ્કતમાં યોજાઈ અને ભારતની અંડર 19 ખેલાડીઓની ટીમે એશિયન યુથ ચેમ્પિયનશીપના ક્વાર્ટર ફાઇનલમાં હોંગકોંગને હરાવ્યું। આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા। હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો। નમસ્કાર।
1: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે। મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્સ પર। શ્રોતા મિત્રો, સારી ગામ ફિલ્મ સંગીતના શાનદાર કાર્યક્રમમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે। આજની આ સુરમય સાંજની શરૂઆત આપણે સુર કોકિલા લતા મંગેશકરના એક ખૂબ જ મધુર ગીતથી કરવા જઈ રહ્યા છીએ। ફિલ્મ સ્વીકાર ક્યા મેનેનું આ સુંદર ગીત, જેના શબ્દો છે, અજનબી કોન હો તુમ, તો ચાલો દિલના તાર જણાવતા આ ગીત સાથે સંગીતના સફરની શરૂઆત કરીએ। પ્રસ્તુત છે લતાજીના સુરીલા અવાજમાં આ સદાબહાર ગીત।

સારેગામા કાર્યક્રમની આ સુરમય સફરને આગળ ધપાવતા હવે સમય થયો છે બોલિવૂડના સદાબહાર અને હરફન મૌલા ગાયક કિશોર કુમારના એક શાનદાર ગીતનો. વર્ષ 1982માં આવેલી આ સુપરહિટ એક્શન ફિલ્મ રાજપૂતનું આ એક એવું ગીત છે જે આજે પણ દરેક સંગીત પ્રેમીના દિલની નજીક છે. લક્ષ્મીકાંત પ્યારેલાલનું સંગીત અને કિશોરદાના મસ્ત વજમાં સજાયેલું આ ગીત જેના શબ્દો છે મેરે સંગ સંગ આયા તેરી યાદો કામેલા. કિશોર કુમારના જોશ અને રોમાંચથી ભરેલા ગીત પર જમવા માટે તૈયાર થઈ જાઓ.

શ્રોતા મિત્રો, સારે ગમની સુરમય મહેફિલને વધુ એક ડગલું આગળ વધારીએ. હવે સમય થયો છે સંગીતની દુનિયાના એવા ગીતનો જે સાંભળતા જ આંખો ભીની થઈ જાય અને દિલમાં યાદોનું વાવાઝોડું ઉઠે. સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના અભિનીત ઓલ્ડ ટાઈમ બ્લોકબસ્ટર ફિલ્મ મુકદ્દર કા સિકંદરનું આ અમર ગીત છે. કિશોર કુમારના દર્દભર્યા અવાજ અને કલ્યાણજી આનંદજીના અદ્ભુત સંગીતથી સજાયેલું આ ગીત, જેના શબ્દો છે ઓ સાથી રે તેરે બિના ભી ક્યા જીના. તો ચાલો વીરા અને સાચા પ્રેમની આ સુંદર લાગણીને કિશોરદાના અવાજમાં અનુભવીએ.

શ્રોતા મિત્રો, સારેગમાની મહેફિલની સાંજને હવે વધુ ગંભીર અને રોમેન્ટિક બનાવવા જઈ રહ્યા છીએ. કિશોરદાના જોશ અને દર્દ પછી હવે સમય છે ગઝલ સમ્રાટ જગજીત સિંહના એવા જાદુઈ અવાજનો જે સીધો દિલને સ્પર્શી જાય છે. વર્ષ 1981માં આવેલી યાદગાર ફિલ્મ પ્રેમ ગીતનું આ એક એવું નજાણું છે જે પ્રેમની વ્યાખ્યાને અમર કરી ગયું. જગજીત સિંહના રેશમી અવાજ અને સંગીતથી મળેલું આ સદાબહાર ગીત જેના શબ્દો છે હોઠું સે છેલો તું મેરા ગીત અમર કર દો. તો ચાલો આ શાંત અને મધુર ગઝલના સુરમાં ખોવાઈ જઈએ અને પ્રેમની આ સુંદર અનુભૂતિને

0: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ પરથી આપ માણી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામા. 8:23 થઈ છે, લઈએ એક નાનકડો વિરામ, પછી આ સફર ચાલુ જ રાખશો.
1: આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
2: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: ભગુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
3: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
1: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે.
0: શ્રોતા મિત્રો, સારે ગમની આજની આ સુરમય સાંજને હવે ફરી એકવાર સ્વર કોકિલા લતા મંગેશકરના એ જાદુઈ અને મધુર અવાજ તરફ વાળી રહ્યા છીએ. જગજીતસિંહની ગઝલ પછી હવે સમય છે લતાજીના અવાજમાં એક ભાવુક વિનંતી અને વાયદાનું ગીત સાંભળવાનો. વર્ષ 1987માં આવેલી સુંદર રોમેન્ટિક ડ્રામા ફિલ્મ દિલ તુઝકો દિયાનું આ એક એવું ગીત છે જે આજે પણ વિરહ અને પ્રેમની યાદ અપાવે છે. રાજેશ રોશનના સંગીતથી સજાયેલું આ સદબહાર ગીત જેના શબ્દો છે વાદાન તોડ. તો ચાલો લતાજીના સુરેલા કંઠમાં વણાયેલા પ્રેમ અને વિશ્વાસના આ મધુર ગીતનો આનંદ માણીએ.

શ્રોતા મિત્રો, સારેગામા કાર્યક્રમની સુરમય સફરમાં અત્યાર સુધી આપણે ખૂબ જ સુંદર ભાવુક ગીતો અને ગઝલનો આનંદ માણ્યો. હવે આ મહેફિલના મૂડને થોડો હળવો, રોમેન્ટિક અને મધર બનાવીએ. વર્ષ 1979માં આવેલી બાસુ ચેટર્જીની ખૂબ જ લોકપ્રિય અને હળવી ફિલ્મ બાતું બાતું મેનું આ એવું ગીત છે જે સાંભળતા ચહેરા પર સ્મિત આવી જાય છે. અમિત કુમાર અને આશા ભોંસલેના મધુર અવાજમાં ગવાયેલું તથા રાજેશ રોશનના સંગીતથી સજાયેલું આ સદાબહાર ગીત જેના શબ્દો છે, ના બોલી તુમ ન મૈને કુછ કહા. તો ચાલો અમિત કુમાર અને આશાજીના ચુલબુલા અવાજમાં ખોવાઈ જઈએ અને સંગીતની આ અનોખી અનુભૂતિને માણીએ.

0: સારેગામા કાર્યક્રમની આ સુરમય સફરને આગળ ધપાવતા હવે સમય થયો છે બોલિવૂડના એક એવા માસ્ટરપીસ ગીતનો, જે સાંભળતા જ મહાનગરોના જીવન અને સપનાઓની યાદ તાજી થઈ જાય છે. વર્ષ 1977માં આવેલી આ સુંદર અને અર્થસભર ફિલ્મ કરુંદાનું આ એક ખૂબ જ લોકપ્રિય ગીત છે. જયદેવજીના અદ્ભુત સંગીત અને ગુલઝાર સાહેબના અર્થપૂર્ણ શબ્દોથી સજાયેલા આ ગીતને ભૂપિન્દરસિંહ અને રૂના લીલાએ પોતાના મધુર અવાજમાં ગાયું છે, જેના શબ્દો છે, તું દીવાની શહેર મેં. તો ચાલો મધ્યમ વર્ગના સપના અને પ્રેમની વાર્તા કહેતા આ સદાબહાર ગીતના સૂર અને તાલમાં ડૂબી જઈએ.
1: દીવાના
2: એક દીવાના શહેર મેં,
1: એક દીવાના નહીં એક દીવાની ભી,
2: દો દીવાને શહેર મેં.

શ્રોતા મિત્રો, કાર્યક્રમના મૂળને હવે આપણે એકદમ ધમાકેદાર અને જોશથી ભરી દેવાનો સમય આવી ગયો છે. કરુંદાના શાંત સંગીત પછી હવે સ્ટેજ પર રોક એન્ડ રોલનો જાદુ ચલાવશું. વર્ષ 1980માં આવેલી સુભાષ ઘાઈની બ્લોકબસ્ટર મ્યુઝિકલ થ્રિલર ફિલ્મ કર્ઝનું આ એક એવું ગીત છે જેણે આખા દેશને ઝૂમવા પર મજબૂર કરી દીધો હતો. લક્ષ્મીકાંત પ્યારેલાલના હાઈ એનર્જી સંગીત, કિશોર કુમારના પાવરફુલ અવાજ અને ઋષિ કપૂરના આઇકોનિક ડાન્સથી સજાયેલું આ સદાબહાર ગીત જેના શબ્દો છે ઓમ શાંતિ ઓમ. તો ચાલો તમારો હાથ હવામાં ઉઠાવો અને કિશોરદાના સુપર હિટ ગીતના તાલ પર નાચવા માટે તૈયાર થઈ જાઓ.

શ્રોતા મિત્રો, આ ધમાકેદાર ગીતની સાથે જ આપણી આજની સંગીતમય સફર એટલે કે સારે ગમા કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. લતા મંગેશકરના સુરીલા અવાજથી શરૂ થયેલી આ સફર જગજીતસિંહની ગઝલ અને કિશોરદાના આ જોશભર્યા ગીત સાથે યાદગાર બની રહી. આ કાર્યક્રમમાં જોડાવા અને સંગીતની આ મહેફિલને ચાર ચાંદ લગાવવા બદલ આપ સૌ શ્રોતા મિત્રોનો દિલથી આભાર. ફરી મળીશું આવી જ એક સુરમય સાંજ સાથે. ત્યાં સુધી હસતા રહો, હસાવતા રહો અને સંગીત માણતા રહો. શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર મીડિયમ વેવ્સ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર. થોડી જ વારમાં આપ સાંભળશો હિન્દીમાં સમાચાર, જે અમે દિલ્હી કેન્દ્ર પરથી સહપ્રસારિત કરીશું.

0: India Meteorological Department has issued an orange alert for heavy rainfall over parts of northeast India, sub-Himalayan West Bengal, Bihar, Konkan, Goa, Maharashtra, Karnataka, Kerala and Mahi tomorrow. The MET also further predicted heatwave conditions over Delhi, Haryana and Chandigarh for tomorrow. The Indian women's cricket team has become one of the first sides to qualify for the Los Angeles 2028 Olympic Games. The International Cricket Council today confirmed that India alongside Australia, Great Britain and South Africa have booked their places in the Women's T20 competition. And that's the end of the news.
1: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આજની આ પ્રસારણ યાત્રા અહીં જ પૂર્ણ કરીએ. આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, શુભરાત્રી, જય હિન્દ.